રેખા ત્રિવેદીના સ્વરમાં નરસિંહ મહેતાના આ ભજન સાથે જ શ્રોતા મિત્રો ભક્તિરસ કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમયાનુસાર અત્યારે સવારના 5:45 થવા જઈ રહી છે, એટલે કે સમય થઈ રહ્યો છે ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, મંગળ પ્રભાત સર્વે શ્રોતાઓને. 354.6 દશાંશ મીટર્સ એએમ બેન્ડ અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની પ્રથમ પ્રસારણ સભામાં હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, આજે અધિક જેઠ સુદ 11, વિક્રમ સંવત 2082, તદાનુસાર તા

છવ્વીસમી મે 2026 ને મંગળવાર અત્યારે સવારના 5:54 થઈ રહી છે. શરણાઈની મંગળ સુરાવલી સાથે અમારી આજની આ પ્રથમ પ્રસારણ સભાનો અમે પ્રારંભ કરીએ છીએ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, આપને જણાવીએ અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05, ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30, જેમાં આજનો વિષય છે પ્રયત્ન, વક્તા ડોક્ટર ચંદ્રકાંત શેઠ. 6:35 શ્રીરામચરિત માનસ ગાન રજૂ કરીશું. જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા 6:45. 7 સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીત, 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગીત, 10:02 ઉદ્યોગ જગત કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો ઔદ્યોગિક ક્ષેત્રમાં વીમા સુરક્ષાનું કવચ અને બાયોચર એક નવીન ઉદ્યોગ આ વિષય પર માહિતી. 10:30 રજૂ કરીશું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10:45 સુગમ સંગીત, 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો, 11:45 હિન્દી ગેરફિલ્મી ગીતો આપ સાંભળશો. બપોરે 12:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીત, ફોજી દોસ્તો માટેનો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતીનો સમય રહેશે 1:30.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં. અર્ચના કાર્યક્રમનો પ્રારંભ કરીએ ચંદુભાઈ રાઠોડના સ્વરમાં ગવાયેલ દેવાનંદ સ્વામીની આ રચના સાથે.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સોનલ રાવલના સ્વરમાં સૂરદાસની આ રચના.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હવે પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ શ્રેણી અમૃતધારા, જેમાં આજનો વિષય છે પ્રયત્ન. વક્તા ડોક્ટર ચંદ્રકાંત શેઠ.
1: પ્રયત્ન એટલે પુરુષ પ્રયત્ન, પુરુષાર્થ, જે ચૈતન્યનો, જે પ્રાણતત્વનો આપણા પિંડમાં સંચાર છે તેના કારણે જ આપણાથી જીવવા માટેની, સાર્થકપણે જીવવા માટેની મથામણ થઈ શકે છે. તે મથામણનું નામ પ્રયત્ન. જીવનના ચાર પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં ધર્મનો પુરુષાર્થ જીવનભર ચાલતો રહેવો જોઈએ. એ માટે આપણા ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં આપણો કોઈ ને કોઈ રીતે પ્રયત્ન, પુરુષાર્થ તો સતત ચાલતો જ રહેવો જોઈએ. સતત કંઈ ને કંઈ પ્રયત્નમાં રહેવું એ આપણી પ્રકૃતિ છે ને નિયતિ પણ છે. સક્રિયતા આપણા શ્વાસમાં છે, તે આપણી જાગૃતિમાં છે, તેમ સુષુપ્તિમાંય છે. સક્રિયતા એટલે જીવન, નિષ્ક્રિયતા એટલે મરણ. એ ન્યાયે આપણા પ્રયત્નમાં આપણી પ્રાણમયતા છે, આપણા પ્રમાદમાં આપણી જડતા. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પ્રમાદ વર્જ્ય જ હોય, પ્રયત્ન કે પુરુષાર્થ વિના મનુષ્યનું પ્રારબ્ધ ઉઘડતું નથી એમ કહી શકાય. પહેલો પ્રયત્ન, પછી પુરુષાર્થ. પહેલો પ્રયત્ન, પહેલો પુરુષાર્થ અને પછીથી પ્રારબ્ધ. આળસુ માણસનું મન શૈતાનની કોટ બની જાય છે. આળસની ઉધઈ માણસને અંદરથી કોરીને પોલો બનાવી દે છે. એ આળસ આપણા માટે તો અસુર, શરીરના એ મહાન રિપુનો તો વિનાશ જ હોય. એ માટે જોઈએ આપણો પુરુષ પ્રયત્ન, પુરુષાર્થ અને પરમતત્વના પ્રેરણા તથા પ્રસાદ. આપણે પ્રયત્ન કર્યા વિના, પુરુષાર્થ કર્યા વિના ખાઈએ તો એ હરામનું ખાઈએ છીએ એમ કહેવાય. આપણા કર્મધર્મ સાથે અન્ન અર્થ જોડાયેલા છે. આપણે જો યોગ્ય દિશામાં યોગ્ય કર્મ કરતા રહીશું તો તેના યોગ્ય પરિણામો સ્વાભાવિક રીતે જ આવવાના છે. અને આપણે તેથી જ જે કંઈ આયુષ્ય મળ્યું છે તેનો દુર્વ્યય ન કરતા તેની પળે પળનો જીવનના ઉત્તમ કર્તવ્ય કર્મોમાં ઉપયોગ થાય એ આપણે સજાગપણે જોવું જોઈએ. આપણે જે કંઈ પ્રયત્ન કરવાના છે તે કઈ બાબતમાં અને કઈ રીતે તેનો ઊંડો વિચાર કરવાનો રહે છે. આપણે આપણા પ્રયત્નોનું લક્ષ્ય નક્કી કરતાં ઘણી ખબરદારી ને સૂઝ સમજ દાખવવાના રહે છે. આપણા પ્રયત્નોનું લક્ષ્ય ઉતાવળથી, રાગદ્વેષથી, સંકુચિતતાથી તો નક્કી ન જ થાય. વળી આપણે આપણી ગુંજાશનો, આપણી હેસિયતનો પણ પાકો ખ્યાલ કરવાનો રહે છે. આપણે આપણા પ્રયત્નોનું લક્ષ્ય, આપણું સાધ્ય નક્કી કરવામાં ભલે થોડો સમય લઈએ પણ એ લક્ષ્ય કે સાધ્ય એવું નક્કી થાય કે પછી તે માટે પસ્તાવા પણ ન રહે. એકવાર લક્ષ્ય કે સાધ્ય નક્કી કર્યા પછી આપણી બધી શક્તિ આપણે એ લક્ષ્યવેધ કરવામાં વાળવી રહી. એમાં કૃષ્ણ જેવી કોઈ ગુરુત્તમ વિભૂતિનું માર્ગદર્શન મળે તો પૂછવું જ શું. આપણે જે લક્ષ્ય નિર્ધારિત કરીએ તે પછી હાંસલ કરવા માટે આપણે અર્જુનની જેમ એકાગ્રતાપૂર્વક કાર્યરત થવાનું રહે છે. આપણે જેવા પ્રયત્નો કરીશું એવું પરિણામ આવશે. જેવી વાવણી એવી લણણી, જેવી મહેનત એવી બરકત. આપણે આપણી શક્તિનો બરાબર સદુપયોગ થાય એવા જ પ્રયત્નો કરવાના રહે છે. પરમાત્માની સત્કૃપાથી જ આપણને મનુષ્ય રૂપે કેટલોક પુરુષાર્થ કરવાનો અધિકાર, એ માટેની પાત્રતા સાંપડી છે. એ માટે આપણે પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા ભાવ જ અનુભવવાનો રહે છે. પરમાત્માએ આપણને જે કંઈ આપ્યું, આપણને ધીર્યું, તેને કૃપા પ્રસાદ માનીએ અને આપણે એવા પ્રયત્નો કરીએ કે જેથી પરમાત્માએ આપણને જે આપ્યું છે, જે ધીર્યું છે, તે બમણું થઈને રહે. આપણે પ્રયત્નપૂર્વક આપણામાં જે અઘટિત ઉગી નીકળ્યું હોય તેની નિંદામણ કરીએ અને એવી ખેતી કરીએ ને એવું સત્વશીલ પકવીએ, એવું અમૃતદાન મેળવીએ કે જેથી ભગવાન બુદ્ધ જેવા શીલના મહાન કૃષિકારની સાતાદાયક અમી નજર આપણા પર ઠરીને

0: રહે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા કાર્યક્રમમાં પ્રયત્ન, આ વિષય પર ડોક્ટર ચંદ્રકાંત શેઠનો વાર્તાલાપ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર છે કવિતા કૃષ્ણમૂર્તિ અને સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હવે પ્રસ્તુત છે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. સુર સરિતા કાર્યક્રમનો પ્રારંભ કરીશું આંચલ ફિલ્મના આ ગીત સાથે, જેમાં સ્વર આપ્યો છે લતા મંગેશકરે, સંગીત આપ્યું છે આર ડી બર્મને અને શબ્દો લખ્યા છે મજરૂહ સુલતાનપુરીએ.

સુર સરિતા કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે સવારના 6:55 મિનિટનો.

0: प्रसारे च विस्तरेण चर्चा अभवत्। सः अग्रे सूचितवान् यत् सम्प्रति विश्वस्य 90-उत्तरैकशताधिक देशेषु अन्ताराष्ट्रिय योग दिवसः समारोहः आचर्यते। इति वार्ताः।
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ। પ્રસ્તુત છે સદાબહાર ગીતોનો કાર્યક્રમ। સદાબહાર ગીતોના કાર્યક્રમનો પ્રારંભ કરીએ આશા ભોસલેના સ્વરમાં ગવાયેલા ફિલ્મ હમસાયાના આ ગીત સાથે, જેમાં સંગીત છે ઓપી નૈયરનું અને શબ્દો લખ્યા છે હસરત જયપુરીએ।

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા સરકારની નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઈ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. ગાંધીનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને ગઈકાલે મોડી સાંજે મહત્વપૂર્ણ પરામર્શ સમિતિની બેઠક મળી હતી, જેમાં વર્ક ફ્રોમ હોમની રજૂઆતો તથા રાજ્ય સરકારના આગામી પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી. સરકારના વિવિધ સંગઠનો તરફથી વર્ક ફ્રોમ હોમ અંગે રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકાર દ્વારા આંશિક વર્ક ફ્રોમ હોમ સહિતના વિકલ્પો પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા, તેના અમલ અને અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાર્શિયલ વર્ક ફ્રોમ હોમ અંગે પણ ચર્ચા થઈ હતી, જેમાં કેટલાક કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવે તેવા વિકલ્પો પર વિચારણા થઈ. રાજ્ય સરકારના પ્રવેશોત્સવ સહિતના આગામી કાર્યક્રમોની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મી મેના કચ્છના સરહદી વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી ભુજ આવ્યા બાદ સંવેદનશીલ ગણાતી હરામીનાળાની મુલાકાત લઈ સરહદી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. હરામીનાળા વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિ અત્યંત મહત્વનું માનવામાં આવે છે. ગૃહમંત્રી સરહદ પર તૈનાત સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરી સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવશે, તેમજ આંતરરાષ્ટ્રીય સરહદની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર એટલે કે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઇન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગેની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ઇંધણની અછતની અફવાઓથી નાગરિકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી. IOCL, BPCL અને HPCL જેવી અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ લગભગ દૈનિક ધોરણે સમીક્ષા બેઠકો યોજે છે. જે વિસ્તારો કે પંપ પર સ્ટોક ઓછો જણાય ત્યાં પ્રાથમિકતાના ધોરણે ટેન્કર મોકલવા માટે કંપનીઓને ત્વરિત સૂચના આપવામાં આવે છે. રાજ્યમાં ક્યાંય પણ ઇંધણનું અનધિકૃત વેચાણ કે સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રએ કડક સૂચનો આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકો માટે વાહનોની ટાંકીમાં ઇંધણ ભરાવવા અંગે કોઈ જ નિયંત્રણ મૂકવામાં આવ્યું નથી. કૃષિ હેતુ માટે 200 લીટરની મર્યાદામાં અને મોબાઇલ ટાવર્સ માટે 1000 લીટરની મર્યાદામાં ડીઝલ મેળવી શકાશે. ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઉદ્યોગો માટે જે સાધનો પંપ પર લઈ જઈ શકાય તેમ નથી તેઓને છેલ્લા 6 માસના સરેરાશ ઉપયોગના આધારે ડીઝલ ફાળવવામાં આવશે. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઈ વાહનોની ખરીદીમાં વધારો થયો હોવાનું સુરતના ERTO અંકિત શાહે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વાહન ચાલકોમાં પણ ઇંધણ બચાવવા અંગેની જાગૃતિ જોવા મળી રહી છે.
1: દેખા જાય ફર્સ્ટ એપ્રિલ મેં હમરે પાસ ટોટલ 987 વ્હીકલ થે. ઇસ સર અપ્રિલ મહિને મેં હમરે પાસ 2011 વ્હીકલ ટોટલ ઇવી રજિસ્ટર્ડ હુઆ હૈ. મતલબ ઇવી કે જો રજિસ્ટ્રેશન મેં ઓલમોસ્ટ 100% જીતના પ્લસ હુઆ હૈ. ઇસકા મેઇન કારણ હમારે યહાં ધીરે ધીરે ચાર્જિંગ કા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હૈ વો બઢ રહા હૈ. ગુજરાત સરકાર હૈ અલગ અલગ ઇલેક્ટ્રિક વ્હીકલ પે સબસિડી ભી દેતી હૈ. ઇલેક્ટ્રિક વ્હીકલ મેં ખાસ કરકે જો ટેક્સ હૈ ઉસકા બેનિફિટ રહેતા હૈ. પેટ્રોલ ડીઝલ વ્હીકલ હોતા હૈ ઉસમેં ટેક્સ કા જો રેટ હૈ 6% કે હિસાબ સે લગતા હૈ, જબકિ ઇલેક્ટ્રિક વ્હીકલ મેં ટેક્સ સિર્ફ 1% કર દિયા ગયા. માન્ય વડાપ્રધાન શ્રી કે અપીલ કે બાદ ઇલેક્ટ્રિક વ્હીકલ કી જો રજિસ્ટ્રેશન કી સંખ્યા હૈ તાગાત હૈ વો ઓલમોસ્ટ હમારે યહાં ડબલ હો ગઈ હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov

સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કર્યો છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે 7:10. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: www.eid.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તેમજ મનપામાં ભાજપે બહુમતી મેળવી હતી. તાજેતરમાં પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને પક્ષના નેતાની બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા હોવાનું નવનિયુક્ત પ્રમુખ પ્રતાપ કેશાવાલાએ જણાવ્યું હતું.
1: તાલુકા પંચાયત સીટમાંથી છૂટાઈ સર્વાનો મતે અમને બિનહરીફ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. મારી સાથે લલિતાબેન માવાદિયા છે, તેની તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, અને કેશુભાઈ વર્ણનભાઈ ઓડેદરા છે, તેની કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને હવે આવતા સમયમાં અમે બધા સાથે મળી અને ગ્રામ્ય વિકાસનો ખૂબ વિકાસ થાય તેવા પ્રયત્નો કરશું.
0: અરવલ્લી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા, બાયડ અને સાઠંબા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જ્યારે ભિલોડ અને શામળાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા પર આવી છે. ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. વઘઈ અને સુબીર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારને પ્રમુખપદ મળ્યું છે, જ્યારે આહવા તાલુકા પંચાયત કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખપદ મળ્યું છે. આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના મયુરી પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીલુ સિંઘા ચૂંટાયા છે. હાઇકોર્ટે ફોર્મ માન્ય રાખ્યા બાદ જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલી ચૂંટણીમાં મયુર પટેલ 31-7 મતે વિજયી બન્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં કુલ 40 બેઠકોમાંથી 33 બેઠકો પર ભાજપ અને 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. મોરબીના માળિયાના હરિપર પાસે ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ દીવથી માતાના મઢ દર્શન કરવા ગયેલો પરિવાર દર્શન કરી પરત ફરતા સમયે માળિયાના હરિપર કેરાડા પાસે ટ્રક અને ઇકો કાર અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં માતા પુત્ર સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ભારત સરકાર દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી જનજાતીય ન્યાય મહાઅભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સબસે દૂર સબસે પહેલેના સ્લોગન સાથે જનભાગીદારી અભિયાનનો 19મીના રોજ વલસાડ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ધરમપુર તાલુકાના તિસ્કરી તલાડ ગામમાં આયોજિત જનભાગીદારી અભિયાન કેમ્પમાં પણ અનેક લોકોએ પોતાના ઘરઆંગણે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. કેમ્પમાં પોતાના 1.5 વર્ષીય પુત્ર હર્ષિવ સાથે આવેલા બારોલિયા ગામના સુનિલભાઈ જણાવે છે કે હું બાળકને લઈને આવ્યો અને મારા દીકરાનો પ્રથમવાર આધાર કાર્ડ કોઈપણ ધક્કા વગર લાઇનમાં કલાકો સુધી ઉભા રહ્યા વગર બની ગયું, જે બદલ મને ખૂબ રાહત થઈ છે.
2: મારે છોકરાનો આધાર કાર્ડ બનાવવાનો હતો, હર્ષિવભાઈનો. એમનો આધાર કાર્ડ બની ગયેલો છે થોડીક જ વારમાં, અને મારે ધરમપુર લગી જવા પડશે. મારે સ્પેશિયલ નોકરી પર જવાનું, રજા પાડવા પડશે. એને અહીંયા જરાક વારમાં પતી ગયું. મારા રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. બીજી ફેરે આ કેમ્પ પાછો ફરીથી રાખે 1-2 મહિનામાં, બીજા લોકોનું બી કામ થાય.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલ 2026ની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. જ્યારે આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે. આગામી 31 મે સુધી રાજ્યનું હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25-28 મે સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, જ્યારે ત્યારબાદ તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ગરમીમાં થોડી રાહત મળવાની સંભાવના છે. ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા 2026 અંતર્ગત પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવથરા જિલ્લાના ઉમેદવારો માટે પાટણ એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ કેન્દ્ર ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલથી શરૂ થયેલી આ પરીક્ષા 30 મે સુધી ચાલશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા સરકારની નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઇ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ સાથે આ

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
2: જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: ગુજરાતી ગેર ફિલ્મી ગીતોના કાર્યક્રમનો પ્રારંભ કરીશું રમેશ પારેખની આ રચના સાથે, જેમાં સ્વર આપ્યો છે વિભા દેસાઈએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ગેર ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો ચિંતલ શાહના સ્વરમાં જગદીશ શાહની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સુરેશ વાડકર અને સાધના સરગમના યુગલ સ્વરોમાં અવિનાશ વ્યાસની આ રચના.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે 7:45. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે. વિદેશમંત્રી આજે નવી દિલ્હીમાં કવાડ વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી આજે રાજસ્થાનના બીએસએફની સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રોપવે કેબલ કારમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાત લેશે. સિક્કિમમાં તેમના રોકાણ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અનેક સ્થળોની મુલાકાત લેશે.
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજ સિક્કિમ યાત્રા કે પહેલે દિન દેવરાલી મે નામગ્યાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિબેટોલોજી કા દૌરા કરેંગી ઓર ગેંગટોક મે મહિલાઓ કે લિયે પિંક બસો કો હરી ઝંડી દિખાયેંગી. કલ વો નાથુલા કા દૌરા કરેંગી ઓર સાથ હી ગેંગટોક મે સિક્કિમ વિશ્વવિદ્યાલય કે દીક્ષાંત સમારોહ મે ભી શામિલ હોંગી. અપની યાત્રા કે અંતિમ દિન રાષ્ટ્રપતિ મુર્મુ ગેંગટોક કે પલજોર સ્ટેડિયમ મે સિક્કિમ પુલિસ કો પ્રેસિડેન્ટ ઓફ इंडिया के पुलिस कलर मेडल प्रदान करेगी. मानस प्रतिम शर्मा, आकाशवाणी समाचार, गैंगटॉक.
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर नवी दिल्ली में क्वाड विदेश मंत्रियों की बैठक की अध्यक्षता करते. ऑस्ट्रेलिया ना विदेश मंत्री पेनी वोंग, जापान ना विदेश मंत्री तोशिमित्सु मोटेंगी और अमेरिका ना सेक्रेटरी मार्को रूबियो आ बैठक में भाग लेशे. મંત્રીઓ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ક્વાડ પહેલ પર પ્રગતિની સમીક્ષા કરવા અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં તાજેતરના વિકાસ અને પરસ્પર ચિંતાના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચિંતન કરવા પર વિચારોનું આદાન પ્રદાન કરશે. મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક માટે ક્વાડ વિઝનને ધ્યાનમાં રાખીને મંત્રીઓ ગયા વર્ષે 1 જુલાઈના રોજ વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી ચર્ચાઓ પર પણ આગળ વધશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. અમેરિકાના સેક્રેટરી માર્કો રૂબિયો આ મહિનાની 23મી તારીખે ભારતની 4 દિવસની મુલાકાતે માટે આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
2: इस साल क्वाड विदेश मंत्रियों की बैठक ऐसे समय में हो रही है जब विश्व भर में अनिश्चितता का माहौल है और पश्चिम एशिया में संकट गहराया हुआ है. इस समूह के मौजूदा अध्यक्ष के तौर पर भारत इस बैठक की मेजबानी कर रहा है. क्वाड देशों ने दुनिया की भलाई के लिए मिलकर काम करने और एक ऐसे खुले, स्वतंत्र और समावेशी हिंद प्रशांत क्षेत्र का समर्थन करने का संकल्प लिया है जो समृद्ध और मजबूत हो. क्वाड ने एक सकारात्मक और व्यवहारिक एजेंडा अपनाया है जिसमें स्वास्थ्य सुरक्षा, जलवायु परिवर्तन तथा उभरती टेक्नोलॉजी और क्षेत्रीय देशों की समुद्री क्षेत्र से जुड़ी जागरूकता को बढ़ाने जैसे समकालीन मुद्दों तथा चुनौतियों पर ध्यान केंद्रित किया गया है. सुपर्णा सैकिया के साथ आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: केंद्रीय गृहमंत्री अमित शाह आज राजस्थान में बीएसएफ ने सांचू बॉर्डर आउटपोस्ट की मुलाकात लेशे जहां तेओ सुरक्षा दलों कर्मचारियों साथ बातचीत करशे અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. બપોરે તેઓ બિકાનેરમાં સરહદી વિસ્તારમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા સાથે સુરક્ષાદળોના કર્મચારીઓ સાથે વાતચીત કરશે. શ્રી શાહ ગઈકાલે રાત્રે રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી આગામી થોડા દિવસોમાં ભારતના સરહદી વિસ્તારોની મુલાકાત લેશે અને સુરક્ષા સંબંધિત બેઠકો કરશે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. આ જાહેરાત બાદ ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય ડીજીસીએ એરલાઇન્સ માટે એક માનક સંચાલન પ્રક્રિયા જારી કરી છે. ડીજીસીએ જણાવ્યું હતું કે યુગાન્ડા અને કોંગો સાથે કનેક્ટિવિટી ચલાવતી એરલાઇન્સે મુસાફરોને ઉતરતા પહેલા સ્વઘોષણા ફોર્મ ફરજિયાત ફાઇલ કરવા અને એકત્રિત કરવાની ખાતરી કરવી જરૂરી જણાવી છે. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ ગોંડાલા રોપવેમાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે 65 કેબિનમાં ફસાયેલા તમામ 300 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેબલ કારના 65 કેબિનમાં 300થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા, જેમાંથી કેટલાક જમીનથી લગભગ 500 ફૂટ ઉપર લટકતા હતા, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિત પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જો કે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરી તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી લેવાયા છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ડોરીમલમાં સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન શેરુવાલી શરૂ કરાયું છે.

0: જેમાં આ વિસ્તારના ગાઢ જંગલોમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે ચાલી રહેલા સર્ચ ઓપરેશનના ચોથા દિવસે પણ સુરક્ષાદળોએ ગોળીબારી વચ્ચે આતંકવાદીઓના એક ઠેકાણાનો નાશ કર્યો હતો. આ છુપાવવાના સ્થળે ખાવા પીવાની વસ્તુઓ, ઠંડા પીણા, પાણીની બોટલો, કપડાં, બેગ, પોલીથીન કવર વગેરે મળી આવ્યા હતા. સુરક્ષાદળોને લોહીના ડાઘ પણ મળ્યા છે, જે કદાચ આતંકવાદીઓના હોવાનું જણાય છે, જેઓ દળો દ્વારા હુમલો કરવામાં આવે તે પહેલા ત્યાં છુપાયેલા હતા. શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મળ્યા બાદ સેના, પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફની સંયુક્ત ટીમે શનિવારે આ વિસ્તારમાં મોટા પાયે ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના સાઉદી અરેબિયા સહિત ઘણા દેશો માટે અબ્રાહમ કરારમાં જોડાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. અબ્રાહમ કરારમાં મધ્ય પૂર્વ માટે સંભવિત ઐતિહાસિક ઘટના ગણાવી છે. તેમણે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન અને બહેરીન સહિતના દેશોને આ કરારમાં જોડાવવા વિનંતી કરી. બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત 2020માં કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ દેશ હતા. અબ્રાહમ કરારે તેમના પહેલા કાર્યકાળમાં અમેરિકાની મધ્યસ્થી દ્વારા કરવામાં આવેલા કરારો છે, જેનો ઉદ્દેશ્ય ઇઝરાયેલ અને અનેક આરબ અને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાનો છે. ટ્રમ્પે કહ્યું કે આ કરારોએ ભાગ લેનાર રાષ્ટ્રોને નાણાકીય, આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનાવ્યા છે. દરમિયાન ઈરાને કહ્યું કે અમેરિકા સાથેની વાટોઘાટોમાં થોડી પ્રગતિ થઈ છે, પરંતુ કોઈ કરાર ટૂંક સમયમાં થવાની શક્યતા નથી.
1: मीडिया रिपोर्ट्स के अनुसार ईरान ने कतर में लगभग 12 अरब डॉलर की अपनी जब्त संपत्तियों को तत्काल जारी करने की मांग की है. माना जा रहा है कि यही मुद्दा दोनों देशों के बीच संभावित समझौते की दिशा में सबसे बड़ी बाधा बना हुआ है. ईरान के विदेश मंत्रालय ने कहा है कि मध्यस्थों के जरिए हुई वार्ताओं में कई मुद्दों पर प्रगति हुई है, लेकिन अब भी दोनों पक्षों के बीच कई बड़े मतभेद बने हुए हैं. इस बीच अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने बातचीत से जुड़ी नई शर्तें सामने रखी हैं. हालांकि राष्ट्रपति ट्रंप ने कहा है कि वार्ता सकारात्मक दिशा में आगे बढ़ रही है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से शशांक कुमार.
0: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને બોટને નિશાન બનાવીને સો બચાવ માટે હુમલા કર્યા છે. સેન્ટકોમના પ્રવક્તા હોકિન્સે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ખાણો તૈનાત કરવાના પ્રયાસ કરતી ઈરાની બોટને નિશાન બનાવવામાં આવી હતી અને ઉમેર્યું હતું કે યુદ્ધ વિરામ દરમિયાન સૈનિકોને બચાવ કરતી વખતે અમેરિકી દળ સંયમથી કાર્ય કરી રહી છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયાએ દેશભરમાં ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. ઈરાની અધિકારીઓએ 87 દિવસથી વધુ સમય માટે સમગ્ર દેશમાં લગભગ સંપૂર્ણ ઇન્ટરનેટ સેવા બંધ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલ 2026ની ફાઇનલમાં રમશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
2: આજના તમામ અખબારોએ પેટ્રોલમાં ભાવ વધારાના સમાચારોને મુખ્ય હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ધુમાડે બળતા પેટ્રોલ ડીઝલના ભાવ રૂપિયા 100 ને પાર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, મોંઘવારીની 7.5, પેટ્રોલ 2.61 અને ડીઝલ 2.71 રૂપિયા મોંઘુ. સંદેશ લખે છે, 10 દિવસ ચોથો વધારો, પેટ્રોલ 100 ને પાર. અન્ય હેડલાઇનમાં દુઃખની વાત, એનટીએ ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ ના લીધો સુપ્રીમ. ઇઝરાયેલ સાથે અબ્રાહમ રેકોર્ડમાં ઈરાન સામેલ થશે, ટ્રમ્પનો દાવો જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે. વિદેશમંત્રી આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રી આજે રાજસ્થાન બીએસએફની સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રૂપે કેબલકારમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર

0: પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, આપને સંભળાવીએ એક દેશભક્તિ ગીત. ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મથી અરિજિત સિંઘના સ્વરમાં, જેમાં સંગીત છે આરકોનું અને શબ્દ લખ્યા છે મનોજ મુન્તાશીરે. પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે સવારના 8 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો 8 વાગે હિન્દીમાં સમાચાર પ્રભાત અને 8:15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

સવારે સવારેમાં. શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાના છીએ ભારતના વિશ્વસનીય અને સંસ્કારસભર પ્રસારણ માધ્યમ એવા આકાશવાણીની, જે ઉજવી રહ્યું છે તેની પ્રસારણ યાત્રાના 90 ગૌરવશાળી વર્ષો. 9 દાયકાથી આકાશવાણીએ સમાચાર, સંસ્કૃતિ, સાહિત્ય અને જનજાગૃતિનો દીવો દરેક ઘરમાં પ્રગટાવ્યો છે. આકાશવાણી એ માત્ર પ્રસારણ માધ્યમ નથી, પરંતુ દેશની સંસ્કૃતિ, સાહિત્ય અને સંગીતને લોકોના હૃદય સુધી પહોંચાડતી એક જીવંત પરંપરા છે. અને આ જ પરંપરાના ભાગરૂપે કાર્યક્રમમાં આપણે પ્રથમ યાદ કરી રહ્યા છીએ મહાન કવિ, સંગીતકાર અને ક્રાંતિકારી સર્જક કાઝી નઝરુલ ઇસ્લામને, જેમણે પોતાના સાહિત્ય અને સંગીત દ્વારા માનવતા, સમાનતા અને સ્વતંત્રતાનો સંદેશ આપ્યો છે. તેમની રચનાઓમાં દેશપ્રેમ, આધ્યાત્મિકતા અને સામાજિક જાગૃતિનો અનોખો સંગમ જોવા મળે છે, જેણે સમાજને એક નવી દિશા આપી છે. તો ચાલો કાઝી નઝરુલ ઇસ્લામની ભાવનાને વ્યક્ત કરતું આ પ્રેરણાદાયી ગીત આપને સંભળાવીએ અમિતાભ બચ્ચનના સ્વરમાં ફિલ્મ કહાનીનું, જેમાં સંગીત છે ક્લિન્ટન સેરજોનું અને શબ્દરચના છે રવિન્દ્રનાથ ટાગોરની.

0: બુધો નવી કાર જીતવાનો મોકો. વાવ, પપ્પા ને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
1: થોભી ના બુધો,
0: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
1: ઓ, તું સમજી ગઈ ને? રિલેક્સ.
0: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
2: RBI કહે છે, સ્માર્ટ બનો,
0: કૂલ રહો.
3: શ્રોતા મિત્રો, સમય બદલાય છે, સંગીત પણ બદલાય છે, પણ લાગણીઓ હંમેશા જીવંત રહે છે. આકાશવાણીના 90 વર્ષની સફર પણ કંઈક આવી જ રહી છે. પરંપરાની સુગંધ સાથે નવી પેઢીને જોડવાનો એક અવિરત પ્રયાસ કરતી રહી છે, જેથી તમારા જીવનમાં સર્જાય એવી નાની મનગમતી પળો જે દરેક દિવસને બનાવી દે આનંદમય. તો ચાલો હવે સાંભળીએ એક એવું ગીત જે જીવનને હળવાશથી જીવવાનું શીખવાડે છે.

મિત્રો, આપણું જીવન એ માત્ર મુકામ જ નથી, પરંતુ એક સુંદર યાત્રા છે. અનુભવોની, યાદોની અને લાગણીઓની યાત્રા. અને આકાશવાણીની પણ અવાજથી દિલ સુધી પહોંચતી એક અવિરત યાત્રા છેલ્લા 9 દાયકાથી આપની સાથે જોડાયેલી છે. તો ચાલો આપને સંભળાવીએ એવું ગીત જેમાં મુસાફરીની વાત કરી છે, જેમાં સ્વર છે લકી અલીનો, ફિલ્મનું નામ તમાશા અને સંગીત આપ્યું છે એ આર રહેમાને અને શબ્દો લખ્યા છે ઇરશાદ કામિલે.

શ્રોતા મિત્રો, આ યાત્રાનો દરેક પડાવ એ નવી આશાઓ, સપનાઓ અને તક સાથે ઉડાન ભરવાનો આપણને મોકો આપે છે. તો ચાલો આપને સંભળાવીએ એક એવું ગીત જે સપનાઓને નવી ઉડાન આપે છે. મોહિત ચૌહાણના સ્વરમાં ફિલ્મ રોકસ્ટારનું, જેમાં સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દો છે ઇરશાદ કામિલના.

અરિજિત સિંઘના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો યે જવાની હૈ દિવાની ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે પ્રીતમનું અને શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

શ્રોતા મિત્રો, અને હવે વાત કરીએ આકાશવાણીના ઇતિહાસના એક અત્યંત મહત્વપૂર્ણ પડાવની. વર્ષ 2002થી આકાશવાણીએ એક નવી ટેકનોલોજીકલ ક્રાંતિ તરફ પગલું ભર્યું છે અને ડિજિટલ સેટેલાઇટના પ્રસારણ માધ્યમથી પોતાનું ક્ષેત્ર વધુ વિશાળ બનાવ્યું છે. આ વ્યવસ્થાના કારણે આકાશવાણીના કાર્યક્રમો હવે વિશ્વના દરેક ખૂણામાં સાંભળી શકાય છે. આ ડિજિટલ ટેકનોલોજીએ આકાશવાણીને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અપાવી છે.

અને આજે પણ આકાશવાણી એક વિશ્વસનીય અને સશક્ત પ્રસારણ માધ્યમ તરીકે પોતાની ઓળખ જાળવી રાખી છે. આવી જ ઉર્જા સાથે આપને સંભળાવીએ શાશ્વત સચદેવા અને શાંતનુ સુદામે અને સાથીઓના સ્વરમાં ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શાશ્વત સચદેવાનું અને શબ્દો છે અભિરુચિ ચાંદના.

અને શ્રોતા મિત્રો, આકાશવાણીના 90 ગૌરવશાળી વર્ષોમાં સૌથી મોટી શક્તિ રહ્યા છો આપ સર્વે શ્રોતાઓ. તમારો પ્રેમ, વિશ્વાસ અને તમારા સાથના લીધે જ આકાશવાણી આજે આ મુકામ પર પહોંચ્યું છે, જે માટે અમે આપના દિલથી આભારી છીએ. અને આપ સર્વે શ્રોતાઓનો સાથ, પ્રેમ અને વિશ્વાસ હંમેશા માટે આકાશવાણી સાથે અકબંધ રહે તેવી મનોકામના સાથે સવારે સવારે કાર્યક્રમ સમાપ્ત કરવાની આપના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર. સવારે સવારે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગુજરાતી ગીતોના કાર્યક્રમનો પ્રારંભ કરીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ કમાલ ત્રિવેદી અને નિશા ઉપાધ્યાયના સ્વરમાં મનહર મોદીની આ શબ્દરચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સંજય ઓઝા અને પાર્થ ઓઝાના સ્વરમાં હર્ષ બ્રહ્મભટ્ટની આ રચના.

ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ કૃષાંગ દવેની શબ્દ રચના નિશા ઉપાધ્યાય અને કમાલ ત્રિવેદીના યુગલ સ્વરોમાં.

આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે સવારના 10 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં આજે સામાન્ય વધઘટ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાન બીએસએફની સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લેશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ રોપ વે કેબલકારમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા. જમ્મુ કાશ્મીરના રજૌરી જિલ્લાના ડોરીમલમાં સેનાની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન શેરુવાલી હાથ ધરાયું. અમેરિકા ઇરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવા પર ભાર મૂક્યો. યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઇરાની મિસાઇલ લોન્ચ સાઇટ અને બોટને નિશાન બનાવી. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેન્સ્કીયાએ દેશભરમાં ઇન્ટરનેટ સેવા

ફરીથી શરૂ કરવા આદેશ આપ્યો. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરાઈ. રાજ્યમાં વર્ક ફ્રોમ હોમના અમલ માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. રાજ્યમાં ઇંધણનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા સરકારની નાગરિકોને અપીલ. ઇંધણ બચાવવાની પ્રધાનમંત્રીની અપીલ બાદ સુરતમાં ઇ વાહનોની ખરીદીમાં વધારો. મોરબીમાં હરિપર પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4ના મોત. ફૂટબોલમાં ભારતે સાફ મહિલા ચેમ્પિયનશીપની પ્રથમ ગ્રુપ બી મેચમાં માલદીવને 11-0 હરાવ્યું. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ ઉદ્યોગ જગત, પ્રસ્તુતકર્તા પ્રોફેસર ભીખાભાઈ દેસાઈ.
1: નમસ્તે શ્રોતા મિત્રો. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ઉદ્યોગોમાં માનવીય અભિગમ એ વિષય પર માહિતી મેળવવાની છે. આ માહિતી આપી રહ્યા છે પ્રાધ્યાપક ભીખાભાઈ દેસાઈ, તો તેમની પાસેથી આ માહિતી મેળવીએ.
2: માનવીની વર્તમાન ભૌતિક સંપત્તિનો આધાર ઔદ્યોગિક પ્રગતિ પર છે. આજનો માનવી ફક્ત તેની પ્રાથમિક જરૂરિયાતો સંતોષીને બેસી રહેતો નથી, પણ અન્ય અનેકવિધ જરૂરિયાતોને સંતોષવા પ્રયત્નશીલ રહે છે. ઝડપથી મુસાફરી કરવા માટે મોટરકારથી લઈને સુપરસોનિક વિમાનો જેવા વાહનોનો ઉપયોગ કરે છે. આરામથી પોતાના ઘરમાં રહી શકાય તે માટે તે રેફ્રિજરેટર, વીજળીના પંખા, એર કન્ડિશનર વગેરે સાધનો વાપરવાનો આગ્રહ રાખે છે. પોતાના મનોરંજન માટે રેડિયો, ટીવી, ચલચિત્રો જેવા સાધનોનો ઉપયોગ કરે છે. તેની સુખ સગવડ વધારનારા આ સાધનો કઈ રીતે તૈયાર થાય છે એ હકીકત પ્રત્યે આપણે નજર નાખીએ તો રાત દિવસ યંત્રોને ધમધમાવતા રાખતા ઉદ્યોગો આપણી સમક્ષ આવ્યા વિના નહીં રહે. આ ઉદ્યોગમાં વિવિધ ક્ષમતાઓ ધરાવતી અસંખ્ય વ્યક્તિઓ કાર્ય કરે છે. આજનો આપણો મુદ્દો એ છે કે દેશના વિકાસમાં કે આપણી સુખાકારીમાં વધારો કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો આપનાર કામદારો કે કર્મચારીઓ પ્રત્યે કેવો અભિગમ અપનાવવો જોઈએ. ઉદ્યોગમાં કામ કરતા મજદૂરો કે કર્મચારીઓને આશાઓ અને અરમાનો હોય છે. તેઓને સમાન કદર પ્રતિષ્ઠાની ઈચ્છા હોય છે. એટલું જ નહીં, પરંતુ તેઓ જે કાર્ય કરે છે તેમાંથી વધારેમાં વધારે સંતોષ મળે એ પણ ખૂબ જ આવશ્યક છે. આ દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને ઉદ્યોગમાં તેમની સાથે વ્યવહાર થવો જોઈએ, જેને આપણે માનવીય અભિગમ ગણી શકીએ. ઉદ્યોગમાં માનવીય અભિગમની તરફેણમાં હું બે બાબતોને મહત્ત્વની ગણું છું. એક, કર્મચારી જે પરિસ્થિતિમાં કામ કરે છે એ ભૌતિક વાતાવરણ, અને બે, કર્મચારીઓ સાથેના માનવીય સંબંધો. સર્વપ્રથમ જોઈએ તો કર્મચારીઓને ઉદ્યોગમાં વિવિધ કાર્યો કરવાના હોય છે, તેથી તેના કાર્યોમાં સાનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ. કર્મચારીને પ્રતિકૂળ વાતાવરણમાં કે પરિસ્થિતિમાં કાર્ય કરવાનું હોય તો તેની નકારાત્મક અસર તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પડે છે. તેથી ઉદ્યોગમાં કાર્યની પરિસ્થિતિ સાનુકૂળ હોવી જોઈએ. ઉદ્યોગમાં કામ કરતા કામદારોએ એવા કાર્યો કરવાના હોય છે જેમાં હાથ અને દ્રષ્ટિનું સંયોજન જરૂરી છે. ખાસ કરીને જ્યારે વસ્તુઓ પર કામ કરવાનું હોય ત્યારે પૂરતા પ્રમાણમાં પ્રકાશ જરૂરી છે. આ વિશેના એક સંશોધનમાં એમ જોવા મળ્યું છે કે ઉદ્યોગમાં થતા કાર્યોમાં આંખ લગભગ 70% જેટલા સમય માટે રોકાયેલી રહે છે. માટે ઓછા પ્રકાશથી કર્મચારીની આંખને

નુકસાન થાય છે. પ્રકાશિત વસ્તુ પ્રત્યે આંખનું સ્થિર થવાનું વલણ હોય છે અને આ કારણે કાર્ય કરવાના સ્થળે એક ધારો પૂરતો પ્રકાશ રાખવાથી કર્મચારીની આંખને ઓછું નુકસાન થશે. બીજો મહત્ત્વનો મુદ્દો છે વેન્ટિલેશન. કાર્ય કરવાના સ્થળે હવાની આવન જાવન થતી રહે તે જરૂરી છે. વેન્ટિલેશન દ્વારા શ્વાસોશ્વાસ લેવાથી પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ લઈ શકાય છે

મોર્ગનના પ્રયોગોથી પુરવાર થયું છે કે ઘોંઘાટ દરમિયાન કર્મચારીએ વધારે શ્રમ કરવો પડે છે. એક ધારો અવાજ ઓછું નુકસાન કરે છે, પરંતુ અચાનક અને અનિયમિત અવાજો કાર્યમાં વિક્ષેપ કરતા નીવડે છે. મેક્રોલેન અને સેનીએ અભ્યાસો દ્વારા પુરવાર કર્યું છે કે અતિ ઘોંઘાટવાળા વાતાવરણમાં કામ કરતા કર્મચારીઓમાંથી 94% બહેરાશનો ભોગ બને છે, માટે ઘોંઘાટ નિવારવાના પ્રયત્નો થવા જોઈએ. એક બીજો સૌથી અગત્યનો જો મુદ્દો છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં અવારનવાર અકસ્માતો થતા રહે છે. જે ક્ષેત્રોમાં અકસ્માતો વધારે થતા હોય તેવા ક્ષેત્રોમાં અકસ્માતની કાર્યક્ષમતા પર તો અસર થાય છે જ, પરંતુ ક્યારેક કર્મચારી પોતાનું કોઈ અંગ ગુમાવે છે, ક્યારેક પોતાનો જીવ પણ ગુમાવે છે. ઉદ્યોગોમાં થતા અકસ્માતો મુખ્યત્વે માનવીય ભૂલો, યાંત્રિક ખામી કે વાતાવરણની પ્રતિકૂળતાથી થાય છે. મિલ્ટન બ્લૂમ નામના એક સંશોધકે જણાવ્યું છે કે ઔદ્યોગિક ક્ષેત્રોમાં થતા અકસ્માતોમાંથી ઘણા અકસ્માતો માનવીય ભૂલોથી થતા હોય છે. જો આ અકસ્માતો માનવીય ભૂલોથી થતા હોય તો તેનું નિવારણ શક્ય છે. કર્મચારીઓની અકસ્માતનો ભોગ બનવાની સંભવિતતાને તેની અકસ્માત પ્રવણતા કહેવામાં આવે છે. અકસ્માત પ્રવણતાને કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય તેમજ વ્યક્તિત્વની ખામી સાથે સંબંધ હોય છે. ઔદ્યોગિક ક્ષેત્રોમાં અકસ્માતો ઘટાડવા માટે કર્મચારીઓની અકસ્માત પ્રવણતાને જાણીને જોખમી કાર્યો સોંપવા જોઈએ. અકસ્માતો કર્મચારીની કાર્યક્ષમતા અને જીવન અને જિંદગી પર અસર કરનારી બાબત હોવાથી તેનું નિવારણ થાય તેવા પગલાં લેવા જોઈએ. બીજું કે દવાઓ બનાવતા ઉદ્યોગો કે કેમિકલ ઉદ્યોગોમાં કામ કરતા કામદારોના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થતી હોય છે, ત્યારે તેઓનું શારીરિક સ્વાસ્થ્ય ન જોખમાય તેવા પ્રયાસો થાય તે ખૂબ જરૂરી છે. ઉદ્યોગમાં માનવીય સંબંધો. ઉદ્યોગનો આધાર માત્ર યંત્રો પર નથી. ઉદ્યોગનું સમગ્ર સંચાલન માત્ર યંત્રો દ્વારા થતું નથી, પરંતુ માનવ બળ પણ એટલું જ મહત્વનું છે. ઉદ્યોગોના ક્ષેત્રમાં યંત્રો કરતો યંત્રો પર કાર્ય કરનારા જીવંત મનુષ્યોનું વિશેષ મહત્વ છે. ઉદ્યોગોમાં માત્ર ટેકનિકલ અને ભૌતિક ફેરફારો પર જ નહીં, પરંતુ માનવીય વર્તનને લગતા સિદ્ધાંતો પર ધ્યાન આપવું જોઈએ. ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકોની અસર માત્ર તેના વલણો કે પ્રેરણા પર જ નહીં, પરંતુ ઉત્પાદન ઉપર પણ પડે જ છે. ઉદ્યોગમાં યંત્રો કે વાતાવરણ અને સાનુકૂળ કાર્ય પરિસ્થિતિનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ માનવીય સંબંધોનું છે. ઉદ્યોગના યોગ્ય સંચાલન માટે ઉદ્યોગની વ્યક્તિઓ વચ્ચેના સંબંધો એખલાસ ભર્યા હોય તે ખાસ જરૂરી છે. કર્મચારીઓને ઔદ્યોગિક ઉત્પાદનના એક ભાગ તરીકે નહીં, પરંતુ તેને એક માનવી તરીકે સ્વીકારી તેની શારીરિક, ભાવનાત્મક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ તેની સાથે વ્યવહાર કરવાની માનવીય રીતને ઉદ્યોગમાં માનવીય અભિગમ કહે છે. ઉદ્યોગમાં કર્મચારીઓના પારસ્પરિક સંબંધો તેમજ કર્મચારીઓના અને માલિકોના સંબંધો વિશેષ મહત્વના છે. ઉદ્યોગમાં માનવીય અભિગમ અપનાવવાથી ઉદ્યોગોમાં તંદુરસ્ત માનવ સંબંધો વિકસાવવામાં કાર્યકરોની અંગત માનસિક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સરળતા રહે છે. કર્મચારીઓના કુટુંબના સભ્યો સાથે આનંદ મિલનના પ્રસંગો ગોઠવવા તેમજ તેમની કૌટુંબિક જીવનની સમસ્યાઓ હલ કરવામાં મદદ કરવી વગેરે બાબતો માનવીય સંબંધો સુધારવામાં ઘણી જ ઉપયોગી થાય છે. બીજું કે ઉદ્યોગમાં જો માનવીય અભિગમ પ્રવર્તાવવો હોય તો ઉદ્યોગોનું નેતૃત્વ સુધારવાની આવશ્યકતા છે. ડિરેક્ટર, મેનેજર તથા ઉદ્યોગોના જુદા જુદા વડાઓ અને સુપરવાઇઝરો વગેરે જો મનસ્વી અને આપખુદ વર્તન દાખવતા હોય
તો તે માનવીય સંબંધોમાં

0: અવરોધરૂપ બને છે. અત્યારના સમયમાં કર્મચારીઓની એકતા અને સારા સંબંધોને મહત્વની બાબત ગણવામાં આવે છે. ઉદ્યોગના ક્ષેત્રમાં મહત્વના નિર્ણયો લેવામાં કર્મચારીઓની સક્રિય ભાગીદારી ખૂબ જ આવશ્યક છે. અધિકારીઓ, સુપરવાઇઝરો કે નિરીક્ષકો, તેમની નીચે કામ કરતા કર્મચારીઓમાં વિશ્વાસનું વાતાવરણ ઉત્પન્ન કરે તે બહુ જરૂરી છે. ઉદ્યોગોમાં માનવીય અભિગમ વિશે સર્વપ્રથમ પ્રાયોગિક અભ્યાસો અમેરિકાની હોર્થોર્ન કંપનીમાં થયા. આ અભ્યાસના પરિણામોમાં એમ જોવા મળ્યું છે કે ઉત્તમ કક્ષાની ભૌતિક સગવડો કર્મચારીઓને આપવામાં આવે, પણ જો કર્મચારી સાથે તેના અધિકારીઓના સંબંધો યોગ્ય પ્રકારના ન હોય તો તેની અસર કર્મચારી અને ઉત્પાદન બંને પર થાય છે. આ અભ્યાસથી ઉદ્યોગમાં કર્મચારી સાથેના માનવીય સંબંધોની અગત્યતા સમજાઈ. કર્મચારીનો સ્વીકાર એક માનવી તરીકે થવો જોઈએ, અને જો કર્મચારી ઉદ્યોગ સાથે સંબંધિત કે ઉદ્યોગ બહારના વાતાવરણ સાથે સંબંધિત સમાયોજનની સમસ્યાઓ હોય તો એ સમસ્યાઓનું નિવારણ થઈ શકે એવું મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન ઉદ્યોગો દ્વારા જ પૂરું પાડવામાં આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ઉદ્યોગોમાં માનવીય ઘટકો અને સામાજિક ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં એ આવે એ બહુ જરૂરી છે. ઉદ્યોગમાં ખરેખર લોકો કેવી રીતે વર્તે છે એ બાબતમાં માનવીય પાસા પર વિશેષ ભાર મૂકવો જોઈએ. તે ઉપરાંત અનૌપચારિક જૂથો, આંતરજૂથ સંબંધો, માનવીય નેતૃત્વની ગરિમા, માર્ગદર્શન અને સલાહ સૂચન મારફતે કર્મચારીઓની મનોવૈજ્ઞાનિક સારસંભાળ તથા કાર્ય અંગેના નિર્ધારિત ધારાધોરણોમાં માનવીય પાસાનો સ્વીકાર કરવામાં આવે છે. હોર્થોર્ન અભ્યાસમાં થયેલા આ માનવીય અભિગમ અંગેના અભ્યાસોને ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. પરિણામે વ્યવસ્થાપનની વિચારવાની પદ્ધતિમાં અને તેના વલણમાં પણ નોંધપાત્ર ફેરફારો થયા છે. કર્મચારીનો સ્વીકાર એક માનવી તરીકે થાય એવું વાતાવરણ ઉદ્યોગમાં ઊભું કરવું જોઈએ. કર્મચારીને તેની જવાબદારી શું છે એ અંગેની માહિતી તેને યોગ્ય રીતે મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. કર્મચારી સારા કાર્યની પ્રશંસા ઇનામ દ્વારા થાય તે બહુ જ જરૂરી છે. ઉદ્યોગની સમસ્યાઓ વિશેની ચર્ચાઓમાં કર્મચારીઓ ભાગ લે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કર્મચારી ઉદ્યોગ સાથે સંબંધિત પોતાની કોઈ પણ સમસ્યા રજૂ કરવાનો અધિકાર આપવો જોઈએ. કર્મચારીઓને એવી લાગણી થવી જોઈએ કે ઉદ્યોગમાં તેનું મહત્વ છે. કર્મચારીઓ સાથે ધાકધમકી કરતા સમજાવટથી કામ લેવું જોઈએ. કર્મચારીની ટીકા કરવાને બદલે સમજાવટથી તેના દોષ પ્રત્યે ધ્યાન ખેંચવું જોઈએ. કર્મચારીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે અદા કરી શકે તેવી પરિસ્થિતિ સર્જવી જોઈએ. કર્મચારીની ભૂલો માટે તેના મનમાં અપરાધની લાગણી ન જન્મે તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આ સિવાય પણ જો કર્મચારીને પ્રોત્સાહિત કરવો હોય તો કર્મચારીના એના જન્મદિવસે તેને યાદ કરી એની નાની મોટી ભેટ આપી અને કંપની પ્રત્યેનો લગાવ વધારી શકાય. તેના બાળકોની કોઈ સારી પ્રગતિ પત્ર લખીને તેને યાદ કરીને એ લગાવ વધારી શકાય. કર્મચારીને આર્થિક રીતે મદદ મળે તે પણ જરૂરી છે. તે માટે કંપની તરફથી જીવન વીમો કે મેડિક્લેમ જેવી પોલિસી ઉતારી તેને આર્થિક રીતે સલામત કરી પ્રોત્સાહિત કરી શકાય. મારી દૃષ્ટિએ કર્મચારીને તાલીમનો મુદ્દો પણ બહુ જ મહત્વનો છે. દરેક વ્યક્તિમાં કુદરતી રીતે જ ગર્ભિત શક્તિઓ છુપાઈને પડેલી હોય છે, પરંતુ જ્યાં સુધી તેને તાલીમ આપી બહાર લાવવામાં ના આવે ત્યાં સુધી તેનો વિકાસ થતો નથી. પરંતુ જો તેને તાલીમ આપવામાં આવે તો કર્મચારીઓમાં પડેલી સંભવિત શક્તિઓનો વિકાસ કરી ઉદ્યોગના વિકાસમાં વિધાયક ઉપયોગ કરી શકાય.
1: ઉદ્યોગોમાં માનવીય અભિગમ એ વિષય પર પ્રાધ્યાપક ભીખાભાઈ દેસાઈ પાસેથી માહિતી મેળવી.
2: આપણા દેશમાં ઘણા બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે. આપણે એક ઉદ્યોગની વાત કરીએ કે કાપડ ઉદ્યોગ. કાપડ ક્ષેત્રે પણ ખૂબ આધુનિકરણ થયેલું છે. પહેલા સુતરાઉ કે ખાદી કે એવા જ કાપડ વપરાતા હતા. હવે તો તમે જાણો છો કે એટલા બધા વિવિધ જાતના કાપડ બજારમાં મળી રહ્યા છે કે ઘણીવાર આપણે પણ ખરીદી કરવા જઈએ તો આપણે થોડા ચિંતામાં પડી જઈએ કે શું લેવું કેવું લેવું. એટલે આ બધી વાતોથી આપણે અજાણ તો નથી જ, પણ એના ઉદ્યોગ વિશે આપણે શું જાણીએ છીએ? આપણી

0: પાસે કેટલું જ્ઞાન છે, તો ક્યારેક તમને એવું નથી લાગતું કે આપણે એના વિશે પણ થોડી માહિતી આપણને હોવી જોઈએ? તો મિત્રો, આજે આપણે આવી કંઈક વાત કરવી છે કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં આધુનિકરણ, અને આ વિશેની વાત કરવા આપણી સાથે આજે ટેક્સટાઇલ એન્જિનિયર સંજ્ઞાબેન ત્રિવેદી આપણી સાથે છે. તો આપણે આ વિશે એમને થોડા પ્રશ્નો પૂછીએ અને માહિતી જે આપણને જોઈએ છે તે આપણે તેમની પાસેથી મેળવીએ. નમસ્કાર સંજ્ઞાબેન.
1: નમસ્કાર.
0: હવે સંજ્ઞાબેન, તમે મારા મિત્રોને પહેલા તો એ કહેશો કે આ ટેક્સટાઇલ ઉદ્યોગમાં આધુનિકરણ આ વિષય શું કહેવા માંગે છે?
1: સૌપ્રથમ તો આપણે એવું જોઈએ કે ટેક્સટાઇલ ઉદ્યોગ એટલે શું. આપણને બધાને જ ખબર છે કાપડ વણવું એમ, એટલે એની જે વિવિધ મિલો જે છે એને આપણે ટેક્સટાઇલ ઉદ્યોગ કહીશું. નાની નાની ઉદ્યોગો છે એને પણ આપણે મિલ તરીકે કહીશું. તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. સૌથી પહેલા આપણે જોઈએ કે કપાસ છે, તો કપાસમાંથી રૂ એટલે કે કોટન બનાવવું એને આપણે જીનિંગ ઉદ્યોગ કહીશું. બીજું આવે છે કે કોટનમાંથી યાન બનાવવું એટલે કે સ્પિનિંગ ઉદ્યોગ. ત્રીજું કે યાનમાંથી ફેબ્રિક બનાવવું એટલે કે વીવિંગ ઉદ્યોગ. આ ઉપરાંત બીજા પણ ઘણા બધા ટેક્સટાઇલના ઉદ્યોગો છે, જેમ કે ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો ઉદ્યોગ છે, એમ્બ્રોઇડરી છે, નીટિંગ છે, ગાર્મેન્ટિંગ છે, ઘણા બધા વિષયો છે. તો આ બધું જ ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવે છે. અને બીજું છે કે આધુનિકરણ આપણો એ સબ્જેક્ટ છે, એટલે કે આધુનિકતા, ટેક્સટાઇલને થયેલા નવા નવા ડેવલપમેન્ટ્સ.
0: હવે આ આધુનિકરણ એટલે શું, થોડુંક વધારે ડિટેલમાં કહેશો કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં આધુનિકરણ શું થયું છે?
1: ખૂબ જ સરસ સવાલ છે. મેં જેમ હમણાં જ બધું કીધું કે યાન બનાવવું, કોટન બનાવવું અને ફેબ્રિક બનાવવું, તો એ બધું ડિટેલમાં આપણે સમજીએ કે આધુનિકરણ મુખ્યત્વે આપણે ત્રણ રીતનું જોઈ શકીએ છીએ. એમાં પહેલું છે ઇન્ડસ્ટ્રી લેવલ, જે મશીનરી લેવલ છે, ઝડપ છે, એની ઉત્પાદકતા છે. પછી કાપડના વિવિધ ક્ષેત્રે ઉપયોગો, બસ આ બે રીતે આપણે જોઈશું એમ. તો સૌથી પહેલાં જોઈએ કે ઇન્ડસ્ટ્રી સાઈડ આપણે જોઈએ કે એમાં આધુનિકરણ કેવું છે, પહેલાં કઈ ટાઈપની મશીન્સ હતા અને અત્યારે હાલમાં કયા ટાઈપના મશીન્સ છે. તો સૌથી પહેલાં જોઈએ કે જીનિંગ મશીનરી, મેં જેમ તમને કીધું ને કે કપાસમાંથી આખું રૂ બનાવવામાં આવે છે, તો સૌથી પહેલાં હાથેથી બધું કરતા, એક એક કપાસને લે અને એને બધું ફોલીને કરે, તો એમાં ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ અને એ રૂમાં પણ ઘણી બધી ઇમ્પ્યુરિટીઝ હતી. તો એના લીધે આપણને આગળ યાનની ક્વોલિટી, ફેબ્રિકની ક્વોલિટી એ આપણને સારી નહોતી મળતી. ત્યારબાદ અત્યારે જીનિંગ મશીનરી આવ્યું, તો એ જીનિંગ મશીન્સના લીધે ઘણું બધું પ્રોડક્શન વધ્યું અને એ પ્રોડક્શનના લીધે આગળ યાનની ક્વોલિટી અને જે કોટનમાં જે ઇમ્પ્યુરિટીઝ હોય છે, જે ફાઈબર હોય છે, જીનર, એ બધા જ લેસ થયા છે. તો એ આપણે જોયું પહેલાં જીનિંગ મશીનરી, એટલે એમાં જીનિંગ મશીન્સના લીધે ઘણું બધું અત્યારે ડેવલપમેન્ટ થયું છે. અત્યારે ભરૂચ બાજુ, પોરબંદર, જેતપુર એ બધી જ જગ્યાએ જીનિંગ ઉદ્યોગ પણ ઘણો બધો ડેવલપ થયો છે. પછી આપણે જોઈએ બીજું તો સ્પિનિંગ ઉદ્યોગ એમ. તો સ્પિનિંગ એટલે શું, કોટન જીનિંગમાંથી જે આવે કોટન, એ કોટનમાંથી યાન બનાવવું, યાન એટલે દોરો બનાવવો, તો એને સ્પિનિંગ ઇન્ડસ્ટ્રી કહીશું. સૌ પહેલાં આપણે જોતા હતા કે ગાંધીજીના વખતમાં રેંટિયો કાઢતા હતા, પણ એમાં કેટલું એકદમ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હતી, જે ખૂબ જ ધીમી ગતિએ આપણને યાનને કાપડ મળતું એમ. તો અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા સારા મશીનરી આવી ગયા છે, આપણને યાન એકદમ વેરી ગુડ ક્વોલિટી, વેરી પેરાલાઇઝ યાન આપણને મળે છે. તો સ્પિનિંગમાં આપણે જોઈએ આગળ તો રિંગ ફ્રેમ છે, સ્પીડ ફ્રેમ છે, એ બધા જ પહેલાં ઓછા સ્પિન્ડલના વપરાતા હતા અને ઓછી સ્પીડના હતા, પણ હવે તો એમાં પણ બધું જ ઓટોમેટિક આવી ગયું છે, એટલે બધું જ કોમ્પ્યુટરની મદદથી થાય છે, એટલે એમાં મેન પાવર પણ ઓછો થઈ ગયો અને આપણને ક્વોલિટી છે આપણને બહુ સારા પ્રમાણમાં મળી એમ. તો આ થયું સ્પિનિંગનું એમ. આમ જોયું તો ઘણું બધું ડિટેલમાં છે, એટલે ક્યાંય પણ જો મશીનમાં ફોલ્ટ થાય તો આપણે કોઈ સર્વિસમેનને બોલાવવાની જરૂર પડતી નથી એમ, બધું ડાયરેક્ટ મશીન્સ જ આપણને બધું ઇન્ડિકેટ કરી દે છે કે આ જગ્યાએ પ્રોબ્લેમ છે, તો આપણે બહુ ઝડપથી અને સહેલાઈથી એને ઉકેલી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ વીવિંગ. વીવિંગ એટલે શું, તો યાન જે છે એમાંથી કાપડ વણવું એને કહેવાય વીવિંગ ઉદ્યોગ. ઇન્ટરલેસમેન્ટ ઓફ વાર્પ થ્રેડ્સ એન્ડ વેફ થ્રેડ્સ, દેટ ઇઝ કોલ્ડ વીવિંગ. તો વીવિંગમાં પણ સુરતમાં અત્યારે ઘણી બધી લૂમ્સ ચાલે છે, જે આપણે બધાને ખ્યાલ હશે. મશીનરી સાઈડ જોઈએ તો સૌથી જૂનામાં જૂનું પહેલાં હેન્ડલૂમ્સ હતી, બહુ જ પહેલાં. હેન્ડલૂમ્સમાં ખૂબ જ સરસ કાપડ આપણને મળતું, ઘણી બધી ડિઝાઇન્સ મળતું, પણ એ કાપડ બનાવવામાં ખૂબ જ વાર લાગતી એમ. બહુ જ લાંબી પ્રોસેસ હતી, એક એક એક તાર નાખો તમે, એક તારને કાઢો, એને પછી ટાઇટ કરો, તો એને હેન્ડલૂમ્સ કહેવામાં આવતી એમ. તો ત્યાર પછી ધીરે ધીરે પાવર લૂમ્સ આવી, શટલ લૂમ્સ પણ કહેવામાં આવે છે, તો જેની સ્પીડ 200 RPM હતી, દેટ ઇઝ 200 revolutions per minute. તેમાં શટલનો ઉપયોગ કરવામાં આવે છે, તો એમાં એક શટલ એક જગ્યાએથી બીજી બાજુ જવા માટે એ 200 RPM એટલે 1 મિનિટમાં 200 રિવોલ્યુશન

0: શટલ ફરે છે, એમાં પણ આપણને ડિઝાઇન્સ બહુ મિનિમમ મળતી. ત્યારબાદ ધીરે ધીરે ઘણા બધા આધુનિક મશીન્સ આવ્યા, જેમાં રેપિયર છે, એરજેટ છે, પ્રોજેક્ટાઇલ છે, જેની સ્પીડ અત્યારે 1000 આરપીએમ સુધીની છે, જે ખૂબ જ સારું છે. એ મશીન્સમાં જ પણ એવું હોય છે કે કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરેલા હોય છે, અને જે પણ ડિઝાઇન બનાવી હોય, જે પણ કલરની બનાવી હોય, એ બધી જ આપણને ઓટોમેટિકલી કોમ્પ્યુટર દ્વારા જ મળી જાય છે, જે પહેલાં ખૂબ જ ટીડિયસ હતી, જે બધું માણસે હાથેથી બધું વિચારીને કરવું પડતું એમ, જે અત્યારે એ કોમ્પ્યુટરની મદદથી ખૂબ જ ઇઝી થઈ ગયું છે. તો અત્યારના આધુનિક મશીનરી મદદથી પ્રોડક્શન વધ્યું, પણ મેન પાવર ઓછો થયો એમ. અને એમાં જોઈએ તો આપણે સૌથી પહેલાં ખાદીમાં શું હતું કે વાર્પ અને વેફ્ટ એ નાખી, અને અત્યારે એનું સ્થાન પોલિએસ્ટર ફેબ્રિક્સે લીધું છે. અને ડેનિમ્સ જોઈએ, અત્યારે જીન્સ બધા છે, તો એનું સ્ટાર્ટિંગ શું કામ કર્યું હતું કે જે ખલાસીઓ એ બહુ દિવસો સુધી ધોઈ શકાય નહીં, એની માટે આવા વસ્ત્રનું, જેને રફ એન્ડ ટફ કહેવામાં આવે છે ડેનિમ્સ, જે અત્યારે આપણે સ્ટ્રેચેબલ ડેનિમ્સ સુધી આવી ગયા છીએ. ઉપરાંત સ્પેન્ડેક્સ ફેબ્રિક, જેને રબર જેવું યાન કહે છે. તો આ બધું જ અત્યારે ટેક્સટાઇલનું, વીવિંગનું આધુનિકરણમાં આપણે ગણી શકીએ છીએ.
1: હવે બેન, આ નીટિંગમાં કઈ રીતે આધુનિકરણ થયું છે તે કહેશો?
0: હા, આ ખૂબ જ સરસ સવાલ છે કે નીટિંગ એટલે શું. તો નીટિંગ એટલે અત્યારે જૂના જમાનામાં પહેલા બહેનો બધા હાથેથી બધું સ્વેટર બનાવે, એને આપણે નીટિંગ કહીએ છીએ. પણ અત્યારે એનો ઉદ્યોગ પણ ખૂબ જ સરસ આગળ વધ્યો છે. તો નીટિંગમાં આપણે જોઈએ કે બે ટાઈપના બધા મશીન્સ છે. તો સર્ક્યુલર નીટિંગ મશીન હોય છે અને ફ્લેટ નીટિંગ મશીન હોય છે. સર્ક્યુલર નીટિંગ મશીનમાં મુખ્યત્વે સ્પોર્ટ્સવેર જે આપણે અત્યારે બને છે એ સર્ક્યુલર નીટિંગ મશીનથી બને છે, કારણ કે એનો હોઝ હોય છે, શેપ જે હોય છે એ ગોળાકાર હોય છે, કારણ કે એ સ્ટ્રેચેબલ ફેબ્રિક છે, એટલો એનો મુખ્યત્વે સ્પોર્ટ્સવેરમાં ઉપયોગ થાય છે. અને જોઈએ ફ્લેટ નીટિંગ મશીન્સ, તો એનો સ્વેટર છે, ઊનના વસ્ત્રો બનાવવા માટે ઉપયોગ થાય છે. તો જે સૌથી પહેલાં બહેનો બનાવતા હતા હાથેથી, એ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું, અને મશીન્સના લીધે અત્યારે ખૂબ જ એમાં આધુનિકરણ આવ્યું છે. એમાં અલગ ટાઈપના કલર્સ, અલગ ટાઈપના યાનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને જે જોઈએ તો અત્યારે સુરતમાં એમ્બ્રોઇડરીનો ઉદ્યોગ ખૂબ જ આગળ વધ્યો છે, અને એની અત્યારે ડિમાન્ડ પણ ખૂબ જ વધી છે.
1: હવે કાપડના વિવિધ ક્ષેત્રે જે ઉપયોગો છે એની સાથે આધુનિકરણ કઈ રીતે કરી શકાય તે કહેશો?
0: કાપડના વિવિધ ક્ષેત્રે ઉપયોગોમાં આપણે જોઈએ તો ખૂબ જ વિશાળ સબ્જેક્ટ છે. તો કાપડ બનાવતા મશીનોના ઉત્પાદનમાં પણ અત્યારે આશરે 5-6 ગણો વધારો થયો છે. સાથે સાથે તાણાવાણા ધરાવતા પારંપરિક વસ્ત્રોએ હવે નીટિંગ, બ્રેડિંગ, નોન વોવન એ બધા પદ્ધતિથી પણ અત્યારે કાપડ બનાવવામાં આવે છે. આ વસ્ત્રો આપણને પહેરવેશમાં ઉપયોગ થતા નથી, પણ આવા કાપડના અનેક ઉપયોગો છે, જેમ કે વાપરીને ફેંકી શકાય એને આપણે ડિસ્પોઝિબલ ફેબ્રિક કહીશું, પછી રસ્તામાં, નહેરમાં, રેલવેના પાટા ઉપર, ત્યાં જીઓટેક્સટાઇલ્સ વપરાય છે. માનવ શરીરના અમુક નાજુક નાજુક ભાગો હોય છે ત્યાં મેડિકલ ટેક્સટાઇલ્સ પણ આવી ગયું છે અત્યારે. અગ્નિ પ્રતિરોધક, દેટ ઇઝ ફાયર રેઝિસ્ટન્સ ફેબ્રિક કહેવામાં આવે છે. યુદ્ધમાં અને સ્વ બચાવ માટે પણ અત્યારે બુલેટ પ્રૂફ વસ્ત્રો પણ આવી ગયા છે. જવાનો માટે પણ એવી પરિસ્થિતિ માટે રણના યુદ્ધમાં રક્ષણ આપતું ફેબ્રિક પણ અત્યારે બનાવવામાં આવે છે. આ ઉપરાંત અવકાશ યાત્રીઓ માટે પણ બનાવવામાં આવે છે. કાર, વિમાન અને સ્પોર્ટ્સના સાધનો માટે કોમ્પોઝિટ વસ્ત્ર બનાવવામાં આવે છે. કોમ્પોઝિટ એટલે વસ્ત્ર અને રેઝિનનું મિશ્રણ, એને આપણે કોમ્પોઝિટ વસ્ત્ર કહીશું. રોકેટ એન્જિન માટે પણ, ભારેખમ મશીનને ટેકો આપવા માટે પણ અત્યારે ટેક્સટાઇલના ફેબ્રિક્સનો ઉપયોગ થાય છે. વિશાળકાય પવનચક્કીની, જે 100 ફૂટની લાંબી બ્લેડ હોય છે, એ બ્લેડ પણ આવી જ ટેકનિકથી બનાવવામાં આવે છે, અને તે વજનમાં એકદમ હલકી હોય છે પણ એકદમ મજબૂત રહે છે. મિલથી વિન્ડમિલ સુધીની યાત્રા એ આધુનિક વસ્ત્રની ગાથા છે. અને જોઈએ કે વાતાવરણમાંથી ગંધશોષક કે સુગંધ લહેરાવતા સ્પેશિયલ ફાઇબરથી પણ વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, તદ્દન પાતળા વસ્ત્રોમાં કન્ડક્ટિવ તાર મૂકીને પણ આપણે સર્કિટ અને કોમ્પ્યુટર પણ બનાવી શકીએ છીએ. અને હવે એવું પણ વસ્ત્ર શોધાયું છે કે જે ફિલ્મમાં કાલ્પનિક પાત્રની જેમ આરપાર જોઈ શકાય છે. એટલે જ આપણે કીધું છે કે ટેક્સટાઇલ એટલે ઘોડિયા સુધીની અને ઘોડિયાથી કફન સુધીનો સાથ, અને માનવ શરીરને ચામડી પછી સૌથી નજીકનો હિસ્સો એટલે કે ટેક્સટાઇલ.
1: તો મિત્રો, ટેક્સટાઇલ ઉદ્યોગમાં આધુનિકરણ આ વિશેની માહિતી આપણને સંજ્ઞાબેન ત્રિવેદી આપી તે આપણે જાણી, અને હવે એક ફિલ્મ ગીત સાંભળીશું.

0: તો મિત્રો, મેરુ માલણ ફિલ્મનું ગીત સાંભળ્યું અને આ સાથે આપણો કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવે છે. તો રજા આપશો, આવજો. રામ રામ. રામ રામ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઉદ્યોગ જગત. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ આપને સંભળાવીએ મન ફિલ્મનું આ ગીત, ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત છે સંજીવ દર્શનનું અને શબ્દો છે સમીરના.

ઉદિત નારાયણ શાન અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં આપને સંભળાવીએ હમરાઝ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે હિમેશ રેશમિયાનું અને શબ્દો છે સુધાકર શર્માના.

કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના યુગલ સ્વરોમાં ફિલ્મ ધડકનનું આ ગીત, જેમાં સંગીત છે નદીમ શ્રવણનું અને શબ્દો લખ્યા છે સમીરે.

આ ગીત સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમના ગાયક કલાકાર છે અમી પરીખ. અમી પરીખના સ્વરમાં સૌપ્રથમ આપ સાંભળશો માધવ રામાનુજની આ શબ્દરચના.

0: સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં આજે પણ વધારો, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઉછાળો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંકલેશ્વરના નવા કાંસિયા ગામે સવારે વાસ્મો ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો. અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટની વરણી, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, શાસક પક્ષના નેતા જશુ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની વરણી. અમદાવાદમાં પ્લેન ક્રેશ સ્થળ પર નવી ઇમારતનું નિર્માણ કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી સિક્કિમની 3 દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કારની સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ રોપવે કેબલ કારમાં ફસાયેલા 300થી વધુ પ્રવાસીઓને બચાવી લેવાયા. અમેરિકાએ ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્ય પૂર્વના ઇસ્લામિક દેશોને અબ્રાહમ કરારમાં જોડાવા પર ભાર મૂક્યો. યુદ્ધવિરામ વચ્ચે અમેરિકન સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને બોટને નિશાન બનાવ્યા. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને દેશભરમાં ઇન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવાનો આદેશ આપ્યો. હવામાન વિભાગે આજે દિલ્હીમાં ગરમીનું યલો એલર્ટ જારી કર્યું. મહત્તમ તાપમાન 44-46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. રાજ્યમાં આગામી 31 મે સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા. અને ફૂટબોલમાં ભારતે સાફ મહિલા ચેમ્પિયનશીપની પ્રથમ ગ્રુપ બી મેચમાં માલદીવને 11-0 પરાજય આપ્યો. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી આપકી પસંદ આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
4: નમસ્તે નમસ્તે નમસ્તે. મને ખબર છે કે આપ રાહ જોઈને બેઠા છો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોની. તો હું આપની રેડિયો સખી હિના મોદી આજે ફરી લઈને ઉપસ્થિત છું આપનો પસંદગીનો કાર્યક્રમ હેલો હેલો. હેલો નમસ્કાર.
5: હેલો કેમ છો બેન?
4: એકદમ મજામાં. કોણ, શું નામ?
5: ખેતીવાડી
4: શું પકવ્યું છે?
5: આંબાના બગીચો છે, એમાં કેરી કેસર કેરી એને એનો કામ કરીએ છીએ. એમાં
4: હકીમભાઈ, કચ્છમાં તો કેરી થોડીક મોડી આવે છે એવું સાંભળ્યું છે, તો વાત સાચી?
5: એ તો સાચી વાત છે ને. આમાં હજી આ મહિનો નીકળી જશે, પછી આવશે છઠ્ઠા મહિનામાં આવશે.
4: જૂન મહિનામાં કેરી આવે એટલે આગળની જે વલસાડની કે નવસારીની કે એ બાજુની જૂનાગઢની કેરીઓ બધી પૂરી થાય પછી આ બાજુ કચ્છથી કેરી શરૂ થાય છે.
5: જી સાચી વાત છે. પછી આવે છે એટલે પછી સવાડામાં આવે છે પછી.
4: અને કચ્છની કેરી મીઠી બહુ હોય?
5: મીઠી હોય ને, કેસર કેરી તમે ખાવ તો બહુ મીઠી લાગે એમ.
4: અચ્છા. અને ફળ થોડુંક નાનું હોય?
5: ફળ નાનું હોય પણ આમ કેરી બહુ ધજાય અને આથામાં મસ્ત થાય. પછી આને ચટણી મસ્ત થાય એમ. કેરી હોય કાચી કેરી નું શાક આપણે બનાવવું હોય કે વાનગીઓ બધું મસ્ત થાય એને ખાવાનું એમ.
4: હા, કાચી કેરી નું ખાવાનું તો ખરેખર સરસ થાય. તમે એના અથાણા બનાવો, વઘારિયા બનાવો, કેરી કટકા બનાવો, તમે બાફલો બનાવો, ઘણી બધી આઈટમો બને છે કેરી.
5: બધું બનાવી એટલે બધું સારું લાગે આપણે. વારાફરતી રોટલામાં ખાવા જેવો સ્વાદ આવે જયારે આંગણા ચટી જઈએ.
4: સાચી વાત છે. સીઝન માં કેવી ઘરાકી રહે છે તમારે?
5: ઘરાકી બહુ હોય છે, અમે બારી જ મૂકી દઈ છે.
4: તમારા ખેતર ની બહાર?
5: ના ના, હું બોમ્બે જઈ છે. બોક્સ ભરીને
4: સ્ટોક મંગાવે ત્યાં, એટલે આખા બોક્સ ભરીને ત્યાં જાય. બરાબર છે, બરાબર છે. તો એવા કસ્ટમર બાંધેલા છે તમારા દર વર્ષના?
5: હા બાંધેલા છે.
4: હા, અને ભાવ પણ સારો મળતો હશે?
5: ભાવ સારો જ મળે એટલે બારે મૂકીને, અહીંયા પછી ભાવ એટલો ના આવે એમ.
4: બરાબર છે. પછી તમે ક્યાંય ફોરેન માં કેવી રીતે એક્સપોર્ટ કરો છો?
5: બિલકુલ, એમાં કરીએ એમ આપણે કામ કરે, મજૂર રાખી લઈએ પછી કામ કરીએ, અમે ભેગા કરી પડે એમ.
4: બરાબર છે. અને ઘરના પરિવારના બધા જ આ કામમાં જોતરાયેલા છો?
5: અમે ઘરના અમે કામ કરી છીએ એમાં, મોડી હોય એના ભેગા કામ કરી. મને અહીંયા ઘણા વર્ષ થઈ ગયા કામ કરું છું.
4: અચ્છા,
5: 10 ખંડ વર્ષ થયા છે આ વાડીમાં, એક વાડીમાં કામ કરી.
4: બોલો, કયું ગીત સાંભળવું છે?
5: પાપા કહેતો હું સાંભળાવી દેજો ને, પહેલે પ્યાર કા પહેલા ગમ
4: સાંભળાવી દઈએ તમને તમારી પસંદગીનું આ ગીત સાંભળો.

0: नमस्कार, हेलो।
1: हेलो हेलो कार्यक्रम
0: हाँ जी,
1: મોરબીના ગુંદડા ગામથી બરકતભાઈ કડિયા બોલું છું.
0: બોલો બરકતભાઈ.
1: મારી આ પહેલી ટ્રાય છે. મને એક જૂનવાણી ગીત સાંભળવું છે.
0: કયું ગીત સાંભળવું છે?
1: ફિલ્મ તલાશનું છે, કોઈ પણ તલાશનું.
0: શું કરો છો બરકતભાઈ મોરબીમાં?
1: મોરબીના ગુંદડા ગામમાં રહું છું.
0: હા, પણ ત્યાં શું કામ કરો છો? ખેતીવાડી?
1: હું કડિયા કામ કરું છું.
0: કડિયા કામ કરો છો?
1: હા.
0: અચ્છા, તો કડિયા કામમાં શું શું બનાવ્યું અત્યાર સુધીમાં?
1: અત્યાર સુધીમાં લગભગ 45 વર્ષ ત્યાં કામ કરું છું. એમાં કેટલાય મકાનો બનાવી દીધા કમ્પ્લીટ. ચણતર, પ્લાસ્ટર, લાદી, લાઇટ ફિટિંગ, પ્લમ્બિંગ, એ બધું
0: બધું જ તમે કરો? આખો કોન્ટ્રાક્ટ લઈ લો?
1: હા, આખું મકાનનો કોન્ટ્રાક્ટ રાખી લઉં, હું બનાવું.
0: તમારા હાથ નીચે પણ થોડા કામ કરતા હશે ને મજૂરો?
1: હા, મજૂરો છે મારી પાસે.
0: હા, કારણ કે એકલાથી તો આ બધું થાય નહીં, એટલે માણસો તો રાખવા જ પડે.
1: માણસો રાખવું છું, જરૂર પડે ને એટલા.
0: હા, એટલે તમારે બીજાને પણ રોજગારી તો આપવી જ પડે.
1: હા, આપવી પડે.
0: આ કડિયા કામનું કામ તમે ક્યાંથી શીખ્યા? 45 વર્ષ પહેલા તમને તમારા બાપ દાદાનો ધંધો તમે કરો છો કે તમે એના માટે કઈક ભણ્યા હતા?
1: અમારા બાપા હતા એ કડિયા કામ કરતા, અને મારા બે મોટા ભાઈ કડિયા કામ કરતા, અને હું ભણતા ભણતા કડિયા કામે લાગ્યું. અને 1978 માં મેં 12 સાયન્સ કર્યું, અને પછી સતત 1975 થી હું કડિયા કામ કરું ને ભણતો જતો ને કામ કરતો જતો.
0: બરાબર છે, એટલે આમ તમારો પરંપરાગત વારસાગત ધંધો કહીએ તો ખોટું નહીં.
1: હા, એ અમારો બાપ દાદા નો કડિયા કામ જ.
0: અને તમારા બાળકો છે?
1: હા.
0: એ લોકો શું કરે છે, ભણે છે કે પછી આમાં તમારા કામમાં જ આગળ વધે?
1: ના ના, મારા બે બાળકો, બે છોકરાઓ છે, એને મેં ભણાવ્યા છે. એકને MBA કર્યું છે ને એકને પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે.
0: વાહ, ખુબ સરસ. એટલે તમને પોતાને એમ થયું કે હવે જનરેશન બદલાય છે, હવે જમાનો

0: બદલાયો છે, તો હવે શિક્ષણની પણ
1: હા
0: એટલી જરૂર છે. નો ડાઉટ તમે
1: હા
0: 78માં પણ સાયન્સ ભણ્યા હતા, 12th સાયન્સ, અને
1: હા
0: એમાં પણ જો તમે હજી આગળ વધ્યા હોત તો તમે આનાથી પણ કંઈક વધારે સારું કામ કરી શક્યા હોત.
1: પણ મને આ કરિયર કામ કરવાનો શોખ બહુ હતો, કારણ
0: ઇન્ટરેસ્ટ
1: કે
0: વધારે હતો.
1: આમાં ઇન્ટરેસ્ટ વધારે હતો, નોકરી કરતા ઇન્ટરેસ્ટ આમાં વધારે હતો, બાપાની હારે જતો ને.
0: બરાબર છે. ચલો, તમે તમારા બાળકોને શિક્ષિત કર્યા છે અને એ લોકો પણ આગળ નવી લાઇનમાં આગળ વધ્યા છે, તે બદલ આપનું ખૂબ ખૂબ અભિનંદન. અને તમને સંભળાવીએ તમારી પસંદગીનું ગીત.
1: થેન્ક યુ.

0: નમસ્કાર.
1: હેલો
0: હલો.
1: હલો,
0: હા જી,
1: હું ગાંધીધામથી વિષ્ણુભાઈ દરજી બોલું છું.
0: બોલો વિષ્ણુભાઈ.
1: તમે કોણ બોલો?
0: હિના બોલું છું.
1: કેમ છો હિનાબેન?
0: એકદમ મજામાં.
1: એ આપણે ગીત સંભળાવવાનું છે, એ રામ જાને નું ટાઇટલ સોંગ સંભળાવી દેજો.
0: રામ જાને.
1: હા,
0: શું કરો છો વિષ્ણુભાઈ?
1: હું ટેલરિંગ નું કામ કરું છું, ગાંધીધામ ફોક સેનારી જેન્ટ ટેલર.
0: સવારે રેડિયો સેટ કેટલા વાગે ચાલુ થાય તમારા ત્યાં?
1: મારો 9 વાગે થઈ જાય ચાલુ.
0: ક્યાં બાત હે. અને
1: દુકાને આવ્યા પછી
0: રાત્રે?
1: રાત્રે 10 વાગ્યા સુધી.
0: વાહ, એટલે 12-13 કલાક સુધી સળંગ સાંભળો છો?
1: હા, બપોરનો સહિયર કાર્યક્રમ છે, પછી બીજા ઘણા બધા કાર્યક્રમ, બધા કાર્યક્રમ સાંભળી દીધું મારા. પહેલી વાર ફોન લાગ્યો છે મારો.
0: ક્યાં બાત હે.
1: ક્યાં રામ જાણે ફોન લાગે ના લાગે, રામ જાણે ઉપર જ હતું બધું.
0: પણ રામે જણાવી દીધું કે તમારો ફોન લાગી ગયો.
1: હા, અને મારું ફેવરિટ સોંગ પણ છે.
0: આપના પરિવારમાં કોણ છે?
1: મારા ઘરેથી છે ને બાળકો છે, નિશાલ જતીન.
0: બાળકો શું ભણે છે?
1: છોકરો તો કામ કરે છે, લેડીઝ કામ કરે છે, દીકરી છે ભણે છે કોલેજ બીજા વર્ષમાં.
0: વાહ, સરસ. એટલે તમે બંને ઉપર પ્રભુત્વ જમાવી દીધું છે. તમે જેન્ટ્સ ટેલરિંગ નું કામ કરો છો અને દીકરો છે લેડીઝ ટેલરિંગ નું કામ કરે છે.
1: હા.

0: हेलो, नमस्कार।
1: उन्नी का अपनी फरमाइश बोले। नमस्कार आकाशवाणी।
0: हाँ जी,
1: आकाशवाणी बोले के?
0: हाँ जी, बोलो।
1: जामनगर थी बोलू छू।
0: हाँ, शू नाम?
1: राठौर धर्मेंद्र सिंह मारू नाम छे। અને મને યાદ આવી ગયું ફોનિંગમાં મેં ફોન કર્યો।
0: બરાબર છે, બરાબર છે। બોલો, કયું ગીત સાંભળવું છે ધર્મેન્દ્રભાઈ આપને?
1: મારે એવું છે કે આકાશવાણી મારા માટે એક મહત્વની વસ્તુ છે સાંભળવા લાયક।
0: જી,
1: કારણ કે હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું એટલે આકાશવાણી મારા માટે બહુ એક મહત્વની વસ્તુ ગણાય।
0: વર્ષોથી સાંભળો છો આકાશવાણી?
1: મારી ઉંમર 15 વર્ષની હતી તેથી સાંભળું।

0: તો અત્યારે મને 48 વર્ષ થયા.
1: ઓહો, તો ઘણા બધા કાર્યક્રમો આપ સાંભળતા હશો.
0: હા, કાર્યક્રમો લગભગ સાંભળું છું. યુવાની, નોન ફિલ્મી, ગુજરાતી ગીત, ફિલ્મી, હિન્દી ગીત, જય ભારતી, સાડા બારથી એકનો સૈયર, આ બધા પ્રોગ્રામ અમારા માટે લાભદાયક છે. આ ઉપરાંત સવાર, બપોર અને સાંજના પ્રાદેશિક ન્યૂઝ તેમજ રાષ્ટ્રીય ન્યૂઝ, એ અમારા માટે બહુ સારામાં સારી જાણકારી આપતું હોય ને તમામ પ્રકારની ન્યૂઝ.
1: ધર્મેન્દ્રભાઈ, આમ આપની પ્રવૃત્તિમાં શું બીજું?
0: હું પોતે બેન ભજન કરું છું.
1: ભજન કરો છો?
0: હા.
1: એટલે વર્ષોથી તમે સંગીત સાથે સંકળાયેલા છો?
0: સંગીત સાથે સંકળાયેલો છું.
1: બરાબર છે. અને કોઈ ડાયરા કે એમાં ભજન કરો છો? કોઈ સંતવાણી આપો છો? કોઈ મંદિરમાં જઈને ભજન કરો છો? કેવી રીતે?
0: મંદિરોમાં કરીએ છીએ. લોક ડાયરા અમને મંદિરોમાં બેસીને સંતવાણી કરી છીએ.
1: હા હા.
0: અને અમારે અહીંયા દર શનિવાર હનુમાનજી મહારાજનું મંદિર, અહીંયા ભજન થાય છે, પૂનમ ના થાય છે, અગિયારસ ના થાય છે, બીજ ના થાય છે.
1: એટલે આપની પ્રવૃત્તિ ધાર્મિક સંસ્થાઓ સાથે વધારે જોડાયેલી છે?
0: હા, ધાર્મિક સંસ્થા સાથે વધારે જોડાયેલી.
1: વાહ, ખુબ સરસ, ખુબ સરસ.
0: એટલી જ પાછી આકાશવાણી સાથે જોડાયેલી.
1: અરે વાહ, બોલો.
0: આકાશવાણીમાં જેટલા લોકસંગીતના પ્રોગ્રામ આવે છે ને, ભજનના અને લોકગીતના, મારા માટે બધા લાભદાયક છે.
1: ક્યાં બાત હૈ, બહુ સરસ. બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
0: તો આટલું બધું મને આકાશવાણીનું મહત્વ છે, તો મારે ગીત સાંભળવું છે. તેરા સાથે ઇતના પ્યાર હમ લગતા હૈ જીવન સારા, ઈ ગીત સાંભળવું છે.
1: જરૂર સંભળાવીએ તમને તમારી પસંદગીનું આ ગીત. સાંભળો.

0: हेलो, नमस्कार।
1: हाँ जी नमस्कार आकाशवाणी।
0: हाँ जी, कौन बोलो?
1: हाँ इनामेल हूँ, पोरबंदर थी महेश भी प्रजापति करू छू।
0: बोलो महेश भाई, शू करो छो?
1: बस जो अत्यारे आ इच्छा थई थी तो फोन करतो, तो मैं कीधु लाव आज तो फोन करी आकाशवाणी में। अरे
0: जी जी जी जी महेश भाई, पोरबंदर में केवी गर्मी पड़ी रही छे अत्यारे?
1: बहना गर्मी नी तो वात जेवा, तो भले दरिया किनारो छे पर सखत गर्मी पड़ी रही छे अत्यारे तो। हाँ
0: તો ગરમીથી
1: બહુ જ
0: બચવાના
1: ગરમી।
0: તમારા કેવા પ્રયત્નો હોય છે અત્યારે?
1: બેન એવું છે કે ઝીણા વસ્ત્રો પહેરીએ, પછી ક્યાંક બહાર ઓછું નીકળીએ બપોરના સમયમાં, પછી થોડા ઘણા કોઈને કહીએ કે ભાઈ આ અહીંયા જગ્યા સારી હોય તો થોડું ઘણું વૃક્ષારોપણ વગેરે કરીએ, એટલે ઠંડી છાશ પીએ। પછી અહીંયા તો અમારે જો કે શું છે, આમ તો એસી રૂમ છે એટલે અમને તો વાંધો ઓછો આવે, પણ જે લોકોને બહુ અતિશય ગરમી લાગતી અમને આવી બધી સલાહ આપીએ અમે તો।
0: બરાબર છે ને, આમે સરકારની ગાઈડલાઈન તો હોય છે જ કે
1: હા જી
0: બપોરના
1: હા જી
0: સમયે નાના બાળકોએ, ગર્ભવતી મહિલાઓએ અને વૃદ્ધોએ બહુ બહાર ન નીકળવું, એટલે
1: હા,
0: લગભગ
1: વડીલોએ
0: 11
1: બહાર ન
0: 12 વાગ્યા
1: નીકળવું।
0: પછી અને 5 વાગ્યા સુધીની વચ્ચેના ગાળાને અવોઇડ કરવો જોઈએ, કે એમાં જરૂરી કામ હોય તો જ બહાર નીકળવું, ત્યાં
1: તો જ બહાર
0: સુધી બહુ
1: નીકળાય।
0: બહાર નહીં નીકળવું. બરાબર છે
1: હા જી હા જી।
0: જી. અને બોલો, આજે
1: હવે
0: કયું ગીત
1: ગીત
0: સાંભળવું છે?
1: હા જી હા ગીત સાંભળવું છે બેન મારે આમ્રપાલી ફિલ્મનું,
0: હા,
1: અને ગીતના શબ્દો શૈલેન્દ્ર સાહેબે લખ્યા છે અને સંગીત નિર્દેશન છે શંકર જેકી સાહેબનું।
0: બરાબર છે.
1: ગાયું છે તુમ્હે યાદ કરતે કરતે।
0: હા, ચોક્કસ. તમારી સાથે
1: હા
0: વાત
1: જી હા
0: કરીને ખૂબ આનંદ થયો. સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર. હલો હલો.
1: હેલો હેલો, બોલો બેન.
0: હા જી, કેમ છો?
1: બસ
0: કોણ
1: મજામાં.
0: બોલો છો?
1: હું ન્યુ નારોલ પ્રથમ પેરેડાઇઝ થી વિજય કુમાર પાઠક બોલું છું. બસ
0: બોલો બોલો. વિજયભાઈ કેમ છો?
1: બેન, મજામાં છે. બહુ દિવસે ચાન્સ
0: જી.
1: મળ્યો છે.
0: અરે વાહ,
1: ફોન
0: ઘણા વખતે તમે
1: ફોનિંગમાં.
0: ફોન કર્યો, સાચી વાત છે.
1: હા, ઘણા વખતે, ઘણા ટાઈમે બેન.
0: જી. વિજયભાઈ, શું
1: બોલો બેન.
0: પ્રવૃત્તિ કરો છો અત્યારે હાલ?
1: બસ અત્યારે તો જઉં છું સર્વિસ ઉપર. હા, પ્રાઇવેટ જોબ કરી રહ્યો છું.
0: બરાબર છે. બાકી પ્રોગ્રામો તમે હજી એમને એમ જ સાંભળો છો?
1: હા, સાંભળું બેન. ટાઈમ મળે તો પ્રોગ્રામ ચોક્કસ સાંભળું છું અને આનંદ થાય.
0: કેવી ગરમી છે
1: બોલો.
0: અત્યારે?
1: ગરમી તો સખત છે અત્યારે, ઘણી ગરમી છે અને બહુ તકેદારી રાખવી પડે. હા, અત્યારે તો નાના બાળકો, વૃદ્ધ માણસો, બધાએ ખાસ ધ્યાન રાખવું પડે. એના આ ટાઈમમાં કઈ બહાર ના નીકળવું જોઈએ.
0: બાળકોમાં કોણ છે આપના પરિવારમાં?
1: મારા પરિવારમાં છે, મારા ધર્મપત્ની છે પારુલ, મારા પાછી પ્રિયા, હર, અમાર જમાઈ છે અર્ફિલ કુમાર, અને
0: જી.
1: ભાણાભાઈ છે અમારા ઘરિયા.
0: તો આમ તો લગભગ વેકેશનમાં બધા ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે, તો તમે લોકો
1: હાજી
0: ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો?
1: ના, અત્યારે તો બેન પ્લાનિંગ કર્યો નથી.
0: અને
1: હજી
0: આમ જાઓ તો પરિવાર સાથે બધા ક્યાં જાઓ ફરવા?
1: આમ તો લગભગ આ ધાર્મિક સ્થળો જવાની ઈચ્છા થાય.
0: હા, એટલે એક જનરેશન એવું છે કે જેને ધાર્મિક સ્થળના પ્રવાસે જવાની ઈચ્છા
1: હા
0: વધારે થાય, કે ચલો એ બાને
1: હા
0: માતાજીના દર્શન કરી લો કે
1: બરાબર. સમય
0: ભગવાનના
1: હોય તો
0: દર્શન કરી
1: ધાર્મિક
0: લો.
1: સ્થળો જવાની વધારે સારું.
0: બોલો, કયું ગીત સાંભળવું છે?
1: બસ સિલસિલા ફિલ્મ નું કોઈ પણ ગીત સંભળાવશો તો બહુ આનંદ થશે.
0: ચોક્કસ સંભળાવીએ આપને આપની પસંદગીનું ગીત.
2: મેં ઓર મેરી તન્હાઈ અક્સર યે બાતે કરતે હૈ, તુમ હોતી તો કૈસા હોતા, તુમ યે કહેતી તુમ વો કહેતી, તુમ ઇસ બાત પે હેરાન હોતી તુમ ઉસ બાત પે કિતની હસતી, તુમ હોતી તો એસા હોતા, તુમ હોતી તો વૈસા હોતા. મેં ઓર મેરી તન્હાઈ અક્સર યે બાતે કરતે હૈ.

0: मजबूर ये हालात इधर भी है उधर भी, तन्हाई की एक रात इधर भी है उधर भी। कहने को बहुत कुछ है मगर किससे कहें हम, कब तक यूं ही खामोश रहें और सहें हम। दिल कहता है दुनिया की हर एक रस्म उठा दें, दीवार जो हम दोनों में है आज गिरा दें। क्यों दिल में सुलगते रहें लोगों को बता दें, हां हमको मोहब्बत है मोहब्बत है मोहब्बत। अब दिल में यही बात इधर भी है उधर भी।
1: हाँ जी बोलो। Hello? नमस्कार
2: नमस्कार नमस्कार, કેમ છો? મજામાં?
1: મજામાં એકદમ। તમે કોણ બોલો છો?
2: ગામ વટાદરા, પુંજાભાઈ ઠાકોર, ગામ વટાદરા, તાલુકો ખંભાતથી।
1: બોલો બોલો, ખંભાતમાં શું કરો છો?
2: બસ અમારી બાજુ ખંભાત, અમારે લગભગ 12 કિલોમીટર થાય વટાદરાથી ખંભાત।
1: બરાબર છે।
2: અને અમારે ખંભાતની સુતારીમાં બહુ ફેમસ છે મીઠાઈ।
1: હા એ તો નામ સાંભળ્યું જ છે। તમે કેટલી વાર ખાવ છો મહિનામાં?
2: અમારે તો અઠવાડિયામાં જઈએ એટલે ખંભાતની હલવાસન મીઠાઈ લેતા જઈએ
1: અઠવાડિયા। અચ્છા અચ્છા, હલવાસનની પ્રોસેસ ખબર છે કેવી રીતે બને છે? હલવાસન કેવી રીતે બનાવવાનો, એ લોકોની એક જૂની પરંપરા છે, એ લોકોની એક જૂની સંસ્કૃતિ છે જેને સાચવીને એ લોકો બેઠા છે,
2: એમની છોકરીઓમાં ના બતાવે।
1: હા મેં એ વાત સાંભળી છે કે હલવાસન પ્રોપર ત્યાંના વ્યક્તિઓ બનાવે છે અને વહુઓ હોય ને તો એમને રેસીપી બનાવતા શીખવાડે છે પણ છોકરીઓને નથી શીખવાડતા। એટલે પહેલા વર્ષો પહેલા એવી પરંપરા હશે, હવે તો સમય પ્રમાણે બધું બદલાયું છે અને ઘણી બધી વસ્તુઓ પણ બદલાઈ ગઈ છે। હા હા, કયા કયા મંદિરો છે?
2: મંદિર એક છે, સ્વામિનારાયણ મંદિર છે, વિષ્ણુ ભગવાન છે, હનુમાન મઢી છે, બહુ હનુમાન મઢી લગભગ ઓછા ઓછું 10 શનિવારે લગભગ 1500 માણસ લગભગ થતું છે આરતીમાં। હનુમાન 1 કરોડ રૂપિયા ઉપર નું બનાવ્યું છે મંદિર, હતું ત્યારે નવે થી બનાવ્યું।
1: બરાબર, તો અત્યારે તો વેકેશન ચાલતું હશે એટલે ભીડ તો વધારે રહેતી હશે ને?
2: આ વેકેશન તો અત્યારે ભીડ વધારે, આજુબાજુના લોકો આવે, ઘણા લોકો આવે। એક પક્ષી ઘર બનાવ્યું છે, લગભગ 1000 પક્ષી રહે એવું, 1000 2000 3000 પક્ષી રહે, પક્ષી ઘર બનાવ્યું, પાણી બોણી કુંડા બોંડા એ તમારા તાજા ભરવાનું, બપોર ગરમ થાય પાણી બદલી નાખવાનું પાછું બપોર 1 વાગ્યા પછી।
1: અચ્છા, એ બધી પ્રવૃત્તિઓમાં ઘણા બધા લોકો જોડાયા હશે?

0: ઘણા લોકો જોડાય. અમારા બાપુ જે હતા ને એ સ્વતંત્ર સેનાની 1942 માં ભાગ લેલો છે, પૂનમભાઈ મનસિંહ ઠાકોર.
1: શું વાત છે, તમારા બાપુજીને અમારા ખૂબ ખૂબ વંદન.
0: અને એમને જેલ પણ પડેલી, અમદાવાદ સાબરમતી પડેલી કેન્ટલ જેલ, માટે કુરબાની આવેલી. અને એમના આપણા બધા વિચાર એમના જેવા જ છે, આપણા બધા ટોટલી કોઈ વ્યસન નહીં, કશું ઘરમાં કોઈને કોઈ વ્યસન નહીં.
1: અચ્છા, કોણ કોણ છે આપના પરિવારમાં?
0: આપણા પરિવારમાં એક બાબો છે, મારો જયેશ છે, એક વૈભવ છે, જોશના છે, કપિલા છે, જયશ્રી છે, આ બધા ઘરના મત છે. અને રેડિયો તો બેન 1972 રેડિયો રાખું છું, લાઇસન્સ હતો રેડિયો, પેલા મારી જો લાઇસન્સ હતો.
1: સાચી વાત છે,
0: ગામમાં 13,000 ની વસ્તી છે પણ કોઈ જો રેડિયો નહીં.
1: ક્યાં
0: હું જાવે રેડિયો વાળા કેટલા સારું ઓળખે, ટપાલ પણ આવી જાય.
1: તમે નામ થી પ્રચલિત થઈ ગયા છો એમ ને? બોલો, હવે આજે કયું ગીત સાંભળવું છે?
0: આજે ગીત મારું સફર હાથી મેળ સાથી નું, નફરત કી દુનિયા, નફરત કી દુનિયા થોડ થોડ કે, એ સાથી મેળ સાથી સાંભળવું છે. એક મહેશભાઈ પારેખ, અનિલભાઈ દુકાન વાળા છે, દશરથભાઈ છે, રાકેશભાઈ છે, રમેશભાઈ છે, અને એક મા કાળી જેરોક્સ વાળા છે, અને એક સુરેશભાઈ પારેખ. આ રેડિયો અમે કાયમ ભરો, એક અમારી લાયબ્રેરી છે, બેઠા બેઠા લાયબ્રેરી સાંભળીએ બધા છે.
1: તમને બધાને સંભળાવીએ તમારી પસંદગીનું આ ગીત.

તો મિત્રો, આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે, અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન અમને ફોન કરવા

0: કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો 079-2754-2672 અને બીજો નંબર છે 079-2754-1942. આ નંબર પર ફોન કરો અને અમારી સાથે વાત કરો તો અમે સંભળાવીશું તમારી પસંદગીના ગીતો. તો મિત્રો, આપની રેડિયો સખી હિના મોદીને હવે આપો રજા. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
0: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. પ્રારંભમાં સાંભળીએ રાજેશ્વરી સચદેવને, ગીત છે નક્શ લૈલપુરીનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ઉદિત નારાયણ ને સાંભળશો, રચના છે ફૈઝ અનવરની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આપ સાંભળી રહ્યા હતા બિનફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા આવ્યા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ થઈ. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ રાષ્ટ્રો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ મહત્વપૂર્ણ ખનીજોના ખાણકામ અને પ્રક્રિયા માટે પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ભારત યુએસ દ્વિપક્ષીય માળખા પર હસ્તાક્ષર કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ દ્વારા ગુલમર્ગમાં કેબલ કારમાં ફસાયેલા 300 પ્રવાસીઓને સફળ રીતે બચાવવાની કામગીરીને બિરદાવી. સરકારે રાષ્ટ્રીય રમતગમત બોર્ડ નિયમો 2026 અને રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ નિયમ 2026 સૂચિત કર્યા. જામનગરના મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર પદે

0: રેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર એકમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સંજય ઓઝાના સ્વરમાં નઝીર દેખૈયાની ગઝલ.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો. હેમા દેસાઈને સાંભળશો, ગીત છે અનિલ જોશીનું.

0: આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
1: ત્રણેય કોલેજમાં
2: ચિંતા ના કર,
1: ફીસ તો જો.
3: શું હાલ છે, શું થયું?
2: ફીસ નું ટેન્શન.
3: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
4: RBI કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
1: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
0: જીજ્ઞાબેન, કાર્યક્રમની શરૂઆતમાં એક સરસ મજાની પ્રભુને પ્રાર્થના કરીએ ને. તો હે પ્રભુ, આપે તો એવું ફલક આપજે કે બે રોક ટોક ઉડી શકું એવો મલક આપજે.
1: ખબર છે, માંગ્યું મળતું નથી સૌને અહીં, તોય મારી આસ્થાને એક ઝલક આપજે.
0: છું સવાર જે નૌકા પર હલે શું બની જા, સાથ તારો મને કિનારા તલક આપજે.
1: હરક શોકના શમણા અને ઓથાર પણ સઘળું એ સમાવી દઉં ને તેવી પલક આપજે.
0: વેરાણા છે જે અચરજો તે વેર્યા અહીં, મટકું એ મારેના નજર અપલક આપજે.
1: સુરમાં ગાઈ શકાય સ્તવનો તારા ગાવાને, ઉધારીમાં કોયલની મીઠી હલક તો આપજે.
0: જીજ્ઞાબેન, આપણે પ્રભુને એવી પ્રાર્થના તો અચૂક કરીએ એટલે પ્રભુ પૂરી એ કરે છે, પણ આ કળિયુગમાં સાક્ષાત ભગવાનના દર્શન થવાના તો રહ્યા, પણ પોતાની પ્રતિકૃતિ રૂપે એણે એક સરસ મજાનું સ્ત્રી પાત્ર ધરતીને અને આ જગતને આપ્યું છે. સ્ત્રી એક એવું પાત્ર છે કે જે પોતાના કુટુંબને, એની આસપાસના લોકોને બને એટલું સરસ મજાનું સુમેળભર્યું જીવન આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરે છે અને બધા સંબંધોને સરસ રીતે નિભાવી પણ જાણે છે.
1: અને સ્ત્રી છે ને સૌથી વધુ ક્યાં રહે ખબર છે?
0: રસોડામાં.
1: સ્ત્રીને રસોડાની રાણી કહેવામાં આવે છે, અન્નપૂર્ણા કહેવામાં આવે છે. અને ત્યારે કહેવા

0: મન થાય કે ચાલ ને તારા માટે રસોડામાં બે સારા સ્પીકર મુકાવી દઉં તો તને રસોઈ કરતા સારું મ્યુઝિક સાંભળવા મળે, ત્યારે સ્ત્રી શું કહે છે ધારાબેન ખબર છે?
1: હા હા.
0: ત્યારે તે ખડખડાટ હસીને કહે છે કે રસોડાના અવાજો છે ને એ જ તો મારા દોસ્ત છે.
1: અને બહેનો, આવા રસોડાના અવાજો આ કવિતા સાંભળતા સાંભળતા તમને પણ સંભળાશે. સાંભળજો હો, નળના ટપકવાનો ટપ ટપ અવાજ,
0: કડાઈમાં ફરતા ચમચાનો ગરમ અવાજ,
1: તેલમાં પાણી પડે ને તો થતો તળ તળ અવાજ,
0: હિંગવાળા વઘારનો છમ છમ અવાજ,
1: કુકરની સીટીનો તો મોટો બધો અવાજ,
0: કોફીના કપમાં ફરતી ચમચીનો કોમળ અવાજ,
1: તવી અને સાણસીનો એક સૂર થતો અવાજ,
0: વાસણોનો ખણખણ અવાજ.
1: અને આ બધા અવાજો જાણે કે તમને રસોડામાં જ પાછા લઈ જાય, કેમ ખરું ને બહેનો?
0: અને અત્યારે આપણી બહેનો પણ રસોડામાં જશે એટલે આ બધા અવાજો તો સંભળાતા
1: સંભળાતા જશે.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે, અને ઉતરવું પડે કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રેત.

0: બહેનો, રસોડો એટલે સ્ત્રીની લાગણીઓથી ભરેલો ઓરડો. અહીં સ્ત્રી પોતાની સાથે કેટલીય વાતો કરતી હોય છે.
1: પોતાની સાથે વાતો કરતી કરતે એ સરસ મજાની જે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે ને, એમાં એ અલગ અલગ જાતના મસાલાનું એવી રીતે સરસ સુયોજન કરે છે. આપણા સ્વાદને તો સંતોષ આપે જ છે, પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યની ખ્યાલ પણ રાખે છે. અને આવા અનેક કઈક કેટલી જાતના મસાલા છે જે આપણી તંદુરસ્તીમાં ખૂબ ઉપયોગી નીવડે છે.
0: તો ધારાબેન, રસોડામાં સૌથી મહત્વનો ડબ્બો હોય ને તો એ કયો છે ખબર છે?
1: હું સમજી ગઈ જીજ્ઞાબેન.
0: હા ધારાબેન, પ્લેટફોર્મ પર પડેલો મસાલાનો ડબ્બો. અને એ મસાલાના ડબ્બામાં રાઈ હોય, હિંગ હોય, હળદર હોય, જીરું હોય, મરચું, મીઠું, ધાણા જીરું,
1: મેથી, અજમો, સુવા
0: અને આવા કેટલીય જાતના મસાલા હોય કે જે મસાલા છે ને એ આપણા શાકભાજીને અને રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે અને સાથે સ્વાસ્થ્ય પણ આપે છે. તો આજે આપણે એવા જ મસાલાની વાતો કરીશું.
1: અને એમાં જો આપણે વાત કરીએ ને જીજ્ઞાબેન, તો સૌથી આપણે પેલી વઘારમાં નાખીએ રાઈ. રાઈની ઉપયોગીતા શું? તો કે દરેકના રસોડામાં રાઈ તો હોય જ, પણ રાઈ મેથીનો વઘાર છે ને એ ખાવામાં અદ્ભુત લાગે અને સાથે સાથે એ અથાણા અને રસોઈને પાચક પણ બનાવે છે. આ રાઈ છે ને એ પાચન અને રુચિપ્રદ પણ છે. અને ખાસ કરીને જે મરચાનું રાઈ ચડાવેલું અથાણું હોય ને, આ અથાણું ખૂબ જ ગુણકારી છે. અને આપણી પાસે તો મસાલાઓનો ખૂબ મોટો ખજાનો છે. દરેક ગૃહિણી આ દરેક મસાલાને સારી રીતે સમજે પણ છે અને એના ઉપયોગની માત્રા અને પ્રમાણને પણ ઓળખે છે.
0: અને ધારાબેન, રસોઈમાં માત્રા અને પ્રમાણનું જ મહત્વ છે. જો ભીંડાનું શાક છે ને એ તમે પણ બનાવો અને હું પણ બનાવું, પણ તો પણ બંનેના શાક બનાવવામાં ઘણો ફેર હોય.
1: કે હથરોટી તો દરેક સ્ત્રીની અલગ અલગ જ હોય.
0: બહેનો, રાઈ પછી વારો આવે છે હળદરનો. હળદર છે ને એ સ્ત્રીઓને અતિપ્રિય હોય છે. હળદર વિના રસોઈ અને અથાણા તો શક્ય જ નથી. અને તેથી જ તો હળદરને રસોડાની રાણી કહેવામાં આવે છે. આમ જોઈએ ને તો હળદરના ઔષધીય ગુણો તો અપાર છે. તે પાચન તંત્ર પર કામ કરે છે. ખોરાકની સાથે જો હળદરનો ઉપયોગ કરવામાં આવે ને તો તેના વિશિષ્ટ ગુણો પણ પ્રાપ્ત થાય છે. હળદર સ્વાદમાં તીખી તથા કડવી છે. તે કફ અને પિત્તનું પણ શમન કરે છે. ઘા અને ચાંદાને રૂઝવે છે અને ચામડીના વિકારોને પણ દૂર કરે છે. હળદર પાંડુરોગ, શરદી, આંખના રોગો, સોજા અને પ્રમેહને પણ મટાડે છે. હાડકા ભાંગ્યા કે તૂટ્યા હોય ને તો હળદરના સેવનથી સંધાઈ પણ જાય છે. હળદરથી ભોજન તો સ્વાદિષ્ટ બને જ છે, સાથે રુચિ ઉત્પન્ન કરે છે અને રંગ પણ ઉત્પન્ન કરે છે. રસોઈમાં હળદરનો ઉપયોગ કરવાથી શાકભાજીમાં જે સૂક્ષ્મ જંતુઓ હોય છે ને તેનો નાશ થાય છે. તેમજ અથાણામાં પણ હળદરનો ઉપયોગ કરવાથી તે બગડતા નથી. આ રીતે હળદર તો રસોડાની રાણી છે.
1: અને બહેનો, હવે વાત કરીએ હિંગની. જેમ રસોડામાં હળદરનું સ્થાન અગત્યનું ને, એવી રીતે હિંગ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આપણે જે પણ ખોરાક ખાઈએ એમાં હોજરીમાં અને આંતરડામાં ગેસ ટ્રબલ અથવા વાયુનો પ્રકોપ આપણને થયા જ કરતો હોય. તેમજ વ્યવસ્થિત પાચન ઘણાને ન પણ થતું હોય. ક્યારેક કેટલાક કારણોસર જઠરનો અગ્નિ મંદ પડી જાય છે અને તેના કારણે હોજરીમાં કાચો રસ એટલે કે આમદોષ, આ જે આમદોષ ઉત્પન્ન થાય છે ને એને કંટ્રોલ કરવામાં હિંગ ખરેખર એક ઉત્તમ દવા તરીકે કામ કરે છે. તેના સેવનથી પાચન પણ સરસ થાય છે, ભૂખ લાગે છે અને વાયુ પણ શાંત થઈ જાય છે. અને આ જે આમદોષ ઉત્પન્ન થાય છે ને એનો તો સંપૂર્ણપણે નાશ કરી દે છે. દાળ શાકમાં હિંગનો વઘાર કરવામાં આવે છે, એની સુગંધ આજુબાજુ ફેલાય ને તો એનાથી રસોઈ તો જોરદાર આંગળા ચાટી જાય એવી સ્વાદિષ્ટ બને છે. અને ખાસ કરીને કહેવાનું કે બહેનો, હિંગ છે એ ગર્ભાશયનું સંકોચન પણ કરે છે. એટલે કે વાય, દમ, ઉધરસ અને આફરાને તો મટાડે જ છે, સાથે સાથે ગર્ભાશયને થતા જે રોગો છે ને એમાં પણ ખૂબ કામ લાગે છે. મગજને અને યકૃતને એટલે કે લીવરને બળવાન પણ બનાવે છે અને મળને બાંધી દે છે. એટલે કે મરડો અને ઝાડાને મટાડવામાં પણ મદદરૂપ બને છે. અને ખાસ કરીને જે આજે વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે નાની ઉંમરમાં યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે, તો આ હિંગ છે ને એ આ હૃદય રોગમાં તો ખૂબ જ પ્રભાવકારી અને અસરકારક નીવડે છે અને હૃદયને બળવાન પણ બનાવે છે.
0: ધારાબેન, હવે વાત કરીએ જીરાની. ધાણાની

0: સાથે જીરું હોય છે ને એ બંને એકસાથે ખાંડી અને તેનો સંગ્રહ કરવામાં આવે છે તેને ધાણા જીરું કહેવામાં આવે છે. જીરાના ચપટા બીજ થાય છે, તેનો સ્વતંત્ર રીતે પણ ઉપયોગ થાય છે. દાળ અને શાકને જીરાથી વઘારવામાં આવે ને તેમજ દહીં અને છાશમાં પણ ધાણા જીરાનો પાવડર ઉમેરીને જો ઉપયોગ કરવામાં આવે ને તો ખૂબ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જીરું છે ને એ ખોરાકનું પાચન કરે છે, વાયુને દૂર કરે છે અને જીરું પેશાબના તમામ રોગોને દૂર કરી પથરીને પણ મટાડે છે તથા ઉલટી અને ઝાડા કે અપચો હોય કે આફરો હોય ને કે તાવ પણ આવ્યો હોય તો તેને પણ દૂર કરે છે. તો બહેનો છે ને મજાની વાત.
1: હે ઓરી આવે તો તને વાત કહું ખાનગી.
2: એ જૂનાગઢ ના સીતાફળ એ મારા ધોળકાના દાડમ.

ગાંઠિયા જેવી આંગળીઓ અનેરી અરે મોણો માનવી આરોગે તો

અને હવે વાત કરીએ કે જેનાથી રસોઈમાં ચાર ચાંદ લાગી જાય છે, એવા આદુ અને સૂંઠ. આપણા સૌના રસોડામાં બહેનો આદુ અને સૂંઠ તો હોય જ. દાળ શાકમાં આદુ તો નાખવું જ જોઈએ અને એનાથી સ્વાદ પણ જોરદાર થાય. અને આદુને જો યાદ કરીએ તો સરસ મજાની ચા અને ચટણી તો યાદ.

0: સમાજ આવે ને, આદુવાળી ચા પણ બનાવવી જોઈએ અને આદુ અને કોથમીરની ચટણી પણ બનાવવી જોઈએ. અને સૂંઠની જો વાત કરું તો છાશમાં સૂંઠનો પાવડર ઉમેરીને પીવાથી છાશ સ્વાદિષ્ટ તો લાગે જ છે, પણ પાચનમાં પણ સરળતા રહે છે. અને છાશથી જો કોઈને એસિડિટી થતી હોય ને તો એનો ભય પણ ઘટી જાય છે. શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે બધો મસાલો ખરીદીએ. આ મસાલામાં આદુ, કોથમીર, ફુદીનો, લીલા મરચાં આ બધું સાથે તો લેવાના જ. એટલે આદુ વગરનો મસાલો કદાપી આપણે લઈએ જ નહીં. આ દ્રવ્યો છે ને એ અગ્નિને પ્રદીપ્ત કરે, એટલે કે પેટમાં ભૂખ લગાડે, પાચન કરે, આપણને કબજિયાતની તકલીફ પણ દૂર થાય અને કાચા રસને પણ દૂર કરે. ઉલટી હોય, પેટનો દુખાવો હોય, ઉધરસ હોય, હૃદય રોગ હોય, શરીરમાં કોઈ જગ્યાએ સોજાનો ભય હોય, અથવા તો બહારના અંગોની સાથે સાથે અંદરના કોઈ અવયવોમાં સોજા હોય ને, હરસ હોય કે ગેસ હોય, આ બધી જ જગ્યાએ આદુ અને સૂંઠ એ ખરેખર સોના જેવું કામ કરે. અને આદુ અને સૂંઠ તો પરમ હિતકારી છે જ, સાથે સાથે રસોઈમાં ખાસ કરીને દાળ શાકના અને વિવિધ ફરસાણમાં એનો જો ઉપયોગ કરીએ ને તો અનેક દોષ દૂર થાય.
1: અને બહેનો, હવે વાત કરીએ મેથીની. મેથીના ચપટા અને પીળા બીજ હોય છે અને આ મેથી દાણા દરેકના મસાલાના ડબ્બામાં હોય જ છે. કેમ કે દાળ શાક માટે વઘાર કરવામાં આવે છે ને ત્યારે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે અને મેથી વગર તો દાળ શાક કઢી બધું અધૂરું જ છે. મેથીના છોડને મેથીની ભાજી કહેવામાં આવે છે. આ ભાજીનું શાક બનાવવામાં આવે છે ને તેમાંથી મેથીના ગોટા, મેથીના ભજીયા, મેથીના થેપલા, મેથી પાક કે મેથીના લાડુ બનાવવાની પ્રથા છે ને એ સૌને ત્યાં હોય જ છે. મેથી વાયુ અને કફને દૂર કરે છે. મેથી સ્નિગ્ધ સુગંધી વાયુને સવળો કરનાર, પાચક, વીર્યવર્ધક, બલકારક, સોજા અને તાવને મટાડે છે અને ગર્ભાશયનું સંકોચન કરે છે. મેથીની ભાજી છે ને એ ઠંડી છે, દાહનાશક અને ઝાડો સાફ લાવનાર છે. તે શરીરની પીડાને દૂર કરે છે. મેથીનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો પાંડુરોગ પણ મટે છે, વાના રોગો મટે છે, સફેદ વાળ પણ દૂર થાય છે અને ટાલ પણ નથી પડતી, સાયટિકા અને રુમેટિઝમ પણ મટે છે.
0: અને આવા સરસ વાળની તમે વાત કરીને તો પણ જીજ્ઞાબેન, મને છે ને મેથી કડવી બહુ લાગે હો, પણ હવેથી તમે આ જે ઉપાય કયા છે ને એને લીધે હું મેથી ખાતી થઈ જઈશ.
1: ધારાબેન, મેથી કડવી છે પણ ખૂબ ગુણકારી છે.
0: હા, અને બેનો, સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ જો બનાવવી હોય તો આપણે લસણને કેમ ભૂલી શકીએ. આની ભોજન છે એ ખૂબ વિવિધતા ધરાવે છે. વૈવિધ્યસભર અને રસદાર ભોજન પાછળ આ બધા મસાલાઓ તો કારણભૂત છે ને. લસણ પણ એમાંનું એક અગત્યનો મસાલા દ્રવ્ય છે. હા, દાળ અને શાકમાં આપણે લસણ ઉમેરીએ ને તો આ બધા શાકનો સ્વાદ ખૂબ જ સરસ બને છે. દાળ શાકમાં જો ન ફાવે તો લસણની ચટણી તો બનાવી જ શકાય. તો આ લસણ છે ને એક ઉત્તમ ઔષધ તરીકે, ઉત્તમ આહાર તરીકે અચૂક સાબિત થાય. લસણના સેવનથી હૃદય રોગ, વાના રોગ, હાડકાના રોગ, કેન્સર, ડાયાબિટીસ, ગેસ ટ્રબલ આવા અનેક રોગો માટે ખૂબ જ લાભદાયક છે. તે મગજને મજબૂત બનાવે છે, આપણી જે જોવાની દ્રષ્ટિની શક્તિ હોય ને એને પણ સતેજ બનાવે છે.
1: ધારાબેન, આપણે રાઈ, જીરો, હિંગ, હળદર, મેથી, આદુ, લસણ બધાની વાત કરીને તો કાળા મરીને કેમ ભૂલાય? કાળા મરી છે ને એ સુગંધવર્ધક, ઉત્તેજક, પાચક, અગ્નિવર્ધક, રુચિકર, કફનો નાશ કરનાર અને કૃમિને દૂર કરનાર છે. કાળા મરી સ્વાદમાં તીખા હોય છે, તેમ છતાંય પચ્યા પછી મધુર બને છે. તે ઉત્તેજક હોવાથી તેનો પ્રભાવ આંતરડા સુધી પડે છે. કાળા મરીના ઉપયોગથી પાચન સારી રીતે થાય છે. અપચો, મરડો, આફરો એ બધાને શાંત કરે છે. મરીની અંદર પાયરિન નામનું એક દ્રવ્ય હોય છે, તેના કારણે મલેરિયા મટે છે. અને જે લોકો દેશ દેશના પ્રવાસ કરે છે ને તેને પાણી બદલવાથી જો રોગ થતા હોય ને તો આ સમયે કાળા મરીના 5-6 દાણા 2-3 વખત ચાવીને ખાઈ જવા જોઈએ. મરી ચાવવાથી પાણી પરિવર્તનને કારણે થતા દોષો દૂર થાય છે. અને દાળ શાકમાં લાલ મરચું કે તેનો પાવડર નાખીને તીખાશ ઉત્પન્ન કરવામાં આવે છે ને તો ઘણાને આ મરચું માફક નથી આવતું, એટલે મરચાંને બદલે તીખાશ ઉત્પન્ન કરવા માટે રસોઈમાં દાળ કે શાકમાં કાળા મરીનો પાવડર પણ ઉમેરવામાં આવે છે. ગાંઠિયામાં કાળા મરી નાખવામાં આવે છે, તેના કારણે ગાંઠિયા પણ સ્વાદિષ્ટ લાગે છે અને તે જલ્દી પચી પણ જાય છે. ધારાબેન, આપણે બહેનોને મસાલાની ઉપયોગિતાની વાત તો કરી, પણ એ મસાલામાંથી વાનગી બનતી હોય એવી વાત કરીએ તો એવી વાનગીની રીત બતાવીએ તો?
0: હા, કારણ કે આ સ્વાદથી તો આપણે બધાના દિલ સુધી પહોંચી શકીએ છીએ અને એટલે જ તો આપણે રસોડાની રાણી કહેવાઈએ છીએ. તો એવી એક સરસ મજાની વાનગીની જો વાત કરું ને તો બેક્ડ પાલક પનીર સમોસા. એની સામે
1: ધારાબેન તમે બોલો છો ને ત્યારે જ મારા મોઢામાં પાણી આવે.
0: હા, તો બહેનો ઝડપથી પાનું અને પેન લઈને તૈયાર થઈ જાઓ

0: અને નોંધી લો એની રીત અને સામગ્રી. તો સૌ પ્રથમ સામગ્રી જોઈએ તો મેંદો 1.5 કપ, તેલ 2 ચમચી, સોજી 1 ચમચી, બેકિંગ પાવડર 5 ચમચી, અજમો ચપટી, મીઠું સ્વાદ મુજબ, અને સ્ટફિંગ માટે પાલક 1.5 કપ, પનીર 1 કપ, સમારેલી લીલી ડુંગળી 1/2 કપ, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, તેલ 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, ઓરેગાનો 1/2 ચમચી, બાફેલા બટાકા 2 નંગ, છીણેલું ચીઝ 1/2 કપ અને મરી પાવડર 5 ચમચી, મેયોનીઝ 2 ચમચી. હવે જો રીતની વાત કરીએ તો સૌ પ્રથમ સમોસાનું પડ બનાવવા માટે જો રીત જોઈએ તો એ જણાવેલી સામગ્રી મુજબ નવશેકા પાણી વડે પહેલાં તો એનો લોટ બાંધી લેવાનો અને આ લોટને બાંધીને ઢાંકીને બાજુ પર રહેવા દેવાનું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં અજમો, આદુ લસણ મરચાંની પેસ્ટ અને સમારેલી લીલી ડુંગળી ઉમેરી અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી દેવાના. ત્યારબાદ સમારેલી પાલક ઉમેરી થોડીક સોફ્ટ થાય ને એટલે ગેસને બંધ કરી દેવાનો. હવે એની અંદર એકદમ ઝીણા ઝીણા સમારેલા પનીરના ટુકડા, બાફેલું બટાકું, હાથેથી મસળીને અને છીણેલું ચીઝ મિક્સ કરી દેવાના. ત્યારબાદ ઉપરથી ચાટ મસાલો, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મેયોનીઝને મિક્સ કરી સ્ટફિંગને તૈયાર કરી લેવાનું. હવે આપણે જે લોટને રેસ્ટ આપ્યો છે એ બાંધેલા લોટમાંથી નાની મજાની સરસ પૂરી વણી એમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરવાનું, એને સમોસાના આકારમાં તૈયાર કરીને વાળી મૂકવાના. ત્યારબાદ ઓવનમાં 180 ડિગ્રી પર 10 મિનિટ માટે એને બેક કરવાના. અને જો તમારે બેકડ સમોસા ના બનાવવા હોય અને સ્વાદ માટે તમને જો તળવા હોય તો એને ડીપ ફ્રાય પણ કરી શકાય.
1: ધારાબેન, પાલક પનીર સમોસાની રેસીપી સાંભળીને તો મજા આવી ગઈ. જો ધારાબેન, તમે બેકડ સમોસાની વાત કરીને તો આજે હું એક સરસ મજાની વેજ હાંડીની રેસીપી કહું. બહેનો, સામગ્રી નોંધી લેશો. ફ્લાવર, બટેટા, ડુંગળી, ગાજર, ટમેટા, સીમલા, મરચા, સક્કરિયા, લીલા વટાણા, મીઠું, આદુ લસણ મરચાની પેસ્ટ, મોડું દહીં, મરચું પાવડર, ધાણા જીરું, હળદર, કસૂરી મેથી, તેલ, ગરમ મસાલો અને કોથમીર. સામગ્રી રીત નોંધ. વેજ હાંડી બનાવવાની રીત. સૌપ્રથમ બધા શાક એટલે કે બટેટા, ગાજર, ફ્લાવર, સક્કરિયા આ બધાના નાના ટુકડા કરી તેને બાફવા મૂકવા. બાફતી વખતે તેમાં થોડું મીઠું અને 1 ચમચી ખાંડ પાણીમાં નાખવી જેથી શાકનો કલર જળવાઈ રહે. શાક અડધું બફાઈ જાય ને એટલે પાણીમાંથી કાઢી ઠંડુ થવા દો. હવે તેમાં મોડું દહીં ઉમેરી તેને 1/2 કલાક મેરિનેટ થવા દો. હવે એક હાંડીમાં અથવા પેનમાં વઘાર માટે તેલ લ્યો. તેલ થોડું ગરમ થાય ને એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો. થોડી વાર પછી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી તેમાં બરાબર સાંતળો. હવે 2-3 ટમેટા પીસીને તેમાં ઉમેરો. તેલ છૂટું પડે ને પછી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને 2 ચમચી પાણી નાખી ધીમા તાપે રાંધવા દો. ત્યારબાદ તેમાં દહીંવાળું શાક ઉમેરો. ફરી થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી ધીમા ગેસ પર ઢાંકી અને રંધાવા દો. શાક બરાબર રંધાઈ જાય ને એટલે તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો અને બાફેલા લીલા વટાણા નાખી તેને બરાબર મિક્સ કરો. ઉપર થોડી કોથમીર પણ પપરાવો. તો તૈયાર છે મસાલેદાર ટેસ્ટી વેજ હાંડી. ખાઓ, ખવડાવો અને મોજ કરો. અને બહેનો, તમે આ મસાલા વિશેની માહિતી મેળવી આ મસાલામાંથી અલગ અલગ રેસીપી બનાવો છો એ કેવી બને છે એ અમને પત્રો દ્વારા જરૂરથી લખી મોકલો. તો પત્ર માટેનું સરનામું નોંધી લેશો. કેન્દ્ર નિયામકશ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી ભુજ, પિનકોડ 370001. તો બહેનો, આ સરનામા પર અમને પ્રતીક્ષા રહેશે આપના પત્રની અને કાર્યક્રમના પ્રતિભાવની.
2: ધારાબેન, કભી ઝઘડા કભી મસ્તી, કભી આંસુ કભી હસી, છોટા સા પલ છોટી સી ખુશી,
0: એક પ્યારી સી કશ્તી ઓર ઢેર સારી મસ્તી,
3: બસ ઇસી કા નામ તો હે દોસ્તી.
0: તો આપણા આવાજ દોસ્તોને મળવા ફરી ઉપસ્થિત થઈશું
2: આવતા મંગળવારે બપોરે 12:30 વાગે
0: આપના મનગમતા કાર્યક્રમ સહિયરમાં. ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
2: આવજો બહેનો.

આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર બપોરના 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તામિલનાડુમાં AIADMKના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ થઈ. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ, જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગી અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ રાષ્ટ્રો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય ચર્ચા થઈ હોવાનું અને આ 4 રાષ્ટ્રોએ ઇન્ડો પેસિફિક માટે ખાસ સુસંગતતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દરિયાઈ ક્ષેત્રમાં સતત સહયોગ જોવા મળ્યો છે, જેમાં સર્વેલન્સ અને ડોમેન જાગૃતિ, લોજિસ્ટિક્સ નેટવર્ક, દરિયાઈ કેબલ, તાલીમ, ક્ષમતા નિર્માણ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મહિલાઓ માટે સમર્પિત ગુલાબી બસોનું ઉદ્ઘાટન કરશે, જેનો હેતુ રાજ્યમાં સલામત અને સુલભ પરિવહન સુવિધાઓમાં સુધારો કરવાનો છે. રાષ્ટ્રપતિ મુર્મુ સિક્કિમના સમૃદ્ધ ઇકોલોજીકલ અને ફ્લોરલ વારસાને જોવા માટે રીજ પાર્ક ખાતે ઓર્કેડિયરિયમની પણ મુલાકાત લેશે. બાદમાં તેઓ નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લેશે, જે દુર્લભ હસ્તપ્રતો અને બૌદ્ધ સાંસ્કૃતિક કલાકૃતિઓના સંગ્રહ માટે જાણીતી છે. આવતીકાલે તેઓ નાથુલા પાસની મુલાકાત લેશે અને ગંગટોકમાં સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિનો પોલીસ કલર મેડલ અર્પણ કરશે. આ સાથે સિક્કિમ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર દેશનું 15મું રાજ્ય બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી. તેમણે આ વિસ્તારમાં તૈનાત સરહદ સુરક્ષા દળના જવાનો સાથે વાતચીત કરી અને દેશની સરહદોની સુરક્ષામાં તેમના સમર્પણની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ રાજ્યના સરહદી વિસ્તારોને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 સમર્પિત કર્યો. આ પહેલ હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત ગામોમાં શિક્ષણ, રસ્તાઓ, વીજળી અને રોજગારની તકો સહિતની માળખાગત સુવિધાઓ અને આવશ્યક સુવિધાઓને મજબૂત બનાવવામાં આવશે. બાડમેર, બિકાનેર અને જેસલમેર જિલ્લાના ગામડાઓને આ કાર્યક્રમ હેઠળ સમાવવામાં આવ્યા છે. શ્રી શાહ બિકાનેરમાં બીએસએફ મુખ્યાલયમાં સરહદ સુરક્ષા પર એક બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય, રાજસ્થાન સરકાર અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે.

તમિલનાડુમાં એઆઈએડીએમકેના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ 3 વિધાનસભા બેઠકો ખાલી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ આ બેઠકો ખાલી પડી છે. અગાઉ 2 મતવિસ્તારમાંથી જીતેલા મુખ્યમંત્રી જોસેફ વિજયે ત્રીજી પૂર્વમાંથી રાજીનામું આપ્યા બાદ ત્રીજી પૂર્વ મતવિસ્તાર પણ ખાલી જાહેર કરવામાં આવ્યો હતો. એઆઈએડીએમકેના મહાસચિવ કે પલાનીસ્વામીએ 3 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવાના સ્પીકરના નિર્ણયની ટીકા કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે તેમની મુલાકાત દરમિયાન તેમણે દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભવિષ્યલક્ષી ચર્ચા કરી હતી અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરારના વહેલા નિષ્કર્ષ પ્રત્યે આશાવાદ વ્યક્ત કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ દ્વારા ગુલમર્ગમાં કેબલકારમાં ફસાયેલા 300 પ્રવાસીઓને સફળ રીતે બચાવવામાં આવ્યા, જે ભારતની આપત્તિ પ્રતિભાવ એજન્સીઓની સતર્કતા, વ્યાવસાયિકતા, હિંમત અને સંકલનને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે સંયુક્ત ટીમના પડકારજનક કામગીરીને કાર્યક્ષમતા અને સંકલ્પ સાથે પાર પાડવા બદલ તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અથવા આવતીકાલે કેરળમ પહોંચવાની શક્યતા છે, જ્યારે મિઝોરમમાં આજથી ચોમાસુ શરૂ થયું. હવામાન વિભાગે રાજ્યના લોકોને વરસાદની મોસમ શરૂ થતાં જ સતર્ક રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગના એઝોલ ખાતેના વડાએ જણાવ્યું કે ચોમાસાનું આગમન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર પવનની પેટર્નના વૈજ્ઞાનિક વિશ્લેષણ અને વરસાદની પ્રવૃત્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ અવલોકનોના આધારે હવામાન વિભાગે અગાઉ 26 મેથી ચોમાસું શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે ચેતવણી પણ આપી છે કે વરસાદની મોસમ દરમિયાન મિઝોરમમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે. ભારે વરસાદ દરમિયાન રહેવાસીઓ અને વાહન ચાલકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સરકારે રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત બોર્ડ નિયમ 2026 અને રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ નિયમો 2026ને સૂચિત કર્યા છે. નવા નિયમો હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડમાં એક અધ્યક્ષ અને 2 સભ્યો હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા શોધ અને પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરાયેલ નામોની પેનલમાંથી નિયુક્તિ કરશે. રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ દેશમાં રમતગમત સંબંધી વિવાદો માટે એક સમર્પિત ન્યાયિક સંસ્થા તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ સિવિલ કોર્ટ પર નિર્ભરતા ઘટાડવાનો અને રમતગમત શાસન અને વહીવટ સંબંધિત વિવાદોનો સ્વતંત્ર, ઝડપી, અસરકારક અને ખર્ચ કાર્યક્ષમ નિકાલ કરવાનો છે. આજે સાઉદી અરેબિયામાં હજયાત્રાનો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ અરાફાતનો દિવસ ઉજવાઈ રહ્યો છે. વિશ્વભરના 15 લાખથી વધુ મુસ્લિમો મીનાથી અરાફાત પર્વતના મેદાનો તરફ પ્રાર્થના કરવા માટે પહોંચ્યા છે. સાઉદી અરેબિયા ખાતેના ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે હજ કરી રહેલા 1,75,000થી વધુ ભારતીય યાત્રાળુઓ માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલર જનરલે જણાવ્યું કે મક્કામાં ભારતીય હજ મિશન સાઉદી અધિકારીઓના સહયોગથી યાત્રાળુઓ માટે રહેઠાણ, પરિવહન, સામાન સંભાળવા અને તબીબી સેવાઓનું સંકલન કરી રહ્યું છે. દક્ષિણ ઇરાનમાં અમેરિકાએ કરેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ આ હુમલાને સ્વબચાવ હુમલો ગણાવ્યો હતો, જ્યારે ટોચના ઇરાની અધિકારીઓએ દોહામાં યુદ્ધવિરામ વાટાઘાટો કરી હતી. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે હુમલાઓએ મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ઇરાની બોટને નિશાન બનાવી હતી. ઇરાનના વિદેશમંત્રી અને ઇરાની સંસદના અધ્યક્ષ સંભવિત શાંતિ કરારની વાટાઘાટો માટે કતારમાં છે, ત્યારે જ આ લશ્કરી કાર્યવાહી કરાઈ છે. હોર્મોઝગાન પ્રાંત પર ઇઝરાયેલી જાસૂસી ડ્રોનને તોડી પાડવાના ઇરાનના દાવા બાદ તણાવ પહેલાથી જ વધી ગયો હતો, જો કે ઇઝરાયેલે આ ઘટનાની પુષ્ટિ નથી કરી. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક

0: મળશે. આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર ટુમાં આગળ વધશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ટીમે 14 મેચમાંથી 18 પોઈન્ટ મેળવીને સારા રન રેટના આધારે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પણ 18 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તામિલનાડુમાં એઆઈએડીએમકેના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ, ભુજ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી. અમદાવાદમાં મેયર તરીકે હિતેશ બારોટ, નાયબ મેયર તરીકે અંજુ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની નિમણૂક થઈ. મહેસાણા મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સોનલ ઓઝા, નાયબ મેયર તરીકે રમેશ રાજપૂત અને કારોબારી અધ્યક્ષ તરીકે દીપક પટેલની વરણી થઈ છે. જ્યારે નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા, નાયબ મેયર તરીકે કેયુરી દેસાઈ, શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી. જ્યારે જામનગર મહાનગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટે મેયર તરીકે મોનિકા વ્યાસ, નાયબ મેયર તરીકે રાકેશ ડેર, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ધીરેન મોનાણી અને શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીની નામની જાહેરાત કરવામાં આવી. તો કચ્છમાં પહેલીવાર અસ્તિત્વમાં આવેલી ગાંધીધામ મહાનગરપાલિકામાં મેયર તરીકે દિવ્યા નાથાણી, નાયબ મેયર તરીકે નવીન ઝરૂ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે તેજસ શેઠ, શાસક પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને દંડક તરીકે સુરેશ ધુવાની વરણી કરવામાં આવી. ગાંધીનગરમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીના નિવાસસ્થાને પરામર્શ સમિતિની બેઠક યોજાઈ. તેમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવા અંગેની રજૂઆત તથા પ્રવેશોત્સવ સહિત સરકારના આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ, વનમંત્રી અર્જુન મોઢવાડિયા અને નાણામંત્રી કનુ દેસાઈ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યમાં બેબીસિયા વાયરસથી 2 સિંહના શંકાસ્પદ મોત થયાની સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા સંદેશ પર તેમણે કહ્યું કે વન વિભાગ અને નિષ્ણાત વેટરનરી તબીબોની ટુકડી સતત મેદાનમાં કાર્યરત રહી સિંહોની આરોગ્ય સ્થિતિ પર નજર રાખી રહી છે.
1: ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળે છે. બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે. આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે અરજદારોની રજૂઆતો સાંભળી. આગામી સમયમાં ઓલિમ્પિક સહિતની અન્ય રમતોની જરૂરી બેઠક માટે હાલ શ્રી સંઘવી વિદેશ પ્રવાસે હોવાનું જણાયું છે. દર મંગળવારે તેઓ ગાંધીનગરમાં અરજદારોને સાંભળતા હોય છે, પરંતુ આજે તેમણે વિડીયો કોન્ફરન્સથી અધિકારીઓ અને સંબંધિત વિભાગને અરજદારોની રજૂઆતોનું નિવારણ લાવવા સૂચના આપી હતી. સૌરાષ્ટ્રમાં ગત રાત્રે 1:20 વાગે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. રાજકોટથી અંદાજે 9 કિલોમીટર દૂર આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું, જ્યારે રેક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3 માપવામાં આવી હોવાનું રાજ્ય સરકારની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી પ્રવાહ યોજના શરૂ કરવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લામાં ફણસવાડા ગામના એક લાભાર્થી ખેડૂત મનમોહન પટેલે આ યોજનાને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી.
2: मैंने मेरे घर पे सोलर प्लेट डलवाई है उस 3 केवी की, उसमें 78,000 सरकार से, भारत सरकार की ओर से सब्सिडी मिली है. मेरा बिजली का बिल 10 से 12 हजार रुपया आता था, तो सोलर पैनल लगवाने के बाद मेरा बिल एकदम नील हो गया और जो यूनिट है उसमें भी प्लस आ रहा है आज.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800117800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ

કરી ને એસએમએસમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા હાપા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ હટાવવાનું કામ હાથ ધરાયું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે ઇસ્કોન મંદિરની બાજુમાં આવેલી અંદાજે 50 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પડાયા છે. આ જગ્યા પર હવે આવાસ બનાવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે વર્ષ 2022માં થયેલા સમજૂતી કરારનું પુનઃનવીનીકરણ કરાયું. આ કરારનો હેતુ યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલયો ભવનોના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને યોગ સાથે જોડવાનો છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ કહ્યું હતું કે આ કરારથી યુનિવર્સિટી યોગ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન હાંસલ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABID ને ફોલો કરશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક જનક જાગીરદાર. ખેડા જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. આ બાબતે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી એચ.કે. ગઢવીએ જિલ્લાના નાગરિકોને કોઈપણ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યારે કુલ 179 પેટ્રોલ પંપ ઉપર નિયમિત રીતે પેટ્રોલ ડીઝલનું વિતરણ ચાલુ છે. દરેક પેટ્રોલ પંપને નિયત જથ્થો ઉપલબ્ધ કરાવવા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. જિલ્લાવાસીઓને આ બાબતે પેનિક નહીં થવા તેમણે અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તિલકમ છાંગા, ધારાસભ્ય તથા શાસક પક્ષના આગેવાનોએ ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામની મુલાકાત લીધી હતી. સરપંચ દ્વારા તેમને ગામમાં વિવિધ વિકાસ કાર્યોની માહિતી અપાઈ હતી. મંત્રીશ્રીએ ગામના વિકાસ સંબંધિત કાર્યો માટે જરૂરી સહયોગની ખાતરી આપી હતી. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અમૃતપુરા અને ભદ્રાસા ગામોમાં રાસાયણિક ખાતરનો સમતોલ ઉપયોગ અને પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત ખેડૂત માર્ગદર્શન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતરોના સંકલિત વ્યવસ્થાપન, સમતોલ ઉપયોગ તથા પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે જીવામૃત, ઘનજીવામૃત અને નિમાસ્ત્ર જેવા પ્રાકૃતિક કૃષિ આયામોના ઉપયોગથી જમીનની ઉપજ ક્ષમતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ગુણવત્તાસભર પાક ઉત્પાદન મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન, પીએમ કિસાન ઈ કેવાયસી, કૃષિ પ્રગતિ એપ્લિકેશન તથા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણ મૈત્રી અને ટકાઉ ખેતી પદ્ધતિ તરફ આગળ વધવા પ્રેરણા અપાઈ હતી. આ તાલીમ કાર્યક્રમો દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ખેડા જિલ્લાના વિવિધ તાલુકામાં પ્રાકૃતિક ખેડૂત હાટ યોજાયો હતો, જે અંતર્ગત જિલ્લાના ઠાસરા, કઠલાલ, કપડવંજ, નેડિયાદ, મહુધા, ગળતેશ્વર, ખેડા અને માતર ખાતે પ્રાકૃતિક કૃષિ હાટ ભરાયા હતા, જેમાં પ્રાકૃતિક રીતે ઉછરેલા શાકભાજી, ફળો, અનાજ, કઠોળ અને મરીમસાલાનું વેચાણ કરવામાં આવ્યું હતું. સવારે 10-12 વાગ્યા દરમિયાન યોજાયેલા આ પ્રાકૃતિક ખેડૂત હાટ વેચાણ કેન્દ્રમાં પ્રાકૃતિક કૃષિ પ્રેમીઓએ વિવિધ શાકભાજી અને કઠોળ તેમજ અનાજની ખરીદી કરી હતી. 19 મેના મંગળવારના રોજ ખેડા જિલ્લામાં નિયુક્ત નવા કલેક્ટર એનવી ઉપાધ્યાયે પદભાર સંભાળ્યો હતો. કલેક્ટરે સૌપ્રથમ નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મહારાજ મંદિરના દર્શન કરી જિલ્લાવાસીઓના કલ્યાણ માટે મંગલ કામના કરી હતી. વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ઇરડા દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત ખેડા આરોગ્ય વિભાગ માટે 99 લાખ રૂપિયાના સોનોગ્રાફી મશીન અને મલ્ટીપેરા મોનિટરનું દાન આપવામાં આવ્યું હતું. નડિયાદ સરકારી સિવિલ હોસ્પિટલને 2 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીન અને 6 મલ્ટીપેરા મોનિટર તથા ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ

0: હોસ્પિટલ ને એક 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સોનોગ્રાફી વિભાગની મુલાકાત લઈ નવી સુવિધાઓથી પરિચિત થયા હતા. તેમણે લાઈવ 4D અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનનું નિદર્શન સંભાળ્યું હતું. સાથે જ બંને મહાનુભાવોએ પોતાનું બ્લડ પ્રેશર અને ટેમ્પરેચરની ચકાસણી પણ કરાવી હતી. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનું સમાચારપત્ર, લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળશો આલાપ દેસાઈના સ્વરમાં અમર પાલનપુરીની ગઝલ.

કાર્યક્રમના અંતે સાંભળીએ ગાર્ગી વોરા અને નિગમ ઉપાધ્યાયના યુગલ સ્વરોમાં ગુણવંત ઉપાધ્યાયની રચના.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. સમય બપોરના 3 થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. જો કે આકાશવાણીની DTH સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીતો આપ માણી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

ભાઈ ચૌહાણ અને કાનજીભાઈ ચારણ, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી. સંજે 7 વાગે આપ સાંભળશો ગીતો. 7:22 ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ ગામનો ચોરોમાં, ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનું ઉદય, આ વિશે માહિતી મેળવશો. રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગીતો. સમાચાર દર્પણનો સમય રહેશે રાત્રે 9:15. 9:30 આજ કે ફનકાર. રાત્રે 10 વાગે ગુજરાતી ગીતો અને 10:30 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે ઉર્વશીબેન જસુભાઈ વ્યાસ, જેઓ તારીખ 6/5/2026 રોજ વાળંદશેરી મહુવા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, શરીરે પાતળા બાંધાના છે, રંગે ઘઉંવાળા, વાળ કાળા આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 1 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે માધવીબેન ભરતભાઈ બાંભણિયા, જેઓ તારીખ 10/5/2026 રોજ જનકપુરી પાસે ચામુંડાનગર વિસ્તાર તાલુકો મહુવા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 23 વર્ષ, શરીરે પાતળા બાંધારા છે, રંગે ઘઉંવાળા, વાળ કાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે ડ્રેસ પહેરેલો છે. ઊંચાઈ આશરે 4 ફૂટ 3 ઇંચ. પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગરની એક અન્ય યાદી અનુસાર ગુમ થનાર વ્યક્તિ છે સેજલબેન કાલાભાઈ રવજીભાઈ બારૈયા, જેઓ તારીખ 11/5/2026 રોજ રહેઠાણ કલસાર ગામ તાલુકો મહુવા જિલ્લો ભાવનગરથી ગુમ થયેલ છે. તેમની વિગતો આ પ્રમાણે છે. ઉંમર 19 વર્ષ, શરીરે પાતળા માધાના છે, રંગ ગોરો, વાળ કાળા, આંખો કાળી, ચહેરો લંબગોળ છે. તેમણે લાલ કલરની કુર્તી તથા લાલ કલરનું લેગિંગ્સ પહેરેલું છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 1 ઇંચ. જે કોઈના વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી, અથવા તો ઇમેલ એડ્રેસ mob-sp-bav@gujarat.gov.in ઉપર જાણ કરવા વિનંતી. કાર્યક્રમોની વિગતો અને પોલીસ જાહેરાત અંતર્ગત ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમની શરૂઆત કરીશું શબ્બીર કુમારે ગાયેલા બેતા ફિલ્મના ગીતથી.

0: અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળશું પરબતભાઈ ચૌહાણે ગાયેલા લોકગીતો, પણ એ પહેલા વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: પરબતભાઈ ચૌહાણને સાંભળ્યા બાદ લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશું કાનજીભાઈ ચારણના કંઠમાં લોકગીતો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

કાનજીભાઈ ચારણે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેના વિશેષ કાર્યક્રમ યુવાણીમાં હું ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, મન હોય તો માળવે જવાય, આ કહેવત આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. પણ આજે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમના માટે માળવે જવું એટલે દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ચડવું, અને એ પણ એકાદ બે વાર નહીં પણ અશક્ય લાગતી 30 જેટલી વખત.
1: વાહ! તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કામી રીટા શેરપા વિશે. હિમાલયની ઊંચાઈઓને અનેકવાર સ્પર્શ કરનાર કામી માત્ર એક પર્વતારોહક જ નથી, પરંતુ યુવાનો માટે મહેનત, ધીરજ

0: અને સપનાઓને સાકાર કરવાની જીવંત પ્રેરણા છે. સામાન્ય પરિવારમાંથી આવીને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર વારંવાર વિજય મેળવનાર આ વ્યક્તિ આપણને શીખવે છે કે ઊંચાઈઓ સુધી પહોંચવા માટે પગથી પહેલાં મન મજબૂત હોવું જોઈએ.
1: જ્યારે આપણે યુથ આઇકન શબ્દ વાપરીએ છીએ ત્યારે સામાન્ય રીતે ગ્લેમર કે ટેકનોલોજી જગતના ચહેરા યાદ આવે, પણ એક 50 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા શેરપા આજના 21મી સદીના યુવાનો માટે કઈ રીતે સૌથી મોટા પ્રેરણારૂપ આઇકન બની શકે?
0: સામાન્ય રીતે યુવાનો લાઇક્સ, ફોલોઅર્સ કે ક્ષણિક સફળતા પાછળ દોડતા હોય છે, પણ યુથ આઇકોન હોવાનો અર્થ એ નથી કે તમારી ઉંમર કેટલી છે, પણ એ છે કે તમારો અભિગમ કેટલો યુવાન છે. કામીએ પહેલીવાર 1994માં એવરેસ્ટ સર કર્યો હતો અને છેલ્લે મે 2024માં તેમણે રેકોર્ડ બ્રેક 30મી વખત એવરેસ્ટ સર કરીને દુનિયાને ચોંકાવી દીધી. વિચારો, જે ઉંમરે લોકો નિવૃત્તિનો વિચાર કરતા હોય તે ઉંમરે આ વ્યક્તિ -ડિગ્રી તાપમાનમાં ઓક્સિજનની અછત વચ્ચે દુનિયાના સૌથી ખતરનાક રસ્તાઓ ઉપર નવો ઇતિહાસ રચી રહ્યો છે. યુવાનો માટે આનાથી મોટો મોટિવેશનલ પાઠ બીજો કયો હોઈ શકે? તેમની આ જ કન્સિસ્ટન્સી તેમને સાચા યુથ આઇકોન બનાવે છે.
1: બિલકુલ સાચી વાત કહી. ઘણીવાર યુવાનો નાની નિષ્ફળતામાં હિંમત હારી જાય છે. જ્યારે કામી આપણને શીખવે છે કે વિજેતા બનવું એ એક દિવસનું કામ નથી, એ વર્ષોની સાધના છે. પરંતુ શેરપા સમુદાય માટે પર્વતારોહણ એ માત્ર એક શોખ નથી, એ તેમની આજીવિકા છે. કામી રીટાએ માત્ર પોતાના રેકોર્ડ માટે જ નહીં પણ પોતાના સમુદાયને વૈશ્વિક ઓળખ અપાવવા માટે ઘણું કામ કર્યું છે. આ સામાજિક જવાબદારીના પાસાને આપણે કઈ રીતે જોઈ શકીએ?
0: આ બહુ જ મહત્વનો મુદ્દો છે. એવરેસ્ટ ચડનારા વિદેશી પ્રવાસીઓ કદાચ દુનિયાભરમાં પ્રશંસા મેળવે છે, પણ એ પ્રવાસીઓને સુરક્ષિત ટોચ સુધી પહોંચાડનારા આ શેરપાઓ પડદા પાછળના અસલી હીરો છે. કામી રીટાએ વારંવાર સાબિત કર્યું છે કે શેરપા વિના એવરેસ્ટ સર કરવો એ અશક્ય છે. તેમણે પોતાના કામ પ્રત્યે વફાદારી રાખીને આખા સમુદાયનું ગૌરવ વધાર્યું છે. આજનો યુવાન જ્યારે કરિયરની પસંદગી કરે ત્યારે માત્ર પોતાનો સ્વાર્થ ન જોતા પોતાના સમાજ કે દેશને કેવી રીતે આગળ લઈ જવો એ દેશદાસ અને સમુદાય પ્રત્યેની વફાદારી કામી રીટાના જીવનમાંથી શીખવા જેવી છે.
1: ચોક્કસ, એટલે જ કહી શકાય કે તેમના વિચારો આજના ગ્લોબલ યુથને સ્પર્શે તેવા છે. મિત્રો, કામી રીટા શેરપાના જીવનમાંથી આપણને એ પણ શીખવા મળે છે કે રેકોર્ડ તોડવા માટે જ બનતા હોય છે, પણ એ માટે શારીરિક ક્ષમતા કરતાં માનસિક દ્રઢતા વધુ જરૂરી છે. આજના યુવાનો જેઓ શોર્ટકટથી સફળતા મેળવવા માંગે છે તેમને કામી રીટાના જીવનના આધારે તું શું સંદેશ આપીશ? છંદ,
0: હું એટલું જ કહીશ કે સફળતાની કોઈ લિફ્ટ નથી હોતી. ત્યાં પહોંચવા માટે પર્વતની જેમ પગથિયાં જ ચડવા પડે છે. મુશ્કેલીઓ આવશે, વાવાઝોડાઓ આવશે, પણ જો તમારો આત્મવિશ્વાસ અળગ હશે તો તમે પણ તમારા જીવનના એવરેસ્ટને ચોક્કસ સર કરી શકશો. બસ કામી રીટાની જેમ ચાલતા રહો, અટકશો નહીં.
1: તે શોર્ટકટ વિનાની સફળતાની બહુ સુંદર વાત કરી, પણ મને અહીં એક બીજો વિચાર પણ આવે છે. કામી રીટા શેરપા જ્યારે 2024માં 30મી વખત એવરેસ્ટ પર પહોંચ્યા ત્યારે તેમની ઉંમર 54 વર્ષની હતી. આ ઉંમરે સામાન્ય રીતે લોકો ફિટનેસ પણ ગુમાવી દેતા હોય છે. આજના યુવાનો જે 20-25 વર્ષની ઉંમરે જ સ્ટ્રેસની ફરિયાદ કરે છે તેમના માટે કામી રીટાની ફિટનેસ અને મેન્ટલ હેલ્થ મેનેજમેન્ટમાંથી આપણને શું શીખવા મળે છે?
0: આજનો યુવાન જીમમાં જઈને બોડી બનાવવાને ફિટનેસ સમજે છે, પણ સાચી ફિટનેસ એ આંતરિક ક્ષમતા અને માનસિક મજબૂતાઈ છે. કામી રીટા એક ઇન્ટરવ્યૂમાં બોલ્યા હતા કે જ્યારે હું પર્વત ચડું છું ત્યારે હું રેકોર્ડ વિશે નથી વિચારતો, હું મારા દરેક પગલાં ઉપર ધ્યાન આપું છું અને પર્વતને માન આપું છું. આને કહેવાય માઇન્ડફુલનેસ. તમે જે કામ કરો છો એમાં પૂરેપૂરા ડૂબી જાઓ. યુવાનો જો શારીરિક સ્વાસ્થ્યની સાથે મનની શાંતિ અને એકાગ્રતા કેળવે તો તેઓ ગમે તેવા સ્ટ્રેસફુલ વાતાવરણમાં પણ કામી રીટાની જેમ અડીખમ રહી શકે.
1: એટલે કે ધ્યેય ભલે હિમાલય જેવડો ઊંચો હોય પણ નજર હંમેશા આગામી પગલા પર હોવી જોઈએ. બીજી એક વાત, કામી રીટા એવરેસ્ટના રૂટ સેટર તરીકે પણ કામ કરે છે. એટલે કે બીજા પર્વતારોહકો ચડી શકે તે માટે દોરડા બાંધવાનું અને રસ્તો સાફ કરવાનું જોખમી કામ પણ તેઓ સૌથી પહેલા કરે છે.

0: એક લીડર તરીકે બીજાના રસ્તા આસાન કરવાના આ ગુણને આપણે યુથ આઇકનના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકીએ?
1: આજ તો સાચી લીડરશીપ છે. એક સાચો લીડર કે આઇકન એ નથી જે પોતે આગળ દોડી જાય અને બીજાને પાછળ છોડી દે. સાચો લીડર એ છે જે પાછળ આવનારાઓ માટે રસ્તો બનાવે છે, તેમનું માર્ગદર્શન કરે છે. આજના સ્ટાર્ટઅપ યુગમાં કે કોર્પોરેટ જગતમાં યુવાનોને આવા જ ટીમ પ્લેયર અને પાથ ફાઇન્ડર લીડર્સની જરૂર છે. કામી રીટા આપણને સ્વાર્થી બનવાને બદલે સહયોગી બનવાનો મોટો પાઠ આપે છે.
0: ચોક્કસ, જ્યાં સુધી આપણે બીજાને ઉપર ઉઠવામાં મદદ નહીં કરીએ ત્યાં સુધી આપણે પોતે સર્વોચ્ચ શિખર પર નહીં પહોંચી શકીએ. શ્રોતા મિત્રો, કામી રીટા શેરપાનો આ સંવાદ આપણને માત્ર એક પર્વતારોહકની વાર્તા નથી કહેતો, પણ જીવન જીવવાની એક આખી ફિલોસોફી શીખવે છે. સાતત્ય, સામાજિક જવાબદારી, શારીરિક માનસિક ફિટનેસ અને સાચી લીડરશિપ, આ બધું જ તેમના 30 એવરેસ્ટ આરોહણના પગલાઓમાં છુપાયેલું છે. છંદ, આ ચર્ચાને જો એક વાક્યમાં આજના યુવાનો માટે આકાશવાણીના માધ્યમથી વહેતી કરવી હોય તો તું શું કહીશ?
1: હું બસ એટલું જ કહીશ કે તમારા સપનાનું કદ હિમાલય જેટલું મોટું રાખો, પણ તમારા પગ કામી રીટાની જેમ જમીન પર મજબૂત રાખો.
0: કામી રીટા શેરપાએ પોતાની સફર 1994માં શરૂ કરી હતી, જ્યારે ટેકનોલોજી, સેટેલાઇટ ફોન કે આજના જેવા આધુનિક સાધનો નહોતા. આજે 2026માં ટેકનોલોજી બહુ આગળ નીકળી ગઈ છે. આ બદલાતા સમય સાથે તેમણે પોતાને કઈ રીતે અનુકૂળ કર્યા હશે? આજના યુવાનો જેઓ બદલાતી ટેકનોલોજીથી ગભરાઈ જાય છે, તેમને આમાંથી શું શીખવાનું છે?
1: આ પ્રશ્ન જ આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. કામી રીટાએ જ્યારે શરૂઆત કરી ત્યારે પર્વતારોહણ માત્ર અનુભવ અને નસીબ પર આધારિત હતું. આજે વેધર ફોરકાસ્ટિંગ, અત્યાધુનિક GPS અને સ્માર્ટ ગિયર્સ આવી ગયા છે. કામી રીટાએ ક્યારે એવું ન કહ્યું કે હું તો જૂનો માણસ છું, મને આ નવું ન ફાવે. તેમણે સમય સાથે નવી ટેકનોલોજીને અપનાવી, પણ સાથે સાથે પોતાનો જૂનો અનુભવ અને કોઠાસૂઝ ક્યારેય ન છોડ્યા. યુવાનો માટે આમાં મોટો બોટપાથ છે અને એ છે અપગ્રેડેશન. જો તમે સમય સાથે તમારી સ્કિલ્સને અપગ્રેડ નહીં કરો તો તમે પાછળ રહી જશો. પણ હા, ટેકનોલોજી ગમે તેટલી આવે, અંતે તો ચડવાનું પગેથી જ છે. એટલે કે સાધનો ગમે એટલા સારા હોય, તમારી મહેનતનો કોઈ જ વિકલ્પ નથી.
0: ચોક્કસ, સાધન ગમે તેટલું મોડર્ન હોય, પણ જો સંકલ્પ નબળો હોય તો એવરેસ્ટ સર ન થઈ શકે. એક બીજી બાબત પણ વિચારવા જેવી છે. કામી રીટા જ્યારે પણ એવરેસ્ટ ચડે છે ત્યારે તેઓ માત્ર પોતાના માટે નથી ચડતા, તેઓ પર્વતોના પર્યાવરણ પ્રત્યે પણ ખૂબ ચિંતિત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયનો બરફ પીગળી રહ્યો છે તે વિશે તેમણે ઘણીવાર ચિંતા વ્યક્ત કરી છે. એક યુથ આઇકન તરીકે પ્રકૃતિ પ્રત્યેનો આ અભિગમ યુવાનોને શું સમજાવે છે?
1: આજનો યુવાન જ્યારે પ્રગતિની દોડમાં આંધળો બને છે ત્યારે તે પ્રકૃતિનું નુકસાન કરે છે. કામી રીટા આપણને શીખવે છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જ સાચો રસ્તો છે. તમે ગમે એટલા ઊંચા પદો પર પહોંચો, પણ પર્યાવરણ અને સમાજ પ્રત્યેની તમારી ફરજ ક્યારેય ન ભૂલો. જો હિમાલય જ નહીં બચે તો પર્વતારોહક ક્યાં જશે? એ જ રીતે જો આપણી પૃથ્વી જ નહીં હોય તો આપણી પ્રગતિ ક્યાં કામ આવશે?
0: વાહ, કેટલી ગંભીર પણ સરળ શબ્દોમાંથી વાત કરી. પ્રગતિ એવી હોવી જોઈએ જે પ્રકૃતિની સાથે ચાલે, વિરુદ્ધમાં નહીં. છંદ, આજે આપણે ચર્ચામાં કામી રીટાના જીવનના અનેક રંગો ખોલ્યા. તેમની સાતત્યતા, તેમની ફિટનેસ, બદલાતા સમય સાથે તાલ મિલાવવાની ક્ષમતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ. ખરેખર આ આખી ચર્ચા યુવાનો માટે કોઈ મોટિવેશનલ બુક વાંચવા બરાબર છે.
1: કામી રીટા શેરપા જ્યારે 30મી વખત એવરેસ્ટ ચડ્યા ત્યારે આખી દુનિયામાં તેમની વાહ વાહ થઈ. પણ એક યુવાન તરીકે મને એ વિચાર આવે છે કે જ્યારે માણસ એક જ કામ 30 વખત કરે ત્યારે એમાં કંટાળો નથી આવતો? એ જ રસ્તો, એ જ બરફ, આ રોજિંદા કંટાળા સામે લડીને દર વખતે નવો ઉત્સાહ ક્યાંથી લાવવો?
0: તે બહુ જ ઊંડો સવાલ પૂછ્યો. આજનો યુવાન 2 મહિના એક પ્રોજેક્ટ પર કામ કરે ત્યારે કંટાળી જાય છે અને જોબ ચેન્જ કે રૂટીન ચેન્જનો વિચાર કરવા લાગે છે. કામી રીટાના જીવનમાંથી શીખવા જેવો સૌથી મોટો પાઠ એ જ છે, તમારા કામને જ તમારી સાધના બનાવી દો. કામી રીટા માટે એવરેસ્ટ ચડવો એ માત્ર કામ નથી, પણ પુનર્જન્મ જેવું છે. તેઓ દર વખત પર્વત પર જાય છે અને એમ વિચારે છે કે

0: પહેલી વાર છે. પર્વતનું વાતાવરણ ક્યારે એકસરખું નથી હોતું, દર વખતે નવો પડકાર હોય છે. જ્યારે તમે તમારા કામના પ્રેમમાં પડો છો ત્યારે કંટાળો ગાયબ થઈ જાય છે. યુવાનો જો પોતાની પસંદગીના ક્ષેત્રમાં ઊંડા ઉતરે અને દરેક નાના કામમાં પણ કંઈક નવું શીખવાનો અભિગમ રાખે તો કંટાળો ક્યારેય નજીક નહીં આવે.
1: આપણે જાણીએ છીએ કે કામિરીટા શેરપા જ્યારે પણ એવરેસ્ટ પર જાય છે ત્યારે તેમનો જીવ જોખમમાં હોય છે. તેમની ફેમિલી પણ હંમેશા ચિંતામાં રહેતી હશે. તો કેરિયરમાં જ્યારે બહુ મોટું રિસ્ક લેવાનું હોય ત્યારે ફેમિલીના પ્રેશર અને પોતાના ડરને કેવી રીતે મેનેજ કરવો જોઈએ?
0: તે બહુ સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો. કામિરીટાના પત્ની પણ દર વખતે તેઓ જ્યારે એવરેસ્ટ પર જાય ત્યારે ચિંતામાં હોય છે. એક ઇન્ટરવ્યૂમાં કામિરીટાએ કહ્યું હતું કે મારો પરિવાર મારી તાકાત છે, મારી નબળાઈ નહીં. જ્યારે તમે કોઈ મોટું લક્ષ્ય નક્કી કરો છો ત્યારે જોખમ તો રહેવાનું જ, પણ ડરથી ભાગવાને બદલે ડરનો સ્વીકાર કરવો જરૂરી છે. કામિરીટા પર્વતારોહણના તમામ સુરક્ષા નિયમોનું કડકાઈથી પાલન કરે છે, એટલે કે તેઓ બ્લાઇન્ડ રિસ્ક નથી લેતા પણ કેલ્ક્યુલેટેડ રિસ્ક લે છે. યુવાનોએ પણ જીવનમાં સાહસ કરવું જોઈએ, પણ પૂરી તૈયારી અને પ્લાનિંગ સાથે. જ્યારે તમારો પરિવાર જોશે કે તમે જવાબદાર છો અને તમારી તૈયારી પાકી છે ત્યારે તેમનો ડર પણ ભરોસામાં બદલાઈ જશે.
1: કામિરીટા જે કામ કરે છે તેમાં તેમને આખી દુનિયામાંથી એટલું આર્થિક વળતર કે સ્પોન્સરશિપ નથી મળતી જેટલી ક્રિકેટ કે ફૂટબોલના ખેલાડીઓને મળે છે. તો ગ્લેમર અને પૈસાની આ ચકાચોંધ વગર આજના યુવાનો આવી ઓફબીટ કેરિયર પસંદ કરવાની હિંમત કેવી રીતે કરે?
0: આ બહુ કડવું પણ સાચું સત્ય છે. પર્વતારોહણ કે અન્ય સાહસી રમતોમાં ક્રિકેટ જેવો ગ્લેમર કે અઢળક પૈસા કદાચ શરૂઆતમાં નથી હોતા, પણ કામિરીટાનું જીવન આપણને એક અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન શીખવે છે. તેઓ પૈસા કે પ્રમોશન માટે એવરેસ્ટ નથી ચડતા, તેઓ પોતાના પેશન માટે અને હિમાલય પ્રત્યેના આદર માટે ચડે છે. જ્યારે તમે કોઈ એવું કામ કરો છો જે માત્ર તમારા બેંક બેલેન્સને નહીં પણ તમારા આત્માને સમૃદ્ધ કરે છે, ત્યારે એ સાચી કરિયર બને છે. અને હા, હવે સમય બદલાયો છે. આજે કામિરીટા જેવા વૈશ્વિક આઇકનને બ્રાન્ડ્સ પણ સ્પોન્સર કરે છે, એટલે જો તમારા કામમાં દમ હશે અને તમે એમાં સર્વોચ્ચ શિખર પર હશો તો લક્ષ્મી અને કીર્તિ બંને તમારી પાછળ આવશે.
1: કામિરીટાનો કયો ગુણ એક વિદ્યાર્થીને રોજિંદા જીવનમાં કામ લાગી શકે?
0: એમનો સૌથી મોટો ગુણ છે નમ્રતા. 30 વખત એવરેસ્ટ ચડ્યા પછી પણ કામિરીટા જ્યારે તળેટીમાં પાછા આવે છે ત્યારે તેઓ એટલા જ વિનમ્ર હોય છે. તેઓ ક્યારેય એવું નથી કહેતા કે મેં એવરેસ્ટને જીતી લીધો. તેઓ હંમેશા એવું કહે છે કે એવરેસ્ટે મને ચડવાની મંજૂરી આપી. આજનો વિદ્યાર્થી જ્યારે એક પરીક્ષામાં ટોપ કરે છે કે કોઈ નાની સફળતા મેળવે છે ત્યારે ઘણીવાર અહંકારમાં આવી જાય છે. કામિરીટા આપણને શીખવે છે કે સફળતા ગમે તેટલી મોટી હોય, જો તમારામાં નમ્રતા હશે તો જ તમે આગામી નવો રેકોર્ડ તોડી શકશો. ગર્વ વગરનું ગૌરવ કઈ રીતે રખાય એ કામિરીટા શેરપા પાસેથી શીખવા જેવું છે.
1: આપણે હજુ એક બહુ મહત્વના મુદ્દા ઉપર વાત કરવાની બાકી રહી ગઈ છે અને તે છે મેન્ટરશિપ.
0: અરે વાહ, બહુ સરસ મુદ્દો યાદ કરાવ્યો તે. કામિરીટા માત્ર પોતે જ નથી ચડતા પણ તેઓ એવરેસ્ટ બેઝ કેમ્પ પર નવા આવનારા યુવાન પર્વતારોહકોને ટ્રેનિંગ પણ આપે છે. આ મેન્ટર તરીકે તેમની ભૂમિકા વિશે તું શું કહીશ?
1: આજનો યુવાન ઘણીવાર એવું વિચારે છે કે મને બધું જ આવડે છે, ગૂગલ અને યુટ્યુબ તો છે ને, પણ કામિરીટાનું જીવન આપણને શીખવે છે કે પુસ્તકીયું જ્ઞાન કે ઇન્ટરનેટ તમને રસ્તો બતાવી શકે પણ ખતરાઓ સામે લડવાનો સાચો અનુભવ તો એક ગુરુ જ આપી શકે. કામિરીટા જ્યારે યુવાનોના ખભા ઉપર હાથ મૂકીને કહે છે કે બરફની આ તિરાડથી બચીને ચાલજો, ત્યારે એ શબ્દો કોઈ પુસ્તકમાં જોવા નથી મળતા. યુવાનોએ જીવનમાં ગમે એટલી પ્રગતિ કરવી હોય પણ એક સાચા માર્ગદર્શક કે મેન્ટરની આંગળી પકડી રાખવી બહુ જ જરૂરી છે.
0: બિલકુલ સાચી વાત. ક્યારેક અનુભવી વ્યક્તિનો નાનો અમથો ઇશારો પણ આપણને બહુ મોટા નુકસાનમાંથી બચાવી લે છે.

આ ચર્ચા દરમિયાન મને પણ એક વિચાર આવ્યો. કામી રીટા શેરપાના પિતા પણ નેપાળના પ્રથમ પ્રોફેશનલ શેરપા ગાઈડ્સમાંના એક હતા, એટલે કે આ સાહસ તેમના લોહીમાં હતું. પણ તેમણે પોતાના પિતાના વારસાને માત્ર

0: સાચવ્યો નથી, તેને વૈશ્વિક સ્તરે અગ્રેસર કર્યો છે. આજના યુવાનો જેઓ પોતાના પારિવારિક બિઝનેસ કે વારસાને આગળ ધપાવવા માંગે છે, તેમને કામી રીટાના જીવનમાંથી શું શીખવા મળે?
1: બહુ જ સુંદર ઓબ્ઝર્વેશન છે. ઘણીવાર યુવાનોને એવું લાગે છે કે પિતાનો બિઝનેસ કે વારસો સંભાળવો એટલે બહુ સહેલું કામ છે, પણ કામી રીટાએ સાબિત કર્યું કે વારસો આપણને પ્લેટફોર્મ આપી શકે, પણ એ પ્લેટફોર્મ પર પરફોર્મ તો આપણે પોતે જ કરવું પડે છે. પિતા શેરપા હતા એટલે કામી રીટાને રસ્તાની ખબર હતી, પણ એવરેસ્ટ ચડતી વખતે ઠંડી તો કામી રીટાને જ લાગતી હતી, ઓક્સિજનની અછત તો તેમને જ વર્તાતી હતી. એટલે કે વારસામાં મળેલી વસ્તુનો ગર્વ કરવાને બદલે આપણી મહેનતથી એ વારસાનું મૂલ્ય કેવી રીતે વધારવું એ આજના યુવા ઉદ્યોગ સાહસિકોએ શીખવા જેવું છે.
0: વાહ, વારસો પ્લેટફોર્મ આપે પણ પર્ફોમન્સ તો ખુદનું જ હોવું જોઈએ. આ લાઇન આજના દરેક યુવાનને પોતાના રૂમમાં લખીને રાખવા જેવી છે. આપણો આ સંવાદ હવે એક અદ્ભુત વળાંક પર પહોંચ્યો છે. કામી રીટા શેરપાના જીવનમાંથી આપણે ટેકનોલોજી, ફિટનેસ, નમ્રતા, લીડરશીપ અને હવે વારસાની વાત પણ કરી. જાણે હિમાલયની એક એક ટોચ આપણે પણ સર કરી રહ્યા હોઈએ એવું લાગે છે. યુવાનોને પોતાના આંતરિક ડરને જીતવા માટે કામી રીટાનો કયો મંત્ર કામ લાગી શકે?
1: તેમનો એક જ સિમ્પલ મંત્ર છે. પર્વત ગમે એટલો મોટો હોય એ તમારાથી ઊંચો નથી, કારણ કે પર્વત સ્થિર છે અને તમે ગતિશીલ છો. આ જ વિચાર સાથે યુવા પેઢી આગળ વધવાનું છે.
0: કેટલી ગૂઢ અને હિંમત આપનારી વાત કરી તે. આ વાક્ય સાંભળીને જ મને અડધો ડર તો ગાયબ થઈ ગયો. પણ છંદ, કામી રીટા શેરપાના જીવનનો એક બીજો પક્ષ પણ છે જે ખૂબ જ રસપ્રદ છે. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે તેઓ જ્યારે પણ એવરેસ્ટના મિશન પર જાય છે ત્યારે પર્વત પર પગ મૂકતા પહેલા ગુરુઓ પાસે જઈને ખાસ પૂજા કરાવે છે, જેને સ્થાનિક ભાષામાં પૂજાવિધિ કહે છે. આજના યુવાનો જેઓ ઘણીવાર પરંપરા અને આધ્યાત્મથી દૂર ભાગે છે, તેમના માટે કામી રીટાની આ આસ્થા કયો સંદેશ આપે છે?
1: આજની પેઢી ઘણીવાર તર્ક અને વિજ્ઞાનના નામે આપણી સંસ્કૃતિ કે આસ્થાને નકારી દે છે, પણ કામી રીટાનું જીવન આપણને વિજ્ઞાન અને આધ્યાત્મનું અદ્ભુત સંતુલન શીખવે છે. તેઓ આધુનિક સાધનો અને હવામાનની આગાહીનો પણ ઉપયોગ કરે છે અને સાથે સાથે પ્રકૃતિ પ્રત્યે નતમસ્તક થઈને પ્રાર્થના પણ કરે છે. આ પૂજા એ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા અને પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરે છે. જ્યારે તમે કોઈ પરમ શક્તિ કે પ્રકૃતિ સામે ઝૂકો છો ત્યારે તમારામાંથી અહંકાર ઓગળી જાય છે. આજના યુવાનોને હું કહીશ કે તાર્કિક બનો, પણ સાથે સાથે થોડા નમ્ર અને આધ્યાત્મિક પણ બનો. જ્યારે જીવનમાં ઘોર અંધકાર કે મુશ્કેલીઓ આવશે ત્યારે તમારી આ આસ્થા જ તમને માનસિક રીતે ટકી રહેવાની શક્તિ આપશે.
0: બિલકુલ સાચી વાત. વિજ્ઞાન આપણને સાધનો આપે છે, પણ આધ્યાત્મ આપણને એ સાધનોનો સાચો ઉપયોગ કરવાની સમજણ અને આંતરિક શાંતિ આપે છે. આપણી ચર્ચા જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એવું લાગી રહ્યું છે કે કામી રીટા શેરપા માત્ર એક વ્યક્તિ નથી, પણ સાહસ અને જીવન જીવવાની કળાની આખી એક યુનિવર્સિટી છે. આ સંવાદને વધુ એક ડગલું આગળ લઈ જતા મને વિચાર આવે છે કે 30મી વખત એવરેસ્ટ સર કર્યા પછી પણ શું તેઓ ક્યારે થાક્યા હશે? આટલી મોટી સફળતા મેળવ્યા પછી પણ માણસ નવો ટાર્ગેટ કઈ રીતે સેટ કરી શકે? કારણ કે સામાન્ય રીતે યુવાનો એક નાનો ગોલ અચીવ કરીને સેચ્યુરેશન પોઈન્ટ પર આવી જતા હોય છે.
1: કામી રીટા માટે એવરેસ્ટ એ કોઈ ટાર્ગેટ નથી કે જેને પૂરો કરીને અટકી જવાય. તેમના માટે એ શ્વાસ લેવા જેવું સ્વાભાવિક કામ છે. યુવાનો જ્યારે કોઈ લક્ષ્યને માત્ર અંત સમજી લે છે ત્યારે તેઓ અટકી જાય છે, પણ જો તમે લક્ષ્યને સતત ચાલનારી પ્રક્રિયા સમજો તો તમે ક્યારેય નહીં થાકો. કામી રીટા આપણને શીખવે છે કે ખરી મજા શિખર પર પહોંચવામાં નથી, પણ એ શિખર સુધી પહોંચવાની સફરમાં અને એ સફર દરમિયાન તમે જે માણસ બનો છો ને એમાં છે. એટલે જ એક એવરેસ્ટ સર થાય એટલે બીજા એવરેસ્ટની તૈયારી શરૂ કરી દેવી, એ જ સાચા યુથ આઇકનની ઓળખ છે.
0: પર્વતની ઊંચાઈ માપી શકાય છે, પણ માણસના ઉત્સાહ અને પ્રેરણાની કોઈ સીમા નથી હોતી. મને અત્યારે કામી રીટા શેરપાના જીવનનો વધુ એક ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો યાદ આવે છે. જ્યારે તેઓ પર્વતારોહણ કરે છે ત્યારે તેમની સાથે માત્ર યુવાન પર્વતારોહકો નથી હોતા, પણ ઘણીવાર મોટી ઉંમરના અને શારીરિક પડકારો ધરાવતા

0: લોકો પણ હોય છે. કામી રીટાએ એવા કેટલાય લોકોને એવરેસ્ટ સર કરાવ્યો છે જેમના વિશે દુનિયાએ વિચાર્યું પણ નહોતું કે તેઓ આ કરી શકશે.
1: બિલકુલ સાચી વાત છે. વિચારોનું આ ભાથું એટલું બહુમૂલ્ય છે કે આ સંવાદ ભલે કલાકો સુધી ચાલે પણ આકાશવાણીના સમયના કાંટા અને રેડિયોની આ સુંદર પરંપરા આપણને હવે એક સુખદ અંત તરફ જવા ઇશારો કરી રહ્યા છે. આજે આપણી આ ચર્ચા માત્ર કામી રીટા શેરપા નામના એક પર્વતારોહક પૂરતી સીમિત ન રહી પણ તે આજના યુવાનો માટે જીવન જીવવાની, પડકારો સામે લડવાની અને સફળતાને પચાવવાની એક અદ્ભુત ગાઈડબુક બની ગઈ.
0: ચોક્કસ, આજે આકાશવાણીના માધ્યમથી લાખો યુવાનો સુધી પહોંચવાનો આ લાવો અદ્ભુત હતો. હું યુવાનોને બસ એટલું જ કહીશ કે તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ, આર્થિક તંગી કે નિષ્ફળતાના એવરેસ્ટ આડા આવીને ઊભા રહેશે, પણ એ સમયે હિંમત હારવાને બદલે કામી રીટા શેરપાનો એ હસતો ચહેરો યાદ કરજો જે 54 વર્ષની ઉંમરે પણ -40 ડિગ્રીમાં અડીખમ ઊભો રહીને નવો ઇતિહાસ રચે છે.
1: શ્રોતા મિત્રો, ફરી મળીશું આવા જ કોઈ પ્રેરણાના શિખર સમાન વ્યક્તિત્વની વાતો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને તમારા સપનાઓને પાંખો આપતા રહો. આવજો.
0: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી પરથી પ્રસારિત થનાર સૌથી વિશેષ કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે સાંભળીએ હિન્દી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું શુભા મડગલે ગાયેલી કબીર સાહેબની રચનાથી, પણ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: અને હવે સમજશો કવિતા પોડવાલ અને જસવંતસિંહે ગાયેલી સુદર્શન ફાકીરની આ રચના.

0: હમણાં જ આપ ગીતો સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા હૈ.
2: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2007-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે વર્ષ 2007-2008 થી 2014-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોની સત્તાવાર મંજૂરી આપી. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી

0: ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજે 1500 રૂપિયાનો આર્થિક લાભ થશે.
1: 2007-08 2014-15 દરમિયાન ખાંડ મંડળીઓને ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોમાં રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. આ નિર્ણયથી મને જણાવતા આનંદ થાય છે કે એ ખાંડ મંડળીઓ અને ખેડૂતો માટે 1500 કરોડ રૂપિયાનો બોજો આનાથી હટવાનો છે.
0: રાજ્યભરમાં ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી કેરબા એટલે કે મોટા ડબ્બા દીઠ 200 લીટર ડીઝલ અપાશે. ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સરકાર દ્વારા આ અંગે અપાયેલી સત્તાવાર સૂચનાની માહિતી આપી. તેમણે લોકોને ડીઝલની સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી.
1: ખેડૂતોને મુશ્કેલી ન પડે સીઝન છે ત્યારે એમના માટે થઈને 200 લીટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના આપી છે.

0: અને ડીઝલની સંગ્રહખોરી ન કરવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરી.
1: ખેડૂતોને મુશ્કેલી ન પડે સીઝન છે ત્યારે એમના માટે થઈને 200 લિટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના આપી છે. ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ અમારી તમામને વિનંતી છે. પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે.
0: શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું, રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં ચાલે. તમામ કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ ગેરરીતિ થશે અને સામાન્ય લોકો તેનું ધ્યાન દોરશે તો સરકાર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરાશે. રાજ્યમાં ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે આવતીકાલથી ઓનલાઈન નોંધણી શરૂ કરાશે. રાજ્ય સરકારની આ જાહેરાત બાદ ખેડૂતો આગામી 10 જૂન સુધી ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી નોંધણી કરાવી શકશે. સત્તાવાર યાદી મુજબ તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ ગ્રામ કેન્દ્રો ખાતે ગામડાના કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક વીસીઈ મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાજ્યભરની મહાનગરપાલિકામાં આજે મેયર સહિત વિવિધ સભ્યોની વરણી કરવામાં આવી. અમદાવાદ મેયર તરીકે હિતેશ બારોટ, નાયબ મેયર તરીકે અંજુ શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કમલેશ પટેલ, દંડક તરીકે અતુલ મિશ્રા અને શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોરની નિમણૂક થઈ. અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટે આવનાર સમયની કામગીરી અંગે માહિતી આપી.
2: અમદાવાદની અંદર બે કેનાલોથી ગોતા ગોધાવી અને ખારીકટ કેનાલ એનું પણ સારી રીતે આપણે આજે 14 અને 10 કિલોમીટરના રૂટનું નિર્માણ થયું છે. એવી જ રીતે આવનાર દિવસમાં સૌથી વધુ સારા કામ અને આવનાર દિવસમાં જે રીતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ જે રમાવાની છે, મને નરેન્દ્રભાઈનું જે સપનું છે એ પૂરું કરવાનો હું પ્રયાસ કરીશ.
0: પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદી, નાયબ મેયર તરીકે મનીષ શિયાળ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વિક્રમ ઓડેદરા, શાસક પક્ષના નેતા તરીકે હર્ષદ બામણીયા અને દંડક તરીકે ક્રિષ્ના કોઠિયાની વરણી કરવામાં આવી. તો મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ઉત્તમ સુરાણી, નાયબ મેયર તરીકે ચિરાગ રાણપરા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે જયંતિ પડસુંભિયા અને દંડક તરીકે જયેશ દેસાઈની વરણી કરવામાં આવી. જ્યારે નડિયાદ મહાનગરના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલ, નાયબ મેયર તરીકે કલ્પેશ રાવળ, શાસક પક્ષના નેતા તરીકે મેઘના શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરાગબ્રહ્મ ભટ્ટ અને દંડક તરીકે પુષ્પા શાહની વરણી કરવામાં આવી. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પરથી વિજેતા ધારાસભ્ય હર્ષદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં યોજાયેલા શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે ઉમરેઠના ધારાસભ્ય સ્વર્ગીય ગોવિંદ પરમારનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. ગયા મહિને આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં હર્ષદ પરમારનો વિજય થયો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું, 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. તેમણે કહ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનો મંત્ર દરેક સ્તરે શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત, ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંક નાયકે આ અંગે પ્રતિક્રિયા આપી.
3: આપકે માધ્યમ છે પૂરી દેશ કી ઓર સે માન્ય પ્રધાનમંત્રી જી કા હૃદય સે આભાર પ્રકટ કરતા હું, અભિનંદન કરતા હું, ઓર ઉનકે નેતૃત્વ મેં દેશ દુનિયા મેં આગે બઢ રહા હૈ, જિસ તરહ સે वो और आगे बढ़े और 2047 में जो विकसित भारत का जो संकल्प माननीय प्रधानमंत्री ने देश की जनता को दिया है वो पूर्ण करने में देश की जनता का आशीर्वाद सदा उन पर रहेगा.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે વિશિષ્ટ વ્યક્તિ એટલે કે VIP દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા ભક્તોને અપીલ કરી. ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું, મંદિરમાં દર્શન માટે VIP પાસ કે ટિકિટની કોઈ પ્રથા નથી.
4: ટ્રસ્ટ દ્વારા

0: શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ somnath.org પરથી જ રૂમ બુકિંગ હોય, પૂજાવિધિનું બુકિંગ હોય કે પ્રસાદનું બુકિંગ હોય, માત્ર ને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવામાં આવે છે. ટ્રસ્ટમાં VIP કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું VIP દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી.
1: અમદાવાદના ટ્રાન્સટેડિયા ખાતે આગામી 4-8 જૂન સુધી વિશ્વ યોગાસન સ્પર્ધા યોજાશે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનું આયોજન થવું તે ભારતના પરંપરાગત યોગને વૈશ્વિક રમત તરીકે ઓળખ અપાવવાના પ્રયાસને દર્શાવે છે. ભારતમાં પહેલીવાર યોજાનારી સ્પર્ધાનો હેતુ યોગ અને યોગાસનના જ્ઞાનને પ્રદર્શિત અને પ્રકાશિત કરવાનો હોવાનું પણ શ્રી માંડવીયાએ ઉમેર્યું.
2: पहली बार वर्ल्ड योगासना चैंपियनशिप इंडिया में हो रही है, अहमदाबाद में हो रही है. योग भारत के द्वारा दुनिया को दी गई एक अनमोल भेंट भी है और उसको देश और दुनिया में आपके द्वारा प्रसारित हो ताकि हमारा योग, हमारा योगा का दुनिया में महत्व बढ़े.
1: અમરેલીના જંગલમાં 5 માંથી 2 સિંહના મોત બેબીસિયા વાયરસથી થયાનું જણાયું છે. તેને લઈ વન વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું અગ્ર મુખ્ય વન સંરક્ષક જયબાલ સિંહે જણાવ્યું.
3: તમામ સિંહના ગ્રુપ છે એના મોનિટરિંગ સતત અમે કરી રહ્યા છીએ. અગાઉથી જે એપ્રિલ માસથી જે બાબતમાં અમે પગલાં લીધેલા હતા અને કન્ટિન્યુઅસલી એનું અમે સતત સ્ટાફ દ્વારા અને ટ્રેકર્સ દ્વારા કે જે ગ્રુપ છે એના ઉપર ધ્યાન આપી રહ્યા છીએ અને વેટરનરી કેરની જ્યાં જરૂર છે ત્યાં વેટરનરી કેર પણ કરી રહ્યા છીએ.
1: રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની યાદી મુજબ હાલ અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 42 તેમજ આ સિવાયના જિલ્લા અને શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. વલસાડમાં કેફી પદાર્થનું કારખાનું ચલાવનારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે, આતંકવાદી વિરોધી દળ ATS અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGની ટીમે ઓપરેશન ક્લીન અંતર્ગત વાપીમાં ભંગારના વખારમાં ચાલતું આ કારખાનું પકડી પાડ્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થશે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આજની મેચમાં વિજેતા થનારી ટીમ સીધી જ IPLની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર 2માં વધુ એક તક મળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2007-2015 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવને રાજ્ય સરકારની સત્તાવાર મંજૂરી. રાજ્યભરમાં ખેડૂતોને કેરબા દીઠ 200 લીટર ડીઝલ આપવા સરકારની સૂચના. રાજ્યભરની મહાનગરપાલિકામાં મેયર સહિત વિવિધ સભ્યોની વરણી. સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ચાલતી છેતરપિંડીથી સાવચેત રહેવા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટની અપીલ. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને IPL ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, આજના યુદ્ધના સમયમાં આપણે ડ્રોન શબ્દ હવે નવો રહ્યો નથી. તો ખેડૂત મિત્રો, આ ડ્રોન જે છે એ હવામાં ઉડતું એક સાધન છે, જે આપણને બધાને ખબર જ છે, જેની અંદર બોમ્બ પણ લાદી શકાય અને ખેતીમાં છટાતી આપણી દવા પણ લાદી શકાય. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો એનો આધાર આપણી પર છે. તો ખેડૂત મિત્રો, ડ્રોન ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ, એના વિશે આપણે આજે સરસ મજાની વાત કરવી છે. તો ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉદય ખેતીને નવી ઊંચાઈઓ તરફ લઈ જતું એક અનોખું સાધન. તો ખેડૂત મિત્રો, આધુનિક યુગમાં કૃષિ ક્ષેત્રમાં સતત બદલાતા પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીનો ઉપયોગ હવે અનિવાર્ય થઈ ગયો છે. એવા સમયમાં આજે ડ્રોન ટેકનોલોજી છે એ ખેતીમાં એક નવું યોગદાન આપી રહી છે. ડ્રોન એટલે એક એવી રિમોટથી નિયંત્રિત યાંત્રિક મશીન જે ધરતી પર વિના માણસના સંચાલનથી હવામાં ઉડી શકે છે અને વિવિધ પ્રકારની કામગીરી ખૂબ જ ચોકસાઈથી કરી શકે છે. પહેલાં આ ટેકનોલોજીનો ઉપયોગ સેનામાં અને સુરક્ષા માટે થતો, જે હજુ પણ થાય છે, પરંતુ હવે તેનો વ્યાપ કૃષિ ક્ષેત્રમાં પણ ઝડપથી વધી રહ્યો છે. તો તેની એક ઝલકની વાત કરીએ તો ડ્રોન એટલે કે ટેકનિકલ ભાષામાં UAV એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ કહેવામાં આવે છે. એક પ્રકારનું યાંત્રિક ઉપકરણ છે જે માનવ વિના હવામાં ઉડી શકે, જે રિમોટ કંટ્રોલ અને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ દ્વારા સંચાલિત થાય. હવે ખેડૂત મિત્રો, ડ્રોન સામાન્ય રીતે બે પ્રકારના હોય છે, ફિક્સ્ડ વિંગ અને રોટર આધારિત. ખેતી માટે સૌથી વધુ ઉપયોગ થતા ડ્રોન મલ્ટી રોટર પ્રકારના હોય છે, જેમ કે ક્વોડકોપ્ટર 4 પંખાવાળા, હેક્ઝાકોપ્ટર એટલે કે 6 પંખાવાળા. એમાં GPS સિસ્ટમ, કેમેરા, સેન્સર, દવા છાંટવા માટેના ટાંકા અને પંપ જોડી શકાય છે. કેટલીક એડવાન્સ મોડલમાં થર્મલ કેમેરા કે NDVI સેન્સર પણ હોય છે, જે પાકના આરોગ્યનું અવલોકન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ડ્રોનના ઉડાન સમય, ક્ષમતા અને વજન આધારિત કેટેગરીઓ હોય છે. સામાન્ય રીતે સામાન્ય ખેતી માટે વપરાતા ડ્રોન 20-30 મિનિટ સુધી હવામાં ઉડી શકે છે અને દવા છાંટવા માટે અંદાજે 10-15 લિટર પ્રવાહી તે વહન કરી શકે છે. એમાં રિયલ ટાઈમ વિઝ્યુઅલ ફીડ, ઓટોમેટિક રૂટ પ્લાનિંગ, ઓબ્જેક્ટિકલ એવોઇડન્સ જેવા ફીચર્સ પણ હોય છે. એટલે કે રસ્તામાં કંઈ આવે તો ડ્રોન આખું ખસી જાય અને એનો રૂટ પ્લાન કરે જાતે જ, જેનાથી આપણે સરળતાથી ડ્રોન ચલાવી શકીએ અને ચોક્કસ પરિણામ મેળવી શકીએ. ખેડૂત મિત્રો, આ ટેકનોલોજી હવે એટલી સરળ અને ઉપયોગી બની છે કે તેની તાલીમ માત્ર થોડા દિવસમાં મેળવી શકાય છે. અને હવે મોબાઈલ એપ્લિકેશનથી પણ આ ડ્રોન ચલાવવાના વિકલ્પો છે, જેથી નવો ખેડૂત કે યુવા ઉદ્યોગ સાથી પણ તેને અપનાવી શકે છે. તો ખેડૂત મિત્રો, ડ્રોનના માધ્યમથી શું શું થઈ શકે છે, કઈ કઈ રીતે ઉપયોગી છે તે વાત કરતા પહેલા એક શરૂઆતમાં સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ.

તો ખેડૂત મિત્રો, વાત કરતા હતા આપણે ડ્રોન વિશેની. તો મિત્રો, ડ્રોનના માધ્યમથી ખેડૂત જમીનની ચોકસાઈથી સર્વે કરી શકે છે. જમીનનો નકશો, તેની ઊંચાઈ નીચાઈ, ભૌગોલિક માળખું જાણીને યોગ્ય પાક પસંદ કરી શકાય છે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા પાક પર દવા અને ખાતર છાંટવાનું કામ તો હવે ખૂબ જ સરળ બની ગયું છે. પરંપરાગત પદ્ધતિઓમાં ખેડૂતને દવા છાંટવા માટે કંટાળાજનક મહેનત કરવી પડતી હતી, જ્યારે હવે ડ્રોનના માધ્યમથી ઊંચા ક્ષેત્રો કે વધુ વિસ્તૃત ખેતરમાં પણ ઓછા સમયમાં કામ થઈ જાય છે. ખાસ કરીને ઓર્ગેનિક ખેતીમાં જ્યાં દવા અને ખાતરનું નિયંત્રણ ખૂબ જરૂરી છે, ત્યાં ડ્રોનની ભૂમિકા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તો ખેડૂત મિત્રો, ડ્રોનમાં લગાવવામાં આવતા જે હાઈ રેઝોલ્યુશન કેમેરા છે, તેની જો વાત કરીએ તો તે પાકના આરોગ્ય પર સતત નજર રાખે છે. પાકમાં કોઈ રોગપ્રતિકારક ક્ષમતા ઘટી છે કે નહીં, કઈ જગ્યાએ પાણીની અછત છે, એ બધું હવામાંથી ડ્રોનના દૃષ્ટિકોણથી આપણે જાણી શકીએ છીએ. આથી ખોટ થતાં પહેલાં જ તેનું નિયંત્રણ આપણે લઈ શકીએ. આ ઉપરાંત પાકના વિસ્તાર અને વિકાસના આધારે ઉત્પાદન કેટલું મળશે તેનો પણ અંદાજ આપણે લગાવી શકીએ, જે માર્કેટિંગ અને વેચાણ માટે મદદરૂપ થાય. હવે પાણીના સંચાલનમાં પણ ડ્રોન ઉપયોગી છે. ડ્રોન રિમોટ સેન્સિંગ ટેકનોલોજીથી પાણી ક્યાં વધુ ક્યાં ઘટે છે તેનું નિરીક્ષણ કરી શકે છે, જેના આધારે સિંચાઈની યોગ્ય યોજના બનાવી શકાય છે. આ બધું ખેડૂતના ખર્ચમાં ઘટાડો કરવાનું કામ કરે છે અને વધુ સારા પરિણામ આપણને આપે છે. હાલમાં ભારતમાં સરકાર દ્વારા ડ્રોન ટેકનોલોજીને ખેતીમાં અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ખેતી માટે ડ્રોન ખરીદવા માટે સબસિડી, તાલીમ, ડેમો પ્રોજેક્ટ બધું શરૂ કરવામાં

માં આવ્યા છે. તેમ છતાં અનેક નાના ખેડૂતોએ હજી આ ટેકનોલોજીને સ્વીકારી નથી. કારણ એ છે કે ડ્રોન ખરીદવાનું પ્રાથમિક મૂલ્ય જે છે તે વધુ હોય છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે તાલીમ જરૂરી છે. જો ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન, સહાય અને સમર્થન મળે તો ભારતમાં ખેતીની પદ્ધતિઓમાં મૂળભૂત ફેરફાર આવી શકે છે. આમ વાત કરીએ તો ડ્રોન હવે માત્ર આકાશમાં ઉડતું સાધન નહીં રહે, પરંતુ એ ખેડૂતના ખેતરનું એક જરૂરિયાતી સાધન બની રહ્યું છે. ટકાઉ ખેતી અને સંશોધન આધારિત કૃષિ વ્યવસ્થાપન માટે આ ડ્રોન એક મજબૂત પગથિયો પૂરું પાડી રહ્યું છે. આગામી સમયમાં ખેડૂત મિત્રો, જ્યારે કૃષિ વધુ સ્માર્ટ, ટેકનોલોજી આધારિત અને પર્યાવરણ મિત્ર બનશે, ત્યારે ડ્રોન તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે એ નિશ્ચિત જ છે. તો હવે ગુજરાત સરકારની આગળની યોજનાઓ વિશે વાત કરતા પહેલાં ફરીથી આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી ભેગા થઈએ.

ખેડૂત મિત્રો, વાત કરીએ નીતિગત પહેલો અને ગુજરાતના કેટલાક ઉદાહરણો વિશે, તો ભારત સરકારે ખેતીમાં ટેકનોલોજીના સમાવેશ માટે વિશેષ પ્રયત્નો કર્યા છે. સૂક્ષ્મ કૃષિ યોજના, પ્રિસિઝન ફાર્મિંગ ઇનિશિયેટિવ, ડ્રોન સહાય યોજના, ડિજિટલ કૃષિ મિશન જેવી યોજના હેઠળ ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે 40-50% સુધીની સબસિડી આપવામાં આવે છે. ખાસ કરીને સહકારી સંસ્થાઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો, કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે ડ્રોન ટેકનોલોજી અપનાવવા માટે વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે. 2022માં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉદ્દેશ માટે 10,000 ડ્રોન ઉપલબ્ધ કરાવવાની યોજના પણ ઘોષિત કરવામાં આવી હતી, જેને કિસાન ડ્રોન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. નમો ડ્રોન દીદી યોજના, જે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વાકાંક્ષી પહેલ છે, જેના દ્વારા આપણને ખબર જ છે તેમ ગ્રામ્ય મહિલાઓને ડ્રોન તાલીમ આપી ખેતીમાં તેનો ઉપયોગ શીખવાડવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને નમો ડ્રોન સેન્ટરો દ્વારા તાલીમ અપાઈ રહી છે. તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. 2024-25 બજેટમાં આ યોજના માટે 126 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેથી 15,000થી વધુ મહિલા ટીમોને ડ્રોન સંચાલનમાં નિષ્ણાત બનાવાઈ શકે. આ યોજના ખેડૂત બહેનોને નવી ટેકનોલોજી સાથે જોડવાનું એક પગલું છે, જે ખેતીના ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણને વેગ આપશે. તો ગુજરાતમાં પણ ખેતી માટે ડ્રોનનો ઉપયોગ ઝડપથી વધતો જઈ રહ્યો છે. કૃષિ યુનિવર્સિટી તથા કૃષિ વિભાગ દ્વારા જિલ્લાવાર ખેડૂતો માટે ડ્રોન પ્રદર્શન કાર્યક્રમો યોજાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પાક નિરીક્ષણ અને દવા છાંટણી માટે ડ્રોનનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. મહીસાગર અને અરવલ્લી જેવા જંગલીય પ્રદેશ વિસ્તારોમાં, જ્યાં પરિવહન અને ખેતરમાં પ્રવેશ મુશ્કેલ હોય છે, ત્યાં ડ્રોન થકી દવાઓ છાંટીને ઘણા પાકોની રક્ષા કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સ્થાનિક સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતને દરરોજના ભાડે ડ્રોન આપવા જેવી સેવાઓ પણ શરૂ થઈ છે, જેનાથી નાના ખેડૂતો પણ આ ટેકનોલોજીનો લાભ લઈ શકે. ગુજરાત રાજ્ય સરકાર પણ ઈ કૃષિ યોજના અને સ્માર્ટ વિલેજ મિશન જેવા કાર્યક્રમો દ્વારા ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ખેડૂતોને તાલીમ, સહાય અને સંસાધન પૂરા પાડી રહી છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા ખેડૂત મેળા, તાલીમ શિબિરો, લાઇવ ડેમો દ્વારા ડ્રોનના ઉપયોગની જાણકારી આપી ખેડૂતમાં જાગૃતિ ફેલાવી રહી છે. આપણે જોઈએ તો ગુજરાત હવે ખેતીમાં ડ્રોન ટેકનોલોજી અપનાવનારા આગળ વધતા રાજ્યોમાં સ્થાન મેળવી રહ્યું છે. સરકારની આગવી પહેલો, સંશોધન સંસ્થાઓની મદદ અને ખેડૂતોની ટેકનોલોજી અપનાવવાની લાગણી, આ ત્રણેયનો

સુમેળ થાય તો ખેતીના ભવિષ્યને વધુ ટકાઉ અને લાભદાયક બનાવાશે. ખેતીના પરંપરાગત માળખાને ટેકનોલોજીથી જોડીને વધુ કાર્યક્ષમ, ટકાઉ અને લાભદાયક બનાવવાનો પ્રયત્ન હાલના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખેડૂત મિત્રો, ડ્રોન ટેકનોલોજી એ ખેતીમાં એક આવશ્યક સાધન બની રહ્યું છે. જે આપણે આગળ વાત કરીએ એમ જમીનના સર્વે, દવા, ખાતરની છાંટણી, પાકની દેખરેખ અને ઉત્પાદનના અનુમાન જેવા અનેક કાર્યો સરળતાથી કરી શકે છે. ભારત અને ગુજરાત સરકાર તરફથી ખેતી માટે ડ્રોનના ઉપયોગમાં પ્રોત્સાહન રૂપે નીતિગત પહેલો લેવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં કૃષિ સંસ્થાઓ ડ્રોનના સફળ ઉપયોગથી કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી રહ્યા છે. જો આપણને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને ટેકનોલોજી ઉપલબ્ધ થાય તો ખેડૂતો આ તકોને સફળતામાં બદલી શકે છે અને ડ્રોન એ પરિવર્તનની પાંખ ધરાવતો સાથી બની શકે છે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ટેકનોલોજીની, ડ્રોનની અને આપણા ખેતરની. આવી જ અવનવી વાતો સાથે આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત અઠવાડિયે મળતા હોઈએ છીએ. હવે આપણે આ કાર્યક્રમ આપણા મોબાઈલ એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી પણ સાંભળી શકીએ છીએ. મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં AIR એર એપ પર આપણે એર ગુજરાતી પર આ કાર્યક્રમ સાંભળી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, હવે મને રજા આપો. અંતમાં આપણે સાંભળીશું સરસ મજાનું ગુજરાતી ગીત.

અને શ્રોતા મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત છે. આવતા 24 કલાક દરમિયાન સાગરખેડુઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. અને શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ મિત્રો. એ આવજો. રામ રામ, રામ રામ.

આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘૂસણખોરી અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓએ સરહદ પાર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપોર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને ભારતની સભ્યતા અને વિકાસ યાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે 26 મે 2014ના રોજ શ્રી મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ દેશના વહીવટ, વિચાર, નેતૃત્વ અને રાષ્ટ્રીય સંકલ્પમાં એક નિર્ણાયક પરિવર્તન આવ્યું. શ્રી સિંઘે વધુમાં કહ્યું કે માળખાકીય સુવિધાના વિકાસ અને નિર્ણાયક વૈશ્વિક નેતૃત્વથી લઈ એક સશક્ત રાષ્ટ્રીય સુરક્ષાના માળખા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ભારતની વિકાસયાત્રા પ્રત્યે શ્રી મોદીની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા શ્રી સિંઘે કહ્યું કે રાષ્ટ્ર પ્રત્યે તેમનો અતૂટ સંકલ્પ અને નિસ્વાર્થ સમર્પણ લાખો લોકોને પ્રેરણા આપતું રહેશે. તેમણે કહ્યું, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ નો મંત્ર દરેક સ્તર પર શાસન અને નીતિ નિર્માણમાં દેખાય છે, જેનાથી ભારત પહેલાથી વધુ મજબૂત અને ગૌરવશાળી અને આત્મવિશ્વાસી બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરશે. રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં સાંચુ બોર્ડર આઉટપોસ્ટ પર પ્રહરી પરિષદમાં સરહદ સુરક્ષા બળ બીએસએફના કર્મચારીઓને સંબોધતા શ્રી શાહે કહ્યું કે સરહદ પારથી ઉદ્ભવતા જોખમોની સાથે સાથે આવા જોખમોને મદદ કરતા આંતરિક તત્વો પર પણ ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે દાણચોરીમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. શ્રી શાહે જણાવ્યું કે વ્યાપક સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવા બીએસએફ, સશસ્ત્ર દળો, સ્થાનિક વહીવટ અને જાગૃત નાગરિકોને જોડતા બહુસ્તરીય 4 પોઈન્ટ સુરક્ષા ગ્રીડ જરૂરી છે.

0: ड्रोन और अन्य उपकरणों के लिए भारत सरकार ड्रोन रोधी संयंत्र लगाने की शुरुआत अगले 6 माह में ही कर लेगी। परंतु ड्रोन उतरता तो भारत की भूमि में है, कौन इसके अंदर के मटेरियल को देश विरोधी कार्यों के लिए उपयोग करता है, इस पर हमारी पैनी नजर होनी चाहिए। और इसके न्यूट्रलाइजेशन के लिए सिविल अथॉरिटी और डिस्ट्रिक्ट पुलिस से हमारा जीवंत संपर्क होना चाहिए और परिणाम लक्षी कार्यवाही भी हमने करनी पड़ेगी।
1: घुसणखोरी અને અન્ય કારણોસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે। સોશિયલ મીડિયા સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ સનદી જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાઓલકર હશે। શ્રી શાહે કહ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો અકુદરતી વસ્તી વિષયક પરિવર્તન લાવી રહ્યા છે, જે કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ પડકાર છે। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વસ્તી વિષયક પરિવર્તન પર ઉચ્ચસ્તરીય સમિતિની જાહેરાત કરી હતી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ તેમની 3 દિવસની સિક્કિમ મુલાકાત અંતર્ગત ઓર્કેડોરિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી। રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ ઓર્કેડોરિયમ ખાતે રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કર્યું। આવતીકાલે રાષ્ટ્રપતિ નાથુલા પાસની મુલાકાત લેશે અને સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે। નવી દિલ્હીમાં યોજાયેલી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ક્વાડ રાષ્ટ્રોએ આજે ગઠબંધન કાર્યસૂચીની પ્રગતિની સમીક્ષા કરી અને ઇન્ડો પેસિફિક સંબંધિત પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની ચર્ચા કરી। બેઠકના સમાપન બાદ એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના અધિક સચિવ કે નાગરાજ નાયડુએ જણાવ્યું કે બેઠકે મુક્ત અને ખુલ્લા ભારત પ્રશાંત ક્ષેત્ર માટે ક્વાડની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે। તેમણે કહ્યું કે ચર્ચા ક્વાડ સહયોગના 4 સ્તંભોની આસપાસ કેન્દ્રિત હતી, જેમાં દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ, સુરક્ષા અને મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકીઓ અને માનવતાવાદી સહાય અને આપત્તિ પ્રતિભાવનો સમાવેશ થાય છે। શ્રી નાયડુએ કહ્યું કે વિદેશી મંત્રીઓએ સરહદ પાર આતંકવાદ સહિત તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની આકરી ટીકા કરી હતી। નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ક્વાડ એટલે કે ચતુર્ભુજ સુરક્ષા સંવાદના વિદેશમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરી હતી। ત્યારબાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। ડોક્ટર જયશંકરે ભાર મૂકતા કહ્યું કે ભારત પેસિફિક ક્ષેત્ર વૈશ્વિક વિકાસ અને સ્થિરતા માટે પ્રેરક બની રહેવું જોઈએ। તેમણે કહ્યું કે દરિયાઈ લોકશાહી, બહુલવાદી સમાજ અને બજાર અર્થતંત્ર તરીકે ક્વાડ રાષ્ટ્રો મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક પ્રત્યે જવાબદારી વહેંચીએ છે। તેમના નિવેદનમાં અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા આ વર્ષના અંતમાં થનાર ક્વાડ દેશોની ઇંધણ સુરક્ષા ફોરમ માટે યજમાની કરશે। જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગીએ તેમના સંયુક્ત પત્રકાર પરિષદમાં હોર્મુઝ સમુદ્ર ધુની મુક્ત અને સલામત નેવિગેશન સુનિશ્ચિત કરવા તેમજ પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવવા માટે રાજદ્વારી પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો। ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગે જણાવ્યું હતું કે ક્વાડ એ ક્વાડ પાર્ટ્સ ઓફ ધ ફ્યુચર પાર્ટનરશીપ દ્વારા ક્વાડથી પેસિફિક સુધીની અત્યાર સુધીની સૌથી મજબૂત પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ગુજરાતના અમદાવાદમાં આગામી 4-8 જૂન દરમિયાન પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ યોજાશે। નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે દેશની પરંપરાગત આરોગ્ય પલાણને વૈશ્વિક રમત તરીકે સ્થાપિત કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે। વર્ષ 2036 ઓલિમ્પિકનું રમતોનું આયોજન કરવા ભારતની દાવેદારીને ધ્યાનમાં રાખીને યોગાસનને ભવિષ્યની ઓલિમ્પિક રમતોની યાદીમાં સમાવવા પ્રયાસ કરાશે।
2: पहली बार वर्ल्ड योगासना चैंपियनशिप इंडिया में हो रही है, अहमदाबाद में हो रही है। योग भारत के द्वारा दुनिया को दी गई एक अनमोल भेंट भी है और उसको देश और दुनिया में आपके द्वारा प्रसारित हो ताकि हमारा योग, हमारा योगा का दुनिया में महत्व बढ़े।
1: मूड़ीबजारना नियमनकार सेबीना अध्यक्ष तुहिन कांता पांडेय कॉर्पोरेट बेंड બોન્ડ જોખમયુક્ત ન હોવાનું જણાવ્યું। મુંબઈમાં કેર એચ ડેટ માર્કેટમાં સમિટમાં બોલતા સેબીના વડાએ જણાવ્યું હતું કે બ્લોકચેન આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોર્પોરેટ બોન્ડને ટોકનાઇઝડ કરવા એક પાયલોટ પ્રોજેક્ટ પર વિચાર

0: સુધારણા કરવામાં આવી રહી છે, જેથી સમાધાન કાર્યક્ષમતા, પારદર્શકતા અને સુલભતામાં સુધારો થાય. રશિયાએ યુક્રેન પર 100થી વધુ ડ્રોન અને 2 બેલિસ્ટિક મિસાઇલો છોડ્યાની યુક્રેનિયન વાયુસેનાએ પુષ્ટિ કરી છે. રશિયાએ રાજદારી મિશનના સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા અપીલ કરી છે અને રહેવાસીઓને લશ્કરી અને સરકારી સુવિધાઓથી દૂર રહેવા કહ્યું છે. રશિયાના વિદેશમંત્રી સેંગેઈ લવરોવે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે ટેલિફોન પર વાત કરીને અમેરિકી રાજદ્વારી સભ્યોને કીવમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું. દરમિયાન યુરોપીયન સંઘ, ફ્રેન્ચ, પોલિશ પ્રતિનિધિમંડળોએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ દેશ છોડશે નહીં. પૂર્વ લેબનોનના બેકા ખીણમાં આવેલા મશઘરા ગામ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 12 લોકો માર્યા ગયા છે. અમેરિકામાં લેબનીઝ અને ઇઝરાયેલના સૈન્ય પ્રતિનિધિમંડળો વચ્ચે યોજાનારી બેઠકના 3 દિવસ પહેલા આ હુમલા થયા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઇઝબુલ્લા સામે વધુ આક્રમક હુમલાઓની જાહેરાત કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ અને ભારતીય પુરૂષ ડબલ્સ જોડી સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રાઉન્ડ 16માં પ્રવેશ કર્યો. મહિલા સિંગલ્સમાં સિંધુએ ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વરદાનીને હરાવીને ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. દરમિયાન પુરૂષ ડબલ્સમાં ભારતીય જોડીએ પ્રેસલી સ્મિથ અને ચેન્ઝી યીની અમેરિકાની જોડી સામે મજબૂત વિજય મેળવી બીજા રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20માં આજે વર્તમાન વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ક્વોલિફાયર 1 માટે મુકાબલો થઈ રહ્યો છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રજત પાટીદારની આગેવાની હેઠળની બેંગલુરુની ટીમે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 50 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરને દેશની સભ્યતા અને વિકાસયાત્રામાં પરિવર્તન લાવનારો તબક્કો ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ડ્રોન દ્વારા કેફી દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને અટકાવવા આગામી 6 મહિનામાં ડ્રોન વિરોધી પ્રણાલી સ્થાપિત કરાશે. ઘૂસણખોરી અને અન્ય કારણસર વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા સરકારે એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી. ક્વાડ દેશના વિદેશમંત્રીઓની સરહદ પાર આતંકવાદની આકરી ટીકા કરી. રાજદ્વારી સભ્યો સહિત વિદેશી નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે યુક્રેનનું પાટનગર છોડવા રશિયાએ અપીલ કરી. અને સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમની શરૂઆત કરીશું બાબુલ સુપ્રિયો અને મહાલક્ષ્મી અય્યરે ગાયેલા ચહેરા ફિલ્મના ગીતથી.

શંકર મહાદેવન અને મા લક્ષ્મી ગયેલું દિલગી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સુર મધુરી કાર્યક્રમમાં હવે સાંભળશો કે ફિલ્મ આશિક બનાયા આપને.

0: હેમા સરદેસી અને જયેશે ગાયેલું બ્લેકમેલ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો, પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

0: નમસ્કાર શ્રોતા મિત્રો, પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આવો તો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. રાજ્યમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ. નાગરિકો હવે ઓનલાઇન પોર્ટલ દ્વારા કરી શકશે સ્વગણતરી. ગુજરાતના 5 મહાનુભાવોને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર એનાયત. ભુજ દિલ્હી વચ્ચે નવી રાજધાની ટ્રેન સેવાનો પ્રારંભ. કોમનવેલ્થ ડે નિમિત્તે અમદાવાદમાં સાયક્લોથોનનું ભવ્ય આયોજન. આણંદનું એટીક ભવન બન્યું પ્રાકૃતિક કૃષિનું રોલ મોડેલ. રાજ્યની જેલોના 44 બંદીવાનો બોર્ડની પરીક્ષામાં થયા ઉત્તીર્ણ. અને લિટિલ રણ ઓફ કચ્છમાં વન વિભાગનું સંવેદનશીલ અભિયાન. નમસ્કાર શ્રોતા મિત્રો, આધુનિક યુગમાં વહીવટી પ્રક્રિયાઓ પણ હવે ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે ત્યારે ગુજરાતમાં ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે. જનગણના 2027 અંતર્ગત પહેલા તબક્કામાં હવે નાગરિકો ઘરે બેઠા પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે. આ અંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રા જણાવે છે.
1: રાજ્યની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો ઘર યાદી છે, એ 1 જૂન થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે. એના 15 દિવસ પહેલા એટલે કે 17 મે થી 31 મે સુધી સ્વગણતરી કે જ્યાં લોકો ઓનલાઈન પોતે જ પોતાની માહિતી ભરી શકશે એ પોર્ટલ ઓપન કરવામાં આવે છે. અગાઉ પેપર પદ્ધતિ વાપરતા હતા, એમાં ગણતરી દ્વારા ઘરે ઘરે જઈને પેપર પત્રક હતું કે જે મોટું હતું, જેમાં 33 પ્રશ્નો ભરેલા હતા, તે લોકો પોતાના ઘરે ઘરે જઈને પેનથી ભરતા હતા, પછી એ અત્રેની કચેરીએ પોસ્ટ મારફતે મોકલતા. હવે એ જે સ્કેનિંગ હતું એનું પ્રી સ્કેનિંગ થાય, પછી સ્કેનિંગ થાય, ડેટા એન્ટ્રી થતી હતી એટલે, અને પછી એ ફાઇનલી કોલેક્ટ થતું હતું, એટલે એ ડેટા ભરવામાં ઘણો સમય લાગતો હતો. હવે આ વખતે ડિજિટલ ગવર્નન્સના ભાગરૂપે વસ્તી ગણતરીમાં સંપૂર્ણ ડિજિટલ માધ્યમ લાવવામાં આવ્યું છે, એટલે પહેલીવાર વસ્તી ગણતરીની બધી જ માહિતી ડિજિટલી ભરાશે, એટલે પેપરને આપણે તિલાંજલિ આપીએ છીએ. અને એક પગલા આગળ તરીકે વસ્તી ગણતરીની પહેલા એક સેલ્ફ ઇન્યુમરેશનનું પણ વસ્તુ આપવામાં આવી છે, જે સ્વગણતરી પોર્ટલ આપણે કહીએ છીએ. એટલે આ મારફતે લોકો પોતાની માહિતી ઓનલાઈન ભરી શકશે અને વસ્તી ગણતરી આપના ઘરે આવશે તો એ ડેટા ઓનલાઈન ભરાશે.
0: આ માહિતી સંપૂર્ણપણે ગોપનીય રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.
1: વસ્તી ગણતરીનો જે કાયદો છે તેની કલમ 15 અનુસાર કોઈ પણ માહિતી જાહેર કરવી ગુનો છે, માટે આપની માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. અને દરેકે દરેક ડિજિટલ ડેટા જે આપણે કહીએ છીએ તે બધો જ ડેટા માત્ર અને માત્ર નીતિ નિર્ણયમાં વાપરવામાં આવશે. અને આ માટેના બધા સર્વર પર થર્ડ પાર્ટી ઓડિટ વન આઈ સર્ટિફિકેટ થી કરીને ચકાસણી કરેલા છે, એટલે આપણો ડેટા ડિજિટલી પણ સિક્યોર રહેશે.
0: દરમિયાન રાજ્યના જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શહાબુદ્દીન રાઠોડે લોકોને અચૂકપણે આ પ્રક્રિયામાં સહભાગી થવા અપીલ કરી હતી.
2: વસ્તી ગણતરીની કાર્યવાહીમાં 31 સુધી પોર્ટલના માધ્યમ દ્વારા મતદાર પોતે એ ડિટેલ્સ માહિતી મેળવી શકે છે. હું પ્રક્રિયામાંથી પસાર થયો છું, મેં આ તૈયારી કરી લીધી છે અને તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રના આ એક મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપો એ વિનંતી.
0: શ્રોતા મિત્રો, હવે વાત કરીએ

પદ્મ પુરસ્કારોની. કયા સાહિત્ય અને માનવતાના ક્ષેત્રે ગુજરાતનું નામ રાષ્ટ્રીય ફલક પર સુવર્ણ અક્ષરે અંકિત કરનાર આપણા 5 મહાનુભાવો માટે ગઈકાલનો દિવસ અત્યંત ગૌરવપૂર્ણ રહ્યો હતો. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં વડોદરાના આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યા, સુરતના નિલેશ માંડલેવાલા, લોક કલાકાર મીર હાજીભાઈ કાસમવાલા, સાહિત્યકાર રતિભાઈ બોરીસાગર અને નાટ્ય અભિનેતા અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ સાધકોના દાયકાઓના અવિરત પુરુષાર્થનું આ પ્રતિબિંબ છે. 6 દાયકાથી લોકસંગીત અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા મીર હાજીભાઈ કાસમભાઈ, જેમણે હજારો ચેરિટી પ્રોગ્રામ્સ દ્વારા માનવતાની સેવા કરી છે, સાંભળીએ તેમના પ્રતિભાવ.

0: મારું જે પદ્મશ્રી એવોર્ડ માટે જે મને જે આપ્યું છે સાહેબ, મારું આખું મારું જીવન મારું ગજ ગજ થાય છે સાહેબ. આજે જે મને આપ્યું છે તો મેં આ બધાને હું આખા દેશને સલામ કરું છું.
1: કયા અને સન્માન પછી હવે વાત કરીએ વિકાસની ગતિની, જે ભુજ અને દિલ્હી ટ્રેન સેવાથી નવી ઊંચાઈએ પહોંચી છે. તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ અને દિલ્હી વચ્ચે નવી રાજધાની સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ સેવાથી ગુજરાત, રાજસ્થાન અને હરિયાણાના મહત્વના સ્ટેશનો જોડાઈ રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે અમદાવાદ ડિવિઝનના રેલવે મેનેજર વેદ પ્રકાશ.
2: ये भुज से दिल्ली ट्रेन जो है ये बहुत मेहनत की गई है हमारे यहाँ के जो MP साहब हैं उनके द्वारा, क्योंकि ये ट्रेन का कोई पाथ नहीं बन रहा था. जो हमारी नॉर्मल रूट है यहाँ से जाने की, कि यहाँ से गांधीधाम, गांधीधाम से भिल्डी, भिल्डी से पालनपुर, पालनपुर से अजमेर होते हुए जयपुर होते हुए दिल्ली के जाने का, तो वो पाथ भरा हुआ था, कोई गाड़ी नहीं जा सकती थी उसमें. MP साहब बार बार मिनिस्टर अश्विनी वैष्णव साहब जो रेलवे के मिनिस्टर हैं उनके पास जा करके कि भाई हमको ये ट्रेन जरूरत है, यहाँ के लोगों की, यहाँ के पर्यटन के लिए जरूरत है, यहाँ पे जो कामगार दूसरे बाहर से आते हैं उनके लिए जरूरत है, यहाँ के लोगों की जरूरत है, यहाँ का जो हैंडीक्राफ्ट है उसके प्रचार और प्रसार के लिए जरूरत है. और उनके ही प्रयास से ये संभव हो पाया इस ट्रेन का. और इस ट्रेन की खूबी मैं बता दूँ कि ये कच्छ की ऐसी पहली ट्रेन है दिल्ली की जो कि डेली चलेगी. अभी तक जो भी ट्रेन चल रही थी या तो बाई वीकली था, दो दिन मतलब एक वीक में चलता है या तीन दिन चलता है, ये पहली ट्रेन होगी जो डेली चलेगी, सातों दिन चलेगी. और ये गुजरात में 6 जगह रुकेगी, 6 स्टेशनों को रुकेगी, 6 शहरों को जोड़ेगी. और ये हरियाणा का, राजस्थान का, दिल्ली का 19 नए शहरों से जोड़ेगी. तो इस तरह ये जो कच्छ रीजन है वो 25 अलग स्टेशन से जुड़ेगा.
1: આ નવી ટ્રેન સુવિધા અંગે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડાએ રેલવે તંત્રનો આભાર માન્યો હતો.
3: કચ્છ માટે ખૂબ આનંદની વાત છે કે આપણા દેશની રાજધાની એટલે કે દિલ્હી, ભુજથી દિલ્હી વચ્ચે આપણને એક્સપ્રેસ ટ્રેન મળી છે. આ ટ્રેન જ્યારે શરૂ કરવામાં આવી છે ત્યારે આવનાર સમયમાં ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી આ બધા જ પ્રાંતની અંદર આવન જાવન કરનાર બધા પ્રવાસીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, કલાના કારીગરો હોય, ડિફેન્સના જવાનો, એમનો પરિવાર હોય કે અન્ય ઔદ્યોગિક ક્ષેત્રે જે પણ પ્રવાસીઓ પ્રવાસ કરશે એમને ખૂબ જ મોટો ફાયદો આ સેવાનો આવનાર સમયમાં મળવાનો છે. હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે કચ્છને ઘણું આપ્યું છે, પણ સાથે સાથે રેલ મંત્રાલયના માધ્યમથી પણ 4-4 આધુનિક રેલવે સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. અન્ય પ્રાંતોને જોડતી પણ ટ્રેનો આપણને મળી છે ત્યારે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલ મંત્રી શ્રી આદરણીય શ્રી અશ્વિનીજીનો આભાર માનું છું.
1: ઝડપી મુસાફરી અને આજકાલની જીવનશૈલીમાં જો આપણે સ્વસ્થ રહેવું હોય તો સાયકલિંગ શ્રેષ્ઠ ઉપાય છે, જેનો સંદેશ

0: દેશ અમદાવાદના રિવરફ્રન્ટ પર રવિવારે ગુંજતો રહ્યો છે. કોમનવેલ્થ ડે નિમિત્તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાએ સાયક્લોથોનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી માંડવિયાએ લોકોને ફિટ રહેવા માટે સાયકલિંગનો ઉપાય અપનાવવા માટે અપીલ કરી હતી.
1: હમ ગુજરાતી લોક રાત તક જાગ તો લેતે હૈ લેકિન મોર્નિંગ મેં ઉઠને કી આદત ભી અભી લગાની હૈ ક્યોંકિ ફિટ રહેના દેશ કે લિયે ફાયદે મેં હૈ. દેશ કો આગે બઢાના હૈ, મોદી જી કે વિકસિત ભારત કે સ્વપ્ન કો સાકાર કરના હૈ, તો દેશ કે નાગરિક કો ફિટ રહેના આવશ્યક હૈ. જો હમ ફિટ હોંગે તો સોસાયટી સમાજ સ્વસ્થ રહેંગે ઓર સ્વસ્થ સમાજ હી સમૃદ્ધ રાષ્ટ્ર કા નિર્માણ કર સકતા હૈ.
0: પરંપરાગત ખેતીની સાથે સાથે પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આત્મનિર્ભર બનવા માંગતા ધરતીપુત્રો માટે આણંદનું એટીક ભવન આજે એક આશાનું કિરણ બન્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના સફળ સમન્વયથી આ કેન્દ્રમાં આજે 10,000થી વધુ પ્રગતિશીલ ખેડૂતો એકઠા થયા છે. અહીં દર મંગળવારે ભરાતા વિશેષ બજારોમાં વચેટિયાનો કોઈ અવકાશ નથી. પરિણામે ખેડૂતને તેના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે છે અને ગ્રાહકને ઝેર મુક્ત શુદ્ધ પ્રાકૃતિક શાકભાજી મળી રહે છે. આ કેન્દ્રની ખાસિયત એ છે કે અહીં કાંગ, કોદરી અને સામા જેવા પોષણક્ષમ મિલેટ્સથી લઈને ઓર્ગેનિક મસાલા સુધીની તમામ સામગ્રી ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ખેડૂત અમિતભાઈ પટેલ.
2: બહુ સરસ આયોજન છે આણંદ યુનિવર્સિટી કે આત્મા તરફથી. અમારે પ્રાકૃતિક ખેતીનો જે વેચાણ કેન્દ્રનો પ્રશ્ન તો એ મહદઅંશે આણંદ જિલ્લામાં હલ થઈ ગયો. અમને બહુ સારામાં સારા ભાવ મળે છે અહીંયા અને અમારું બધું જ મોટાભાગનું શાકભાજી દર મંગળવારે વેચાઈ પણ જાય છે.
0: ખેડૂત મહેશભાઈ પટેલ જણાવે છે કે આ વ્યવસ્થાને કારણે સ્થાનિક ધરતીપુત્રોના શાકભાજી યોગ્ય ભાવે હાથોહાથ વેચાઈ જાય છે.
3: અહીંયા આગળ વેચાણ કરવાથી અમારા ખેડૂતોને ઘણો ફાયદો થાય છે અને ગ્રાહક પણ ઘણા આવે છે અને અમારી જોડે માંગ વધારે માંગે છે કે ભાજી લાવો, હવાની ભાજી લાવો, મેથીની ભાજી લાવો, દાણા લાવો.
0: શ્રોતા મિત્રો, જેલના સળિયા પાછળ અંધકારની જગ્યાએ હવે જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યની અલગ અલગ જેલોના 44 બંદીવાનોએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ.
4: ગુજરાત રાજ્યના જે જેલો છે એમાં જે કેદીઓ છે, કેદીઓ અમુક વખતે એ લોકો નિરાશથી ડિપ્રેશનમાં હોય છે અને એ લોકોને એ ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે ગુજરાત જેલોમાં અમે અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. એના જ ભાગરૂપે આપણે જેને અભ્યાસ છૂટી ગઈ છે એમને અર્લિયર દિવસોમાં એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એ લોકો એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે બંને 10મી અને 12મી પરીક્ષામાં. એ તમામ કૈદીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોએ જે એને ભૂતકાળ છે એનાથી આગળ વધીને એને ડિપ્રેશનને સામે કરીને અને એક અભ્યાસક્રમનું એ ચાલુ રાખ્યું છે એ બદલ ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું છું.
0: કુદરતના આકરા મિજાજ સામે જ્યારે રણની ધરતી પર મૂંગા જેઓ તડફડતા હોય ત્યારે વન વિભાગનું જલ પરબ અભિયાન તેમના માટે જીવાદોરી સમાન સાબિત થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરના લિટલ રણ ઓફ કચ્છના દુર્ગમ વિસ્તારોમાં જ્યાં 43 ડિગ્રીથી વધુ તાપમાનમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે ત્યાં વનકર્મીઓ અને અધિકારીઓ નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી રહ્યા છે. શ્રી જગદીશ પટેલ, જે બીટ ગાર્ડ છે, એ જણાવે છે કે આ વિભાગ દ્વારા નિયમિત અંતરે ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા મીઠું પાણી પહોંચાડીને તૈયાર કરેલા કૃત્રિમ જલકુંડો પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ થયા છે.
5: ગુજરાત સરકાર દ્વારા વન્ય જીવો માટે, વન્ય પ્રાણીઓ પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્ય જીવો માટે રેસ્ક્યુ વાન, વન્ય જીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે.
0: વન વિભાગની ટીમો માત્ર પાણી જ નથી પહોંચાડતી પરંતુ ઘાયલ કે બીમાર પ્રાણીઓની ત્વરિત સારવાર માટે એક અદ્યતન રેસ્ક્યુ વેન સાથે પેટ્રોલિંગ પણ કરી રહી છે. ઘુડખર, નીલગાય અને શિયાળ જેવા વન્યજીવોને માનવ વસાહત તરફ ભટકાતા અટકાવવા માટે તેમના કુદરતી રહેઠાણોમાં જ જીવન ટકાવી રાખવાની આ મુહિમ ગુજરાતની જૈવ વિવિધતા પ્રત્યેની એક અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અંગે વધુ

0: માહિતી આપી રહ્યા છે ફોરેસ્ટ ગાર્ડ વી આર પરમાર.
1: અમારા રણમાં 42 ડિગ્રી 43 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે, તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર વડે જે મોટા પ્રાણીઓ છે, ઘુડખર છે, નીલગાય છે, ચરક છે, તો એવા માટે એક પાણીના આવાડાઓ બનાવે છે જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે. અને જે નાના પ્રાણી છે તો એમના સોસર કપ એટલે રકાબી ટાઈપના આવાડાઓ બનાવે છે, તો જેમાં નાના પક્ષીઓ છે, સાહુડી છે, લોકડી છે, બરાબર, તો આવા પક્ષીઓ એમાં પાણી પીવે છે, જેથી કરીને શું છે કે એમને અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે.
0: આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 વાગે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 મિનિટે રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ આકાશવાણી અમદાવાદ.
2: आप सुन रहे हैं देश की सुरीली धड़कन विविध भारती, आज के फनकार. इस कार्यक्रम के लिए बस कुछ ही पलों का इंतजार.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું વિભા દેસાઈએ ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો,
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું કિશોર કુમારે ગાયેલા અમર પ્રેમ ફિલ્મના ગીતથી. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર ડી બર્મન.

અને હવે સાંભળશો યોગેશે લખેલું, સલીલ ચૌધરીએ સંગીતબદ્ધ કરેલું આનંદ ફિલ્મનું ગીત, જેને ગાયું છે લતા મંગેશકરે.

લતા મંગેશકરના સ્વરમાં હવે સાંભળશો બાવરચી ફિલ્મનું ગીત. ગીતકાર કૈફી અઝમી, સંગીતકાર મદન મોહન.

અને હવે સાંભળશો કિશોર કુમારે ગાયેલું નમક હરામ ફિલ્મનું ગીત. શબ્દો છે આનંદ બક્ષીના, સંગીત આરડી બર્મનનું.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો ભરત વ્યાસે લખેલું, સી રામચંદ્રએ સંગીતબદ્ધ કરેલું નવરંગ ફિલ્મનું ગીત. આ ગીતને ગાયું છે આશા ભોંસલે અને મન્નાડેએ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. અત્યારે રાત્રિના 11 થવા આવ્યા છે. પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો પર. મિત્રો, આવતીકાલે બુધવાર તારીખ 27 મે 2024 સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં જીવનની કદર શીખીએ, અવિશે તેજની મહેતાનો ચિંતનાત્મક લઘુ વાર્તાલાપ, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર સરિતા, 7 વાગે સદાબહાર ગીત, 7:20 આપ સાંભળશો ગુજરાતી ગીતો, 8:30 વાગે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 વાગે સવારે 9:30 વાગે આપ સાંભળશો ગુજરાતી ગીતો, 10:02 હિન્દી જગતમાં આકાશવાણીના ગૌરવમય 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે પરિચર્ચા. પરિચર્ચામાં ભાગ લેશે ડોક્ટર પ્રણવ ભારતી અને ડોક્ટર અંજના સંધીર. 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, કલાકાર બીરેન્દ્ર વર્મા. 11:02 ફિલ્મ સંગીત, 11:30 વાગે આપ સાંભળશો હિન્દી ગીત ગઝલ, 12:12 શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવમય 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિનીબેન શાહ સાથે દેવાંગ ભટ્ટની વાતચીત. 12:30 વાગે બહેનો માટેના કાર્યક્રમ સહિયરમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી નિમિત્તે મહેશ શાહ સાથે હિતેશ માવાણીની વાતચીતનો ભાગ બીજો. 1:10 સુગમ સંગીત, કલાકાર પ્રફુલ્લકુમાર પાનખણિયા. 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 આપ સાંભળશો ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોકસંગીત, કલાકારો વાલજીભાઈ સાંગડિયા અને જયશ્રી શાહ. 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી. 7:00 વાગે ગીતો સાંભળશો. 7:22 ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ ગામનો ચોરોમાં પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને નિરાકરણ, અવિશે DA ખાંટનો વાર્તાલાપ. 8:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. 8:30 વાગે ગુજરાતી ગીતો. 9:15 સ્પોટલાઇટ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 9:30 વાગે આજ કે ફનકાર, 10:00 વાગે ગુજરાતી ગીતો અને 10:30 વાગે આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 43.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. રાત્રે 8:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52% નોંધાયું. આગાહી છે કે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 મીટર સિલેકા 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 અને 45 સેકન્ડ થઈ ચૂકી છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રથમ સભામાં આવતીકાલે 5:50 આજ મીટર્સ પર ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકો છો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:17 થવા જઈ રહી છે. અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે બાલકૃષ્ણ વૈષ્ણવ, દલસુખ પ્રજાપતિ અને જગદીશ જોશી. મધ્યરાત્રિ 12 હશે ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા, નિર્માતા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાચુલા. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું રુજુલ શાહ, હસમુખ પાટડિયા, આરિફ મીર અને અમી પરીખના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો હરિહરનના સ્વરમાં. પરોઢિયે 5 ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરાસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, સાંભળી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા, નિર્માતા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાચુલા. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું રુજુલ શાહ, હસમુખ પાટડિયા, આરિફ મીર અને અમી પરીખના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો હરિહરણના સ્વરમાં, ને પરોઢિયે 5 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આથી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક બદલી નાખો.

0: Hoe aanvaar je dat?
1: પ્રસ્તુત છે નાટક બદલી નાખો આ વાર્તા. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ. ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જય કૃષ્ણ રાઠોડ.

0: તમારા કુવાનું પાણી ક્યાં ગયું?
1: એ તો બે દિવસ પહેલા સુકાઈ ગયું બાપજી. આ બુઢા બાળ બચ્ચા બધા જ પાણી માટે તરસે મરે છે, એટલે અહીં આવ્યા છીએ પાણી લેવા માટે.
2: અલી એ સંતુ, લા જલ્દી ઘડો આપ.
0: હે તમારી આ હિંમત! આજે અમારા કુવાનું પાણી લેવા આવ્યા છો, કાલે તમારા ઘરમાં ખાવાનું નહીં હોય તો અમારી પીરસેલી થાળી ઝૂટવી જવા આવશો. જાઓ જાઓ, સીધી રીતે ચાલે જાઓ, નહીં તો ભાગીને પુક્કો કરી નાખે. જાઓ ચાલો
3: ચાલો
1: ચાલો. બાપજી બાપજી, આ કુવો તો અમે ખોદ્યો તો અમારી પસીનાની મહેનત છે બાપજી. અમારા ખોદેલા કુવાનું પાણી અમે ના લઈ શકીએ બાપજી.
4: મારો મારી નાખો અમને, પણ પાણી તો અમે ભરીશું જ. જરા જોઈશું ને, તો જાઓ કુવામાંથી પાણી ભરી લો. ઉભા ઉભા જુઓ છો શું? પાણી ભરી લો પાણી.
0: ખબરદાર ખબરદાર ખબરદાર, જો આગળ વધ્યા છે તો કુવા તરફ કોઈ આગળ વધ્યા છે તો ખબરદાર પકડો.
4: છાપા વાળા કે છે, લખે છે, આ ભરછેટ ખતમ થઈ ગઈ. રેડિયો વાળા કે છે, અસ્પૃશ્યતા દૂર થઈ ગઈ. પણ આજે આપણા ગામમાં શું બન્યું?
1: શું બન્યું? આપણા કુવાનું પાણી સુકાઈ ગયું, એટલે આપણે ગામના કુવે પાણી ભરવા ગયા. એમના કુવે પાણી ભરવા ગયા એટલે ઊંચી જાતિના લોકો આપણા પર તૂટી પડ્યા. અરે જાનવરોની જેમ મારી કુટીને આપણને ભગાડી મૂક્યા.
4: હે મારા ભગવાન, હે પ્રભુ, આ ભરછેડ દૂર કરવા ગાંધી બાપુએ કેટલી મહેનત કરી, પણ આ લોકો પર કાંઈ જ અસર ન થઈ. આ લોકો તો હજુ નથી બદલાયા.
1: ચૂપ રહો દાદા, આ બધું તમારે લીધે થાય છે.
4: શું? મારે લીધે?
1: હા, આપણા ગામમાં દુકાળ પડ્યો, ગામમાં રોજગારી નથી, પશુઓ માટે ઘાસચારો નથી. અમે કહ્યું ચાલો ચાલો આપણે બધા શહેરમાં જતા રહીએ, અરે ત્યાં શહેરમાં રિક્ષા ખેંચીને પેટીયું તો રળી લઈશું. પણ તમે ના માન્યા, અમને બધાને અહીં રોકી રાખ્યા.
4: બેટા, આપણું ગામ તો આપણી માં હોય છે ને.
1: માં?
4: બેટા, હું અહીં જન્મ્યો છું અને અહીં જ મરવાની મારી ઈચ્છા છે. આ વડલાની શીતળ છાયા, આ પશુઓનું ગૌચર, આ બાળકોનું ગિલ્લી દડાનું મેદાન, આ બધું શહેરમાં ક્યાંથી મળશે? એટલે બેટા, મેં શહેર જવાની ના પાડી હતી.
1: અરે દાદા, આ ઊંચી વરણના લોકો તમારી સાથે જાનવરો જેવું વર્તે છે, અને તોય તમે આ ગામ છોડતા નથી. પશુઓને ચારો ના મળે તો તમે કસાઈ વાળે વેચો છો, પણ અમારી સાથે શહેર નથી આવતા. આ લોકો તમને અલકી જાતના ગણે છે, ઘૃણાથી જુએ છે, છતાં તમે એમની ચાકરી કરો છો. તમે પાગલ થઈ ગયા છો દાદા, પાગલ. તમે અમારી

0: સાથે શહેર ક્યાંથી આવો?
1: પરશુરામ, જો અમે શહેરમાં તારી સાથે આવીએ તો ત્યાં આવી હેરાનગતિઓ નહીં થાય?
0: ના ડાયા, શહેરો ખૂબ જ બદલાઈ ગયા છે. અરે નથી બદલાયા તો આપણા ગામડા એ તો શહેરોથી ખૂબ દૂર છે. અરે શહેરમાં તો ના જાત આભડછેટ એવી કોઈ વાત જ નથી. અરે ડાયા તને શું વાત કરું, મેં તો શહેરમાં હોટલોમાં જઈને ઠાઠથી બધાની સાથે બેસીને ખાધું છે. એ ગામડાઓમાં તો આ જમીનદારી પગદંડો જમાવીને બેઠી છે. આ ઊંચ નીચ નાચ જાત બધું અહીં જ જોવા મળે છે. અરે માણસને માણસની જેમ જોવાતો નથી. એટલે તો કહું છું, ચાલો ચાલો ભાઈઓ બહેનો, ચાલો અહીંથી શહેરમાં જઈએ. અરે ત્યાં માણસની જેમ જીવી તો શકીશું. ચાલો ચાલો.
1: સારું ત્યારે દાદાજી, આજ સુધી તમારું માન્યું, પણ હવે અમે તમારું સાંભળવાના જ નથી. અમે તો અમારું જીવતર એળે કાઢ્યું, પણ અમારા બાળકો તો ઇજ્જતથી જીવશે. બોલો ભાઈઓ, શું કહો છો? તમે બધા શહેર આવશો ને?
2: હવે જ્યારે બધા શહેર જાય છે તો હું એકલો અહીં રહીને શું કરીશ? આટલા વર્ષ અહીં કાઢ્યા, કેટલું બધું જોયું, હવે જરા શહેર પણ જોઈ લઉં. હે દેવી માં, હું તને પગે પડું છું. હું તો અહીં તારા ચરણોમાં જ મરવાનો હતો, આજ માટીમાં મારે બળવું તું. પણ હવે કોણ જાણે આ દેહ ક્યાં પડશે. હું તને છોડીને જાઉં છું દેવી માં, છેવટના પરિણામ જુહાર માં, આખરના જુહાર મારા મારી માવડી.
3: ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચાલો ચા

0: सोबी जा, रोके जा बेटा। अरे
1: अरे अरे भाइयो, अरे भाइयो, उभारो उभारो, एक मिनट।
2: सारू करी बेटा, बाळको अंधारा मां चाली नहीं सके, रस्ता मां जीव जनावर होय, अहीं तळाव सुकाई गयु छे, रेताळ जग्या छे, अहीं रात रोकाई जईए, थोड़ी जुवार उकाळी लीए, बधा थोड़ी थोड़ी पी लेशुं।
1: અરે દાદા, અમે અહીં મોત નો કોળિયો બન્યા છીએ, તમને વાર્તાઓ કહેવાનું સૂજે છે?
3: સંભળાવો દાદા, અમે સાંભળીશું।
2: આ મોટેરાઓને ના સાંભળ્યું તો કઈ નહીં, સારું ત્યારે બાળકો તમે સાંભળો।
3: બધા
2: બેસી જાવ, જો હવે સાંભળો। તું પણ સાંભળજે ઓ દીકરી, સાંભળે છે ને? સાંભળ, એક હતો રાજા, દૂર દેશનો રાજા, રાજા હતો ચિત્ર વિચિત્ર, એને હતી એક રાણી, એક મોટું રાજ્ય હતું, આ અંગ્રેજોનું શાસન હતું ત્યાં, જાડો પાડો સુબો હતો ત્યાં, અને ચિત્ર વિચિત્ર એનો રાજા હતો। સાંભળો છે ને? ચિત્ર વિચિત્ર ભારે મૂરખ પણ હતો, એના સમયમાં આપણને નીચા ને હલકા માનવામાં આવતા હતા, આપણી જાતના લોકોને હલકી વરણના કહીને ગામની બહાર રાખવામાં આવતા હતા।
3: શું કહો છો દાદા?
2: આપણા ગળામાં એક ઢોલ બાંધવો પડતો, જ્યારે ગામમાં જઈએ તો ઢોલ વગાડતા જવું પડતું।
3: પણ એવું કેમ દાદા?
0: અરે બાળકો, તમને એ બધી વાત ક્યાંથી ખબર હોય? જો આ ઢોલ વગાડી આપણી જાતિના લોકો એ ઊંચી જાતિના લોકોને એમ બતાવતા કે અમે જાનવરો છીએ, વેઠિયાઓ છીએ, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ।
2: ચૂપ,

0: રૂપ થા, વાર્તાને વાર્તા જ રહેવા દેને.
1: ઠીક છે ઠીક છે, આગળ સંભળાવો.
2: આપણને હલકી વરણના ગણીને કેટલાક તો આપણા તરફ આંખ ઊંચી કરીને જોતાય નહોતા, ઢોલ વગાડતા આવતા જોઈ દૂરથી જ મોઢું ફેરવી લેતા હતા. અમારા ઢોલથી એમને બધું જ સમજાઈ જતું. હવે રાજા ચિત્ર વિચિત્રની વાર્તા સાંભળો.
3: સાંભળાવો દાદા.
2: એ રાજા ભારે અઠીલો, જીદી હતો, એટલો જ પાછો ગાંડો. એટલું નહીં, એ રાજાને એક સુંદર રાણી હતી.
4: સાંભળો સાંભળો,
3: ગાંડો રાજા ની સુંદર રાણી.
1: જય હો જય હો, રાજ્યના પાલકનો જય હો, રાજાઓના રાજા, બહાદુરોમાં બહાદુર, પાલકોના પાલનહાર, રાજા ચિત્ર વિચિત્રનો જય હો. કિલ્લાના દરવાજે ઘોડા ઉપરથી ઉતરીને મહારાજ પધારી રહ્યા છે. જય હો જય હો, મહારાજનો જય હો.
5: અલી દાસીઓ, બધું બરાબર છે ને? મહારાજ આવી રહ્યા છે.
6: જો એ રિસાઈ જશે ને તો પાછા 6 મહિના સુધી દેખાશે નહીં.
7: રાણી! અરે ક્યાં છે રાણી? રાણી વાસમાં રાણી ના દેખાય. આ ઓ રાણી, રાણી હું આવી ગયો છું.
5: આવો પધારો પધારો પધારો મહારાજ. શિકાર કેવો રહ્યો?
7: મજબૂત, બહુ સારો હતો. પણ મેં બિચારા હરણોને ન માર્યા, સુવર હંસ કે કબૂતરને પણ નથી માર્યા. હા, વાઘ અને હાથીની
5: શું
7: શોધ ચલાવી.
5: બાપ રે, તો શું તમે વાઘ અને હાથીનો શિકાર કરી આવ્યા?
7: હા, ત્યારે શું તમે શું વિચારતા હતા?
5: શિકાર કર્યો?
7: શિકાર કર્યો હોત તો તમારી નજરે ના પડત. અમે વાઘ હાથી ચિત્તા બહુ શોધ્યા, પણ કોઈ ના મળ્યા. અમે તો છેવટે કંટાળીને પાછા ફર્યા. એક ક્ષેમ કુશળ પાછા આવ્યા. અમે સારું કર્યું ને રાણી?
5: ખૂબ જ સારું કર્યું મહારાજ, ખૂબ જ સારું કર્યું. મહારાજ, આ શાહી પથારી પર આ સુંદર ગાલીચો જુઓ.
7: રાણી હો તો તમારા જેવી.
5: જી જી.
7: ઓ જરા મારા પગ દુખે છે રાણી, જરા પગ દબાવી આપો ને.
5: જી જી જી મહારાજ જી.
7: રાણી, તમારા હાથમાં જાદુ છે. જાદુ? તારા હાથના સ્પર્શથી જ દર્દ મટી જાય છે.
5: શું થયું મહારાજ, શું થયું?
7: કઈ કઈ કરડ્યું.
5: કરડ્યું? હું જોઉં છું મહારાજ. શું છે? હું જોઉં છું.
7: જો જલ્દી જો. સે છે?
5: અરે ભગવાન, આ તો માકણ છે મહારાજ.
7: શું શું છે?
5: તમે માકણના કરડવાથી આટલા ગભરાઈ આવ છો?
7: ગભરાઈ ગયો? ચૂપ કર. અરે એક માકણની આ હિંમત કે મને કરડે, એને ખબર નથી હું કોણ છું. રાજાઓનો રાજા, પાલકોનો પાલનહાર. જો મામૂલી માકડ મને કરડશે તો સામાન્ય માણસની તો હિંમત જ ખૂબ વધી જાય ને. આ કઈ સામાન્ય વાત નથી, ગંભીર ચિંતાનો વિષય છે. અમારા રાજ્યમાં હવે એક પણ માકડ જીવતો નહીં રહે. બધા જ માકડ મારી નાખો. એને માટે રાજ્યના નાના મોટા

0: બધા જ ખાટલા સળગાવી નાખો, લોકોએ એમના ખાટલા સળગાવી નાખવા જોઈએ જેથી બધા જ માંકડ મરી જાય. અરે કોણ છે હાજર? જાઓ જાઓ, જઈને ઢંઢેરો પીટાવ.
1: માંકડ, હવે હું જોઉં છું કે તું કેવી રીતે જીવે છે.

0: સાંભળો, રાજ્યના નગરજનો સાંભળો, બધા જ આમ નગરવાસીઓને સૂચના આપવામાં આવે છે કે કાલે રાત્રે અમારા રાજા રાણીવાસમાં રાણી સાથે વાતો કરતા હતા ત્યારે એક માકડ કરડ્યો.
1: અરે માકડ મચ્છર માણસને નહીં તો શું જાનવરને કરડશે?

0: કાલે રાત્રે અમારા રાજા રાણીવાસમાં રાણી સાથે વાતો કરતા હતા ત્યારે એક માકડ કરડ્યો.
1: અરે માકડ મચ્છર માણસને નહીં તો શું જાનવરને કરડશે?
2: કહું છું સાંભળો, આગળનું સાંભળો, ચૂપ રહો.
0: એટલે રાજ્યના ચિત્ર વિચિત્ર રાજાએ હુકમ આપ્યો છે કે આપણા પ્રાંતના 121 ગામોમાં ક્યાંય કોઈ માકડ જીવતો ન રહેવો જોઈએ. માટે બધા જ નગરજનો, અમીર ગરીબ નાના મોટા, બધાએ પોત પોતાના ઘરના પલંગ ખાટલા તરત જ આગમાં સળગાવી નાખવા, એવો રાજાનો શાહી હુકમ છે. સાંભળો સાંભળો સાંભળો.
1: શું કહ્યું? ખાટલા સળગાવી દઈએ?
0: હા, જે આ હુકમનો ભંગ કરશે એણે દર મહિને 10 સોના મોરો રાજ્યના ખજાનામાં જમા કરાવી પડશે. જો આ દંડ નહીં ભરે તો એને ગામના ચોકમાં બધાની હાજરીમાં 100 કોરડા ફટકારવામાં આવશે.
2: હે, કેવું પડે? વિચિત્ર રાજાને એનો હુકમ પણ વિચિત્ર? એટલે રાજાને માકડ મચ્છર કહીડે અને સજા પ્રજા ભોગવે? હે, આ રાજા અંગ્રેજોની ભેટ સોગાદો આપીને ખુશ રાખે છે એટલે એ લોકો આવી વિચિત્રતાઓ રાખે છે, સમજ્યા? આંખડા કાન કરે છે. જ્યાં સુધી આ રાજા છે ત્યાં સુધી આ બધું આપણે સહન કરવાનું છે. ચાલો ચાલો ભાઈઓ, ખાટલા લઈ લો, હળગાઈ દો, નહીતર દંડ ભરવો પડશે. ચાલો જલ્દી કરો.
1: આ શું મુસીબત? હવે બધાને જમીન પર ભોય પથારી પર શું પડશે? હે ભગવાન, ચાલો ભાઈ, ચાલો ચાલો ચાલો. હે ચાલો
3: બોલો જાસૂસ, શું સમાચાર છે? રાજ્યમાં બધે શાંતિ છે ને? ક્યાંય કોઈ જ ગરબડ તો નથી ને?
4: ના મહારાજ, ચારે બાજુ શાંતિ જળવાય છે.
3: શું કહે છે મૂર્ખ? અરે લોકો એમના પલંગ ખાટલા સળગાવે કે નહીં?
4: કહું છું મહારાજ, ગઈકાલે સાંજ સુધીમાં રાજ્યના ધર્માસન પાસે 36,000 અને 24 ખાટલાઓનું દહન થયું છે.
3: દહન થયું? ખાટલા સળગાવ્યા? શાબાશ!
4: એનાથી સળગેલી આગની જ્વાળાઓ આસમાને પહોંચી ગઈ. એમાં બધા જ માકણ મચ્છર બળીને રાખ થઈ ગયા.
3: બળીને રાખ થઈ ગયા માકડ માકડિયા. શાબાશ! ચિત્ર વિચિત્ર રાજા કોઈ સામાન્ય માણસ નથી. સારું, બીજા શું સમાચાર છે
4: મહારાજ?
3: કેને?
4: આપણા પ્રાંતમાં એક ડુંગરિયો નામનો ગાયક છે.
3: હા, તેનું શું છે?
4: એનો જન્મ શુદ્રકુરમો થયો છે.
3: ઓહો, તેનું શું છે?
4: એના ગીતો સાંભળીને લોકો ભૂલી જાય છે કે એક શુદ્ર છે, અછૂત છે.
3: એ શું ગાય છે?
4: એ એના ગીતોમાં લોકોને ભણવાનું કહે છે. એ કહે છે કે ના જાત જેવું કંઈ છે જ નહીં, આ તો ખોટો ભ્રમ છે.
3: એમ? ઓહો, ખૂબ સરસ વાત છે.
4: એ એમ પણ કહે છે કે બધા ધર્મ છેવટે તો માણસની જેમ માટીમાં મળી જવાના છે.
3: શું શું કહે છે?
4: એ એના ગીતોમાં પૂછે છે કે આપણને શુદ્ર કહેનારા આ ભદ્ર લોકો આપણી પાસે એમના કામ કેમ કરાવે છે.
3: સારું, પેલા એ કહે, એણે ગળામાં ઢોલ બાંધ્યો છે કે નહીં?
4: હા, બાંધ્યો છે મહારાજ. પણ એ કહે છે કે એક દિવસ એની જાતિના લોકોને ગળામાંથી આ ઢોલ છોડાવશે.
3: સારો, પહેલાં મારે એને જોવો પડશે, સાંભળવો પડશે. જાસૂસ, ચાલ આપણે વેશ પલટો કરી લોકો વચ્ચે જઈને એને સાંભળી લઈએ. તપાસ કર એ કાલે ક્યાં ગાવાનો છે.
4: જેવી આજ્ઞા મહારાજ.

0: જાસૂસ, આ વેશમાં અમને કોઈ ઓળખી તો નહીં લેને?
1: નહીં સરકાર, આપનો વેશ જોઈ કોઈ નહીં કહે કે આપ રાજા છો.
0: બસ બસ બસ, તો સારું. પેલો સામે દેખાય છે એ જ ડુંગરીઓ છે ને?
1: જી મહારાજ, એ જ ડુંગરીઓ છે.
0: અરે, શુદ્રકુળમાં જન્મ્યો છે છતાંય લોકોને એના ઉપર કેટલો બધો પ્રેમ છે, આ લોકો એને ઘેરી કેમ લીધો છે?
2: કેટલા સમય અમારા ગામમાં આવ્યો
3: હે ડુંગરિયા, હે કદું ગીત ગીત ગીત
4: ગીત નહીં ગીત નહીં ગીત નહીં ડુંગરિયા, અમે કહીએ ને એ વિષય પર એક કવિતા સંભળાવો, અમે સાંભળીએ
5: છીએ.
6: સારું, થોડી વાર હું મારું ગીત બંધ કરું છું. કહો, કઈ વાત પર કવિતા સાંભળશો?
3: નદી કિનારે પેલું જાંબુડાનું ઝાડ છે ને, ત્યાં પેલી કાળી કાળી બાઈ હવે ટોપલો લઈને ઝૂમતી ઝૂમતી આવે છે. હે ડુંગરિયા, એના પર કવિતા કર.
6: અરે સારું. નદી કિનારો, જાંબુડો અને રૂમઝૂમનાર. નદી કિનારે જાંબુડો રે, જાંબુડો લહેરાય, જાંબુડે જાંબુ લચી રહ્યા, રૂમઝૂમનાર કરે વિચાર. ટોપલી હાથમાં ને નમણી નાજુક નાર, એ તો કરે રે વિચાર. નિંદર ઘેરાણી એની આંખ મારે, એ તો કરે રે વિચાર. રાત વેરાણી જાંબુ વીણતા રે, એ તો કરે રે વિચાર.
2: જો પેલી છોકરી તકલી ચલાવવાનું છોડીને ચંચલ નજરે ફાફા મારે છે, સામે પેલો ચબૂતરા પર બેઠેલો જુવાનીઓ જોયો, એને તાકી રહી છે. ચાલ ચાલ, હવે છોકરી ઉપર કવિતા કરા.
6: તમે લોકો પણ જુવાનીઓ, ચંચલ છોકરી નજર, મને મોરલા જેવું લાગે. મારા ઘર સામે બેઠો મોરલો, બેઠો ટહુકા કરે ટહુકા કરે, ટહુકા કરે મોર ટહુકા કરે, મારા મનડા હરે. મારી તકલીનો તાર તૂટી જાય, મોર ટહુકા કરે મોર ટહુકા કરે. મારી તકલીને લાગી તારી નજર, એવી મને વાગી તારી તિરછી નજર. મારા કામમાં થઈ ગઈ ખલેલ, રે મોર ટહુકા કરે ટહુકા કરે મોર ટહુકા કરે. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી? શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ માણસમાં છે શો ભેદ? હા ભેદ, હા ભેદ બધાય ભરમ. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ જુદી વાત? કોઈ રાક્ષસે કર્યા જુદા, ને નીચ શૈતાને ભેદ રચ્યા. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? માણસને ગળે ઢોલ લટકાવ્યા, ઢોલ લટકાવ્યા, કોરડા તો ફટકાર્યા, ગાળો દીધી, કામો કરાવ્યા, કારણ શું? તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? તે બનાવ્યા પગરખા, પહેરવા ન પામ્યો તું. તે બનાવ્યો માર્ગ, ચાલવા ન પામ્યો તું. કારણ? કારણ એક જ. શું તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે?
0: રાણી
7: જી, જી મહારાજ.

0: ડુંગરીઓ શુદ્ર કુળમાં જન્મ્યો છે, પણ ચહેરો મોરો તો ઊંચા કુળનો લાગે છે. અને જ્યારે મસ્ત બનીને ગાય છે તો લોકો નાગની જેમ આનંદથી ઝૂમે છે. સાચું કહું તો એના ગીતોથી તો મને ભય લાગે છે. ક્યાંક એ મારું અનિષ્ટ ન કરી નાખે.
1: તમારું અનિષ્ટ કેમ મહારાજ?
0: કારણ કે નાત જાતના બંધનોને માનતો નથી. એ પોતાની કુમના લોકો માટે આપણા જેવો જ અધિકાર માંગે છે. કેમ બને? એવું થાય તો સમાજ વ્યવસ્થા ખોરવાઈ ના જાય.
2: મહારાજ, રાજકુમારી આપને મળવા માંગે છે.
0: ઓ, દીકરી પધારી છે. સારું, અંદર મોકલ. રાણી, અમારી દીકરીને મળે અને વાત કરે, કેટલો બધો સમય થઈ ગયો. નહીં, હા, આવી આવી આવી આવ આવ આવ આવ આ બોલ, શું સમાચાર છે દીકરી?
1: પિતાજી, મેં લોકોને ડુંગરિયા વિશે વાતો કરતા સાંભળ્યા. કહે છે એ સરસ કવિતાઓ લખે છે અને ગાય છે પણ સારું.
0: શું, તારે એને સાંભળવો છે? અરે દીકરી, એ તો પાગલ કવિ છે બેટા, એ ગાંડાને શું જોવો તો?
1: પિતાજી, હું એને બસ એક જ વાર જોવા માંગુ
0: છું. નહીં નહીં, એ શક્ય નથી. એ સારી વાત ન કહેવાય બેટા. તારાથી મેલ બહાર ન નીકળાય. જો એક વાત સમજ, જો અત્યારે રાત બહુ વીતી ગઈ છે, જા જા, તું તારા મહેલમાં જઈને સૂઈ જા પહેલા.
1: જેવી આજ્ઞા.
0: રાણી, આ કવિ ગાયકને ખતમ કરવો પડશે. હા, ખતમ કરવો પડશે. જોઈએ શું થાય છે.
3: માણસ તો છે માણસ, માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? ક્યાં કોઈ વાત જુદી છે? એની ક્યાં કોઈ વાત જુદી છે?
1: સખી, આ ગીત કેટલો સુંદર છે. એનું ગીત પણ એની જેમ જ મનને જીતી લે છે.
4: હા, પણ આપણે હવે અહીંથી જલ્દી પાછા વળી જઈએ, નહીં તો વેશ બદલ્યો હોવા છતાં કોઈ આપણને ઓળખી જશે.
1: અરે હું છું ને, તું ડરે છે શાની? તું જા, જઈને એને કહેજે કે હું એના કુળની છું. કાલે રાત્રે આપણે એને મળીશું. જોજે, મારી સાચી ઓળખ ના આપતી. હ, ડુંગરિયા.
5: હા બોલ.
1: આપણા આ મિલનને મહિનો થઈ ગયો નહીં?
5: હા થઈ ગયો.
1: મને તારી વાત સાચી લાગે છે. આ સંઘર્ષમાં હું તારો સાથ આપીશ. હું પણ માનું છું કે માણસે માણસને ગુલામ સમજવાના દિવસો વીતી ગયા. આ ભેદભાવ હવે મટવા જ જોઈએ. હું તારા માર્ગમાં અવરોધ નહીં બનું. પેલું ગીત એકવાર ફરીથી સંભળાવ ને.
5: હું કેટલા વખતથી એ ગાઉં છું, પણ એનાથી લોકો બદલાય છે? શું લોકો આભડછેટ ભૂલી શકશે?
1: ડુંગરિયા, એટલે જ હું તને ચાહું છું અને તને પ્રેમ કરું છું. મારે
5: હા કહે ને, કહે.
1: નહીં, જા હટ, મને કહેતા શરમ આવે છે.
5: અરે કહે તો ખરી, વાત શું છે?
1: તું મારી સાથે લગ્ન કરશે?
5: બસ આટલી અમથી વાત. તારા પિતાશ્રીને કહેજે મારા પગ ધુવે. કોણ કોણ છે ત્યાં?
0: ચૂપ રે નીચ બદમાશ, મારી દીકરી સાથે સંબંધ બાંધે છે.
5: કોણ કોણ મહારાજ? પણ આ તમારી દીકરી છે? અરે ના, આ તો રમતુડી છે.
0: બકવાસ બંધ કર. અને તું મારી દીકરી કેવડાવવાને લાયક નથી.

0: तांत्रिक जी मारी प्रतिष्ठा धूलमां रगदोळाई गई। मने आजकल खूब ज अबजस मळे छे। मारी दीकरी एक शूद्रना प्रेममां पड़ी गई। हवे शुं थाय?
1: आ विषय गंभीरताथी विचारवू पड़शे। आ डुंगरीओ सामान्य माणस नथी, લોકોમાં એની ખૂબ જ ચાહના છે મહારાજ।
0: હા, એ સાચું છે।
1: વળી એની જાતિના લોકોનો પણ એને સાથ સહકાર છે। અંગ્રેજ કલેક્ટર સાહેબ પણ આ ડુંગરીયાના ગીતોથી પ્રભાવિત છે। જો તમે એને મારી નંખાવશો તો રાજ્યમાં બળવો થશે, બળવો।
0: એટલે જ તો વિચાર કરું છું કે શું કરું।
2: ભગવાન, કેવો ભયંકર દુકાળ છે આ!
3: બધું જ ઉજ્જળ થઈ ગયું છે, વેરાન થઈ ગયું છે। અરે, પાક બધો જ સુકાઈ ગયો, ઝાડ પાન પણ સુકાઈ ગયા છે, આ નદી નાળામાં પણ પાણી નથી,
2: આકાશમાં ક્યાંય વાદળોય દેખાતું નથી।
3: સાચું કહે છે ભાઈ, પાણી નથી, ચારો નથી, ઢોર રોજ મરવા લાગ્યા છે, કોણ જાણે વરસાદ ક્યારે આવશે। અને રાજા તો વેરો વધારતો જ જાય છે, અમારા દુઃખોમાં એ કંઈ કરતો જ નથી।
4: અને સાંભળ્યું છે રાજા તો એની દીકરીના કારણે ખૂબ જ હેરાન પરેશાન છે, બેચેન છે।
2: એની દીકરીએ તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે એ ડુંગરિયા સિવાય બીજા કોઈને નહીં પરણે। શું વાત કરે છે!
3: અરે, એણે તો ખાવા પીવાનું છોડી દીધું છે। વાહ ભાઈ, વાહ વાહ વાહ, હાચો પ્રેમ તો આને જ કહેવાય।
2: અરે છોડો ને આ માથાફોડ, આ જુઓ, આ નદી આપણી માતા છે, જે ક્યારેય સુકાતી નથી, અને એ પણ આ વર્ષે સુકાઈ ગઈ। આવો દુકાળ તો ક્યારેય નથી જોયો।
0: મને મારી દીકરીએ દગો દીધો તાંત્રિક, એણે મારી બધી જ નામના ધૂળમાં મેળવી દીધી। પેલો ડુંગરિયો છે ને, એને ગમે તેમ કરીને ખતમ કરવો છે, પણ જો હું એને મારી નાખું અને લોકો જો બળવો કરે તો બસ, આ જ ભય મને સતાવે છે। એમાં વળી પાછો આ દુકાળ પડે છે।
1: હા, મને એક ઉપાય સૂજો છો મહારાજ। બરાબર છે, હવે આ ડુંગરીઓ જીવતો નહીં રહે મહારાજ।
0: પણ કેવી રીતે
1: મહારાજ? આપણી પ્રજા ખૂબ જ ભોળી છે, એ સંકટ સમયે સાપ, પૂતળા અને ચાર પાનની પૂજા કરવા માંડે છે। લોકો મારી વાત પર વિશ્વાસ કરે છે, હું ભવિષ્યવાણી કરીશ।
0: હા, પણ શું?
1: એ જ કે નદી માતાને ફરીથી પાણી સાથે વહેતી જોવી હોય અને આ દુકાળને દૂર કરવો હોય તો નદી માતાને ચરણે કવિ ગાયક કે રાજાનું માથું ચડાવો।
0: રાજાનું માથું કેમ?
1: એ તો ખરું રહસ્ય છે મહારાજ। જો હું માત્ર કવિ કે ગાયકનું માથું માંગીશ તો લોકો કહેશે કે આ કાવતરું છે, પણ સાથે રાજાનું માથું રાખું તો લોકો ચૂપ રહેશે, સાચું માનશે। પણ રાજા તો રક્ષક છે, પાલક છે, ભગવાન છે, એટલે એને તો જીવવું જ જોઈએ, અને કવિ ગાયક જે પોતાનું માથું આપવું જ જોઈએ, દેશ અને જનતાના ભલા માટે લોકો કવિ કલા

0: પિતાનું બલિદાન સ્વીકાર કરશે. કો કેવી યોજના છે મહારાજ?
1: નહીં નહીં નહીં, તાંત્રિક યોજના તો સારી છે, પણ કદાચ વાત ફરી જઈને મારા માથા માટે આવી જશે તો?
0: ના ના ના ના ના ના ના મહારાજ, ન્યાય અને વ્યવસ્થા તમારે આધીન છે, એ તમારી વિરુદ્ધ જાય જ નહીં.
1: એમ? હા, હું આમ જોવા જાવ તો બરાબર.
0: હવે જોવાનું એ જ રહે છે કે આ યોજનાનો ખૂબ જ પ્રચાર થાય.
2: શું કહ્યું? હે, સાંભળ્યું? અરે, કે છે કે દુકાળને દૂર કરવા કવિ ગાયક કે રાજાનું માથું માતાના ચરણે ચડાવવું પડશે.
3: બધા એમ જ કે છે.
4: અરે, કવિ ગાયક તો આપણો ડુંગરિયો છે ને, શું એ પોતાનું માથું માતાને ચડાવવા આપશે?
5: હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? અરે અરે, રાજાના માણસો આ તરફ આવે છે.
6: અરે કોણ છે ત્યાં? પેલા ડુંગરિયાનું ઝૂંપડું ક્યાં છે?
2: આ પેલું રહ્યું ને, એનું ઝૂંપડું છે.
6: એ અંદર છે?
2: મને ખબર નથી.
6: એને બહાર બોલાવો તો.
5: અરે ડુંગરિયા, અરે ભાઈ ડુંગરિયા, જરા બહાર આવ ને.
7: અરે, આ બધી શી ધમાલ છે? અરે, આ તો રાજાના સિપાહીઓ છે. કેમ ભાઈ અહીંયા આવ્યા છો?
6: સાંભળો ભાઈઓ, બધા ધ્યાનથી સાંભળજો. આપણા રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો છે. તાંત્રિકજીએ ભવિષ્યવાણી કરી છે કે આપણા રાજ્યના ગાયક અથવા રાજાએ પોતાનું માથું નદી માતાને ચરણે ચડાવવું પડશે. એટલે રાજ્યની ન્યાય વ્યવસ્થાએ નિર્ણય લીધો છે કે રાજ્યનો દુકાળ દૂર કરવા ગાયક ડુંગરિયાએ પોતાનું માથું માતાને ચરણે ધરવું. એમના આદેશથી અમે ડુંગરિયાને લેવા આવ્યા છીએ.
7: શું કહ્યું? હું મારું માથું આપીશ તો દુકાળ દૂર થઈ જશે? મારા મૃત્યુથી રાજ્યનો દુકાળ જતો રહેશે? એટલે કે મારા મૃત્યુથી રાજ્યનું ભલું થશે, એટલે મને બોલાવવા રાજાએ તમને મોકલ્યા છે, ખરું? હું આવવાનો નથી. જાઓ, તમારા રાજાને કહેજો કે જરૂર હોય તો એ પોતે મને લેવા આવે, એ સિવાય હું જવાનો નથી. એ આવશે તો હું વિચાર કરીશ.
6: તો નહીં આવે તો અમે તને જબરજસ્તથી લઈ જઈશું.
7: એ શક્ય નથી સિપાઈ. આ એકઠા થયેલા લોકોને જુઓ, આ બધા એક સામટો હુમલો કરશે તો તમારું શું થશે?
2: અમે ડુંગરિયાને લઈ જવા દઈએ? ડુંગરિયા.

0: જુઓ જુઓ જુઓ જુઓ જુઓ, રાજા આપણા મહોલ્લામાં આવ્યો.
1: રાજા અહીં જ આવી રહ્યા છે.
2: આપણા મહોલ્લામાં
3: રાજાઓના રાજા, પાલકોના પાલનહાર, શ્રીમાન ચિત્ર વિચિત્ર મહારાજા ડુંગરિયાને આંગણે પહોંચી ગયા છે. ડુંગરિયા, જ્યાં હોય ત્યાંથી જલ્દી હાજર થઈ જા.
4: રાજ્યના પાલનહારને મારા પ્રણામ.
5: ઠીક છે ઠીક છે, આ બધું પ્રણામ પ્રણામ બધું રહેવા દે, અને કહે કે વાત શું છે. અમારો આદેશ હોવા છતાં તું દરબારમાં ન આવ્યો, ઉલટો મને અહીં બોલાવ્યો. બોલ, શું વાત છે?
4: મહારાજ, આપનું આ કાવતરું એ કઈ નાની સૂની વાત નથી, એ હું જાણું છું એમ તમે પણ જાણો છો. હવે મારી વાત જરા ધ્યાનથી સાંભળો મહારાજ. મારી પાસે મારા ગીતોની શક્તિ છે, તમારી પાસે રાજશક્તિ છે, રાજ્યનો અધિકાર છે. શું મારું માથું આપવાથી આ દુકાળ દૂર થઈ જશે? સૂકી નદી નાળા ને તળાવ પાણીથી ભરાઈ જશે? જાણું છું હું અને તમે પણ જાણો છો. સારું, હું મારું માથું આપવા તૈયાર છું, લઈ લો માથું. પણ મારા માથાને બદલે હું આપની પાસે બે વચન માગું છું મહારાજ.
5: વચનો? કયા વચનો?
4: મહારાજ, પેઢીઓથી અમારા ઉપર જુલ્મો ને અત્યાચારો થયા છે, ગળામાં ઢોલ, આ ઢોલ બાંધી દીધો છે, જાનવરોથી પણ બદતર જીવન અમારા ભાગ્ય સાથે જડી દીધું છે મહારાજ. આ ઢોલ વગાડતા ગામમાં પ્રવેશવાની પ્રથા તો મોટા લોકોએ શરૂ કરાવી છે. બસ આપને ખતમ કરી નાખો મહારાજ, અમારા ગળામાંથી ઢોલ છોડાવો મહારાજ, અમારી જાતિને પણ સમાન અધિકાર આપો. આપ અમારું પહેલું વચન માગું છું મહારાજ.
5: અને

0: બીજું વચન.
1: મહારાજ, આપણા રાજ્યમાં દુકાળ તો વારંવાર પડે છે નહીં, અને એની સૌથી મોટી હાલાકી અમારા અમારા લોકોને પડે છે. અમારા કૂવા સુકાઈ જાય છે. ઢોર ઢાંખર જે નદી નાળામાં પાણી પીવે છે એવું પાણી અમારી જાતિના લોકોને પીવું પડે છે મહારાજ. માંદા પડે છે, બીમારીઓ ફેલાય છે, લોકો લોકો મૃત્યુ પામે છે મહારાજ.
0: હા, તો હું એમાં શું કરી શકું?
1: જો મારું માથું આપવાથી દેવી પ્રસન્ન થતા હોય અને આપના તાંત્રિકના કહેવા પ્રમાણે નદી તળાવ છલકાઈ જવાના હોય તો હું મારું માથું આપવા તૈયાર છું, કારણ કે એનાથી પાણી મળશે. પણ એ પાણી કૂવાઓમાંથી ભરવાનો પહેલો અધિકાર મારી જાતિના લોકોને હોવો જોઈએ મહારાજ. બોલાવો બોલાવો તમારી ન્યાય વ્યવસ્થાને અને આપો એમને આદેશ. હું મારું માથું હમણાં જ ભેટ ધરું છું. મહારાજ, આપ ચૂપ કેમ થઈ ગયા? મહારાજ,
0: આ અધિકાર મારા હાથમાં નથી ડુંગરિયા.
1: મહારાજ,
0: આ તો ન્યાયતંત્રનો વિષય છે, સમજવાનો પ્રયત્ન કર, એ જ નિર્ણય કરી શકે. જો છતાં આના માટે મને એક દિવસનો સમય જોઈશે.
1: બસ એક જ દિવસ? એક દિવસનો શું હિસાબ મહારાજ? મારા બાંધવો તો વર્ષોથી આની રાહ જોઈ રહ્યા છે, એમાં એક દિવસ વધારે? વચન આપો અને માથું લઈ લો મહારાજ.
2: ન્યાય વ્યવસ્થાએ શો નિર્ણય કર્યો મહારાજ?
0: ન્યાય વ્યવસ્થા વાત માનતી નથી. એ કહે છે વચન આવું આપી જ ન શકાય.
2: મહારાજ, હવે તો એક જ ઉપાય છે, ન્યાય વ્યવસ્થાને જ રદ કરી નાખો. આપ મહારાજ છો, તમે જ ન્યાય વ્યવસ્થા છો, તમે ધર્માસનનો નિર્ણય બદલી નાખો. ડુંગરિયાને બંને વચન આપો અને એનું માથું ઉતારી લો મહારાજ. બસ એનો ખેલ ખતમ અને આપની દીકરી મુક્ત. પછી કોઈ રાજકુમાર સાથે એનો વિવાહ કરી શકો છો.
0: તાંત્રિક, તો હું ધર્માસન ન્યાય વ્યવસ્થાને રદ કરું છું. અરે જરૂર પડે હું બધું જ રદ કરી નાખીશ. હું શાસક છું આ રાજ્યનો, બધા જ અધિકાર મારી પાસે છે. અરે કોણ છે હાજર? જાઓ જઈને કહી દો કે મને ડુંગરિયાના બંને વચન મંજૂર છે. અમારો આદેશ છે કે એમના ગળેથી ઢોલ છોડી નાખો અને એ લોકો જ્યારે ઈચ્છે ત્યારે ગામના કુએથી પાણી ભરી શકે છે.
3: ભાઈ ડુંગરિયા, તે તો અમારા ગળામાંથી ઢોલ છોડાવે, તે અમને ગામના કુએથી પાણી અપાવ્યું. તું જ અમારો ભગવાન છે ભાઈ.
1: તમારા ગળેથી ઢોલ છૂટ્યો ને, કાલે મારું માથું ધડ પર નહીં રહે. આ એક મોટું કાવતરું છે. ભલે, કંઈ વાંધો નહીં. મારા માથા સાટે મારા બાંધવોને સન્માન મળ્યું એ જ મોટી વાત છે. એ બહુ મોટી વાત છે.
3: ના ના ડુંગરિયા, ના, અમે એ નહીં થવા દઈએ. અમે ગળામાં ઢોલ બાંધીશું, નાનું ગંદુ પાણી પીશું, એ તો અમારા ભાગમાં લખ્યું છે. પણ અમારા માટે તારા જેવો મોટો કવિ પોતાનું માથું આપે એ અમને કબૂલ નથી. અમે તને નહીં મરવા દઈએ ડુંગરિયા. આવો મોટો કવિ ફરી પાછો ક્યારે જન્મ લેશે?
4: શું કહ્યું હતું તાંત્રિકે? કવિ, ગાયક કે પછી રાજાનું માથું આપો તો દુકાળ દૂર થાય. હા, આ તો પછી રાજા આપે માથું, પ્રજાને માટે પ્રજાનો પાલક માથું આપે અને દુકાળ દૂર કરે.
5: હા હા, કવિ જીવે ને રાજા માથું આપે તો જ અમારો દુકાળ દૂર થાય. કવિ જિંદાબાદ!
1: સાંભળો સાંભળો, એવું ના બોલો. જે કહેવાય ગયું એ કહેવાય ગયું. રાજાએ મારી વાત માની છે એટલે મારે પણ એમની વાત માનવી જોઈએ. પાણી વરસે કે ના વરસે, દુકાળ હોય કે ના હોય, મારા બાંધવોને સન્માન મળ્યું એ જ બહુ મોટી વાત છે. હું હવે દેવી માને મારું માથું અર્પણ કરવાનો છું.
3: ડુંગરિયા ભાઈ, કાલે તું નહીં હોય ત્યારે આ ગીત તમને કોણ સંભળાવશે?

0: डोंगरिया पेलू गीत एक बार गाने।
1: आज ही नहीं काले नदी किनारे देवी मां ने मंदिर है छेल्ली वार नु गाइश तमे बद्दा त्यां आवजो ने अने त्यां सांभळजो।
2: તાંત્રિક જી, આ નદીના ઓવારે આટલી બધી ભીડ કેમ? શું ડુંગરિયા સાથે આટલા બધા લોકો આવે છે? જુઓ તો ખરા, ચારે બાજુ કેટલી બધી ભીડ જ ભીડ
3: મહારાજ। એના અવાજમાં જાદુ છે, એણે એના બાંધવ માટે જે કંઈ કર્યું છે એ પણ એવું જ મહાન કાર્ય છે ઓ મહારાજ। તો એ જોજો, આ મૂર્ખાઓ એના બલિદાનને ભૂલી જશે।
2: આપણે શું,
4: હે સૈનિકો, અરે જોઈ શું રહ્યા છો? જલ્લાદને કહો કે ડુંગરિયાનું માથું કાપી નાખે।
1: નાત જાતના કલંક મટે તો તેમાં ધરતી રાજી છે। છૂટ્યા ઢોલ ને ઘંટ સાવરણા માનવતા થઈ રાજી। માણસ તો માણસ છે, એની ક્યાં કોઈ વાત જુદી છે? મળ્યું કુવાનું પાણી મીઠું, મળ્યું કુવાનું પાણી મીઠું, બાંધવ થાઓ રાજી રે। સતશત વંદન રાજા, સતશત વંદન, સતશત વંદન।
3: માથું કપાઈ ગયું મહારાજ, ડુંગરિયાનું માથું કપાઈ ગયું છે।
2: આપણી યોજના સફળ થઈ।
0: બસ બસ, બંધ કરો આ જૂની પુરાણી વાર્તા, બંધ કરો આ લવારો। આવી વાતો સંભળાવી સંભળાવીને આ નવી પેઢીને ન ડરાવો।
5: તો તારે આ વાર્તા વિશે શું કહેવું છે?
0: હું આ વાર્તાને બદલવા માંગુ છું। જુઓ, એનો અંત આવો હોવો જોઈએ। તે દિવસે જ્યારે મંદિર પાસે પેલી નદીને કિનારે ડુંગરીઓ છેલ્લું ગીત ગાય છે, ત્યારે લોકો કિડિયારોની જેમ ઉભરાવા લાગ્યા। પગ મૂકવા જેટલી પણ જગ્યા નહોતી। રાજા પણ એના રસાલા સાથે આવે છે, એના માટે ગાદી પથરાય છે, અને આ ડુંગરીઓ
1: વીત્યા દાડા દુખના ને વીતી ગઈ એ વાત। છૂટ્યા ઢોલ ને છૂટ્યા સાવરણા, પેટે પામ્યા ધાન, વીત્યા દાડા શોષણ નાને પશુપણાનો અંત। બદલાય બદલાય છે ભાગ્યની રેખા, બદલાયો સંસાર, જો કરે વિરોધ દલિત તો બંધ થાય અત્યાચાર, જો બદલાય આ કથા વ્યથાની તો બદલાય આ વ્યવસ્થા, તો ઉગશે સૂરજ મધરાતે, ઉગશે સૂરજ મધરાતે, કહું છું ઈશ્વર રાખી માથે, ઉગશે સૂરજ મધરાતે, કહું છું ઈશ્વર રાખી માથે, ઉગશે સૂરજ મધરાતે, કહું છું ઈશ્વર રાખી માથે।
0: આમ ડુંગરિયાને સાંભળવાને જોવા જે લોકો ત્યાં એકઠા થયા હતા એ બધા આવેશમાં આવી ગયા। ફક્ત 200 સૈનિકોની તાકાત પર તાનાશાહી શાસન કરનાર રાજા પર ઉશ્કેરાઈ ગયા। લોકોમાં નવી ચેતનાની લહેર જાગી, એ જોશમાં આવી ગયા। આખી ભીડ કવિ જિંદાબાદ, કવિ જિંદાબાદ ની બૂમો પાડવા લાગી। કેટલાક લોકો રાજા પર તૂટી પડ્યા, કેટલાક લોકો ડુંગરિયાને છોડાવી લાવ્યા, કોઈએ રાજાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું, લોકો નાચવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા, ડુંગરિયો જિંદાબાદ ની બૂમો પાડવા લાગ્યા।
6: બંધ કર, બંધ કર વસરામાં તારી વાર્તા બંધ કર।
0: કેમ ડાયા,
6: તું તો બે વર્ગો વચ્ચે વિગ્રહ કરાવી વાર્તાનો અંત લાવવા માંગે છે। તું તો બંને વર્ગોને લડાવી કલહ ઉભો કરી અંતને લોયાળ બનાવવા તરફ આગળ વધે છે।
0: તો તું શું એમ કહેવા માંગે છે કે અંત એવો હોવો જોઈએ જેમાં અંતે શાસનનો વિજય થાય?
6: ના,

0: હું કહું છું, સાંભળો, વાર્તાનો સંતોષકારક અંત આવો હોવો જોઈએ. તે દિવસે જ્યારે ડુંગરિયાનું માથું કપાવવાનું હતું ત્યારે એનું છેલ્લું ગીત સાંભળવા લોકો એકઠા થયા હતા. રાજા ચિત્રવિચિત્ર પણ ત્યાં હાજર હતો, પણ ગેરહાજર હતી ત્યાં ફક્ત એક વ્યક્તિ. એક વ્યક્તિ ત્યાં હાજર નહોતી, તે હતી રાજકુમારી. તે ન આવી. ડુંગરિયાએ છેવટનું ગીત ગાયું.
1: ક્યાં સુધી વેઠીશું, ક્યાં સુધી સહીશું? આ પીડાઓ, આ વેદનાઓ, આ યાતનાઓ, આંખોથી અંગાર વરસાવી, શ્વાસોમાં ભરી જ્વાળાઓ, અને થઈ જાઓ તૈયાર, મક્કમતાથી કરો વિરોધ અને કરો કરો ક્રાંતિના પ્રયાણ. વિચારશો ના શું થશે આગળ, શું થશે પાછળ, થશે શું ગુલામીનું, શું થશે શોષણનું? સમાજના ડગ તળે, લોકોના પગ તળે પેઢીઓથી કચડાતો આ જ્વાળ હવે જાગ્યો છે. હું તો બસ ગાઉં છું, હોઠોથી નહીં, હૃદયથી ગાઉં છું. દિલની વ્યથા મારા ગીતોમાં રેલાઉં છું. મહારાજ, કપાવી નાખો મારું માથું. મહારાજ, ઉડાવી દો મારું માથું. એનાથી નદીમાં પાણી આવશે, તળાવો છલકાઈ જશે. એ તો છલકાય કે ન છલકાય, પણ તમારું હૃદય ખુશીઓથી છલકાઈ જશે. પણ એથી ફૂલાઈ ન જતા મહારાજ, આ ઘોર અંધકારમાં પણ સૂરજ ઉગશે, અને આ લોકો તમારા સિંહાસન પર તૂટી પડશે. ત્યારે તમારા માથાનું શું થશે મહારાજ?
0: લોકોમાં તોફાન જાગ્યું, તેઓ આવેશમાં આવી ગયા. ચેતનાની ચિંગારી ચંપાઈ ગઈ. એમણે રાજાનું માથું ઉડાવી દીધું.
2: રાજાના સૈનિકોએ ડુંગરિયાનું માથું ઉડાવી દીધું ત્યારે ત્યાં રાજકુમારી આવી પહોંચી.
3: ભવિષ્યવાણી થઈ હતી ને કે એક માથું વધી રહેશે તો આ તળાવ પાણીથી છલકાશે, પણ આ તો બે બે માથા વધી રહ્યા. પણ ક્યાં છે પાણી, ક્યાં છે પૂર, ક્યાં છે આંધી ને ક્યાં છે તોફાન? ના વર્ષ્યું પાણી, ના આવી આંધી. અરે, આપણે તો પાણીમાં તળાઈ જવું જોઈતું હતું, કારણ કે આપણે એક નહીં બે બે માથા અર્પણ કર્યા છે. પણ ક્યાં છે પાણી, ક્યાં છે વરસાદ?
4: તાંત્રિક ની છે, એને જ્યોતિષ નામે આપણને છેતર્યા છે, ભગવાન નું નામ દઈને વિશ્વાસઘાત કર્યો છે.
3: માથા વધેરવાથી સમસ્યા ઉકેલાતી નથી, આપણે આપણા મગજથી વિચારવું જોઈએ. વિચાર વિમર્શથી સમસ્યાઓના ઉકેલ મળે છે. તમારી સાથે વિશ્વાસઘાત થયો છે. જ્યાં સુધી તમે માથા વધેરતા અને વધેરાવતા રહેશો, માથા કાપતા અને કપાવતા રહેશો, ત્યાં સુધી તમારી સાથે વિશ્વાસઘાત થતો જ રહેશે. તમને ન્યાય નહીં મળે. ચિત્ર વિચિત્ર રાજા અને તાંત્રિકો મનમાન્યું કરતા જ રહેશે, તમને બધાને લૂંટતા રહેશે.
5: ક્યાં છે તાંત્રિક?
6: આ વાર્તા વીતી ગયેલી કાલની છે, એ આજની પણ છે, પણ આ વાર્તા આવનારી આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: ચમલી નૈના,
1: હા
0: આ ચંપા બેન ને કેટલું દુઃખ.
1: ચમલી, એમને શેનું દુઃખ?
0: બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
1: હા લી હો, ઈ વાત તો સાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર નથી ગઈ. પહેલા સંડાસ બનાવડાવો પછી લગ્ન.
1: તે સાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: સાચી વાત છે, હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: સાચી વાત કીધી તે. હો,
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, એકદમ સ્વચ્છતા તરફ.

0: 아.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ડીટીએચ ડાયરેક્ટ ટુ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. ત્યારબાદ નાટક ન્યાય દેવતાનું સ્મિત, નિર્માતા રવિ સાચુલા. રાત્રિના 3 વાગ્યા શ્રી સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું રુજુલ શાહ, હસમુખ પાટડિયા, આરિફ મીર અને અમી પરીખના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો હરિહરણના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો આથી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, ને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ મોહમ્મદ રફી અને સાથી કલાકારોના સ્વરમાં.
2: દિલ સે

આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

આકાશવાણી અમદાવાદ વડોદરા નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત છે નાટક ન્યાય દેવતાનું સ્મિત.

0: હુસેન ભાઈ, આ મખમલની ટોપી ઉતારો અને જરા માથું નમાવો. આ ફૂલોની માળા હું તમને પહેરાવીશ.
1: યા ખુદા, આ માળાઓ અને મીઠાઈ, આ બધું શું છે શાસ્ત્રીજી? આ બધું શું કામ લાવ્યા તમે? તમે તો મને વિમાસણમાં નાખો છો. આપણા બંને વચ્ચે આ શિષ્ટાચાર કેવો?
0: ભાઈ, એ મારી ખુશીની વાત છે. મારા પ્રિય મિત્ર અને સાથી ટાહા હુસેન માટે છે આ.
1: હું તમારો મિત્ર નહીં, તમારો ભાઈ છું યાર.
0: કોર્સ, યુ આર રાઈટ, વી આર બ્રધર્સ.
1: તો પછી ભાઈઓની વચ્ચે આ માળાઓ, ગ્રીટિંગ્સ, પાર્ટી, એ બધાનું શું મહત્વ છે?
0: ઓલ રાઈટ, તમારી લાગણી માટે હું મારા ઉમળકાને દબાવી દઉં છું, પણ એક શરત પર.
1: કઈ છે વળી પાછી શરત?
0: જો, ટાઉન હોલમાં શહેરના બધા આગેવાનોને બોલાવીને તમારા અભિનંદન સમારોહ ગોઠવીશ. તમારે આ તો માનવું જ પડશે.
1: મારા ઓનરરી મેજિસ્ટ્રેટ બનવા બાબતે આ બધું શું કરી રહ્યા છો તમે?
0: અરે, બનવા બાબતે નહીં, જીતવા માટે.
1: શું આ બધું જરૂરી છે?
0: અરે ભાઈ, મારી સંતુષ્ટિ માટે જરૂરી છે.
1: સારું, તો પછી જેવી તમારી મરજી. શાસ્ત્રીજી, ખોટું ના લગાડો તો એક વાત પૂછું.
0: પૂછો ને ભાઈ.
1: શું તમને ઈર્ષ્યા નથી આવતી?
0: ઈર્ષ્યા કેમ?
1: આ પદ તમને ન મળ્યું અને મને મળ્યું, એટલા માટે.
0: અરે ભાઈ, કોઈ અજાણ્યો માણસ આપણા બંનેની વચ્ચે આવીને બાજની જેમ આને ઝૂંટવી ના ગયો, એ જ મારા માટે તો સંતોષની વાત છે.
1: અલ્લાહની મહેરબાનીથી આપણે બંને ખુશળ રહીએ.
0: હા, એ ભગવાનની કૃપાથી જ આપણે બંને આટલી પ્રગતિ કરી શક્યા.
1: પ્રગતિના પંથે લઈ જાય કે પતનના માર્ગે પછાડે, આ બધું જ એ અલ્લાહની મહેરબાનીથી જ થાય છે. આઈ એમ ઓલવેઝ ગ્રેટફુલ ટુ હિમ.
0: તમે અલ્લાહ કહો અને હું ઈશ્વર કહું, તમે રહીમ કહો હું રામ કહું, બધું જ ઉપરવાળાની કૃપાથી જ છે ને. પણ એ આપણા બંનેના જીવનમાં કેવી રમત રમે છે જોયું છે ને?
1: શું અલ્લાહ આપણી સાથે રમત રમે છે?
0: બેશક રમી રહ્યો છે, નહીં તો ઓનરરી મેજિસ્ટ્રેટ બનવાની ઈચ્છા આપણા બંનેમાં એક સાથે જ કેમ પેદા થઈ?
1: આ બધો તમાશો લોયર નરસરાજુએ કર્યો છે.
0: શું ખરેખર તેણે કર્યો હતો?
2: મિસ્ટર હુસેન, તમારી ઉંમર કેટલી છે?
1: ગયા જુલાઈ મહિનામાં 50 પૂરા થયા.
2: ગુડ. એક નાનો સવાલ પૂછું છું, આ 50 વર્ષોમાં તમે શું મેળવ્યું અને કેટલું મેળવ્યું?
1: એટલું જ જેટલી અલ્લાહની મહેરબાની થઈ.
2: અલ્લાહએ જેટલી આપી એટલી સંપત્તિ કમાયા, બરાબર? અરબ કન્ટ્રીને કાર્પેટ એક્સપોર્ટ કરીને 2 મહેલ બનાવ્યા, વકફ બોર્ડના અધ્યક્ષ બનીને ખુદાની સંપત્તિ બચાવી, 3 બાળકોને જન્મ આપ્યો, 2 પત્નીઓને તલાક આપ્યા. બસ આટલું જ ને?
1: મેં જે કંઈ પણ કર્યું તે ન્યાયને અનુસાર જ કર્યું છે.
2: જી હા સાહેબ, હું પણ એ જ કહું છું કે તમે ન્યાય અનુસાર જ જીવન વિતાવ્યું છે, એટલે હવે તમે ન્યાયમૂર્તિ કેમ ના બની શકો? આ જ તો મારો સવાલ છે.
1: નરસરાજુ, તમે જે કંઈ કરી રહ્યા છો તે મને સમજાતું નથી.
2: વેરી સિમ્પલ, ઓનરરી મેજિસ્ટ્રેટની તક મળી રહી છે, અરજી મોકલી આપો.
1: શું હું અરજી મોકલું?
2: જી હા, ટ્રાય યોર લક. એડવાન્સ તરીકે વકીલ ફી ચૂકવી દો, પછી આગળ બધું હું જોઈ લઈશ.
1: ફીની શું વાત કરો છો? બ્લેન્ક ચેક આપી દઈએ, પણ અમે જ્યારે મેદાનમાં આવીએ છીએ ત્યારે જીત અમારી જ થવી જોઈએ, એ અમારી પ્રેસ્ટીજની વાત છે.
2: તમે પોતે જોઈ લેજો ને કે વકીલ નરસરાજુની તાકાત શું છે. જો મારો ક્લાયન્ટ જીતે તો એમ જ સમજુ કે હું પોતે જ જીતી ગયો.
0: તો તમારું કહેવું એમ છે કે જો હું જીતી જાઉં તો તમે તમારી જીત માનશો?
2: એમાં કહેવાનું શું, એ સાચું જ છે.
0: તો મારી જીત પર તમને કોઈ શંકા તો નથી ને?
2: શું કહો છો, જો તમે ઈચ્છો તો સ્ટેમ્પ પેપર ઉપર લખી આપીશ, મને કોઈ ડાઉટ નથી. કોઈની સાથે શરત લગાવું, બોલો.

0: જોકે હમણાં મને પૈસાની થોડી તકલીફ છે, થોડા પૈસા હાથમાં આવી જાય તો.
1: અરે આ રીતે તમારે કટાક્ષ કરવાની જરૂર નથી નરસરાજુ. તમે જેટલી આશા રાખો છો તેનાથી વધારે હું તમને આપી શકું છું, પણ એ ઓનરરી પદ મને મળવાની ગેરંટી શું?
0: ન્યાયશાસ્ત્રનું જ્ઞાન હોય કે ના હોય, પણ જે વ્યક્તિ સરકારને લાલચમાં ફસાવી શકે છે તે વ્યક્તિ પદને પોતાના હાથમાં લઈ શકે છે. તમારે શું કમી છે? શ્રી વેંકટેશ મંદિરના સંઘના અધ્યક્ષ છો, તમે દાન ધર્મ કરતા વધારે આનંદથી જીવી રહ્યા છો, કલેક્ટરને પણ તમે ઓળખો છો.
1: એટલે તમારું કહેવું એમ છે કે હું પ્રયત્ન કરી બતાવું?
0: મારા કયા મુજબ કરી જાઓ, જીત ચોક્કસ થશે. આપણે તો ભાઈ જાળ નાખી તેમાં બે મોટી માછલીઓ ફસાઈ ગઈ, બંનેમાંથી કોઈ પણ જીતે આપણું શું બગડવાનું છે? જીતશે તો મારો જ માણસ. રમત પૂરી થાય એ પહેલા, એટલે કે બંનેમાંથી કોઈ પણ એકને ઓર્ડર મળે એ પહેલા, બની શકે એટલા પૈસા હું કમાઈ લઈશ. આ યોગ્ય છે કે અયોગ્ય છે એ તો નથી, જો જીતી જશે તો બધું માન્ય થશે અને બાજી ઊંધી પડી જશે તો બધું ખોટું સાબિત થશે. આ તો જીવન છે, જીવનનો ધંધો છે, જીવવાની લાલસા છે. ઓકે, નેક્સ્ટ સીન ક્યાં છે? તહા હુસેનને જિલ્લા જજને ત્યાં મોકલું છું.
2: Who is that? Oh, Hussain sir. Aao, aao, aao. Padaro. Tommy, Tommy, be silent. Aa mara mitra chhe.
3: Ji haan. Have hun kharekhar tamari mitrata mate j aavyo chu.
2: Judge ane police wala sathe dosti karvi nahi. Kon jane teo kyare ane kyu behave kare? Emne potane j khabar nathi hoti.
3: Par tame to hamesha j mari sathe એક સરખો જ વ્યવહાર કરો છો. તમે મને માન સન્માન આપ્યું છે, બધા લોકો વચ્ચે મારું માન વધાર્યું છે.
2: તમે ખરેખર એક સજ્જન માણસ છો સાહેબ, તમે તેને લાયક છો એટલે મેં તમને માન સન્માન આપ્યું છે.
3: થેન્ક યુ સર. તમે મને જ્યારે ઓનરરી મેજિસ્ટ્રેટ પદ માટે એપોઇન્ટ કરશો ત્યારે તમારી આ વાતનું વજન ઘણું બધું વધી શકે છે.
2: હુસેન સાહેબ, મારે એપોઇન્ટ કરવાથી કે નહીં કરવાથી કંઈ નહીં થાય. અપોઇન્ટ કરનાર તો મંત્રીજી છે, તોય તમારું વ્યક્તિત્વ તો તમારું જ છે.
3: પણ ભલામણ તો તમે જ કરો છો ને, મારી ભલામણ કરશો ને?
2: આમ ઓપનલી પૂછવું ના જોઈએ? હા
3: તો નહીં પૂછું સર, પણ તમે જે કહેશો તે જ કરીશ.
2: આ તો સ્ટ્રિક્ટલી કોન્ફિડેન્શિયલ વાત છે, મારાથી કોઈને કંઈ ના કહેવાય.
3: સોરી સર, તમે મારી મદદ કરો કે ના કરો પણ હું તમારો આભાર માનું છું. જો હું ઓનરરી મેજિસ્ટ્રેટ બન્યો તો આપણી ન્યાય વ્યવસ્થામાં તમારા જેવા મહાનુભાવો મારા જેવા વ્યક્તિના આદર્શ રહેશે.
2: થેન્ક યુ.
3: વકીલ સાહેબ, નરસરાજુજી.
0: શું વાત છે હુસેન સાહેબ?
3: જજ સાહેબે સ્પષ્ટ રીતે કોઈ વાત ન કરી.
0: ઇન્કાર કર્યો કે શું?
3: એ પણ નહીં.
0: ફાઇન, તો એમ સમજી લો કે અડધી લડાઈ જીતી ગયા. તેમણે તેમની વાતોમાં કંઈક તો ઇશારો આપ્યો હશે ને?
3: હા, ઇશારો તો આપ્યો છે. હા, એક વાત કહી હતી એમણે. એમણે કહ્યું હતું કે મંત્રી મહોદય પોતે અપોઇન્ટ કરશે.
0: એમની વાતનો શું અર્થ છે સમજ્યા? મંત્રી મહોદયને મળો, તેમને પત્ર, ફૂલ, પુષ્પ, ગિફ્ટ વગેરે જેટલું અપાય એટલું આપી દો અને ઓર્ડર લઈ લો. આ જ તો એમની વાતનો અર્થ છે.
3: શું એ એક વાતમાં આટલો બધો અર્થ છુપાયેલો છે?
0: આ મચરજમાં પડીને કંઈ ઊંધું ચત્તું ના કરી બેસતા. જલ્દીથી જઈ અને મંત્રી મહોદયને મળવાનો પ્રયત્ન કરો. All the best. કેમ શાસ્ત્રીજી, તમે મંત્રી મહોદયને મળવા નથી જતા?
1: જી ના.
0: તો શું તમે બેઠા બેઠા ચાવી તો નથી ફેરવી રહ્યા ને?
1: ના, એવું પણ નથી.

0: બહુ સરસ. તમે પર્વત પાસે નહીં જાઓ અને પર્વત તમારી પાસે નહીં આવે તો આગળ કામ કેવી રીતે થશે? તમે કહેલું સાથે રહીને કામ આગળ વધારીશું, પણ તમે તો મળતા જ નથી. હું તમારી વાત સમજી નથી શકતો.
1: મને ખબર ન હતી કે ટાહા હુસેને પણ અરજી કરી છે. આ ઉતાવળમાં, લાલચમાં આવીને મેં પણ અરજી કરી દીધી. હવે પેપર્સ પાછા લેવા તો ઠીક નહીં લાગે એમ વિચારીને ચૂપ બેસી રહ્યો છું. તે એની જ મેળે આવશે તો તેને સ્વીકારીશ, પણ અયોગ્ય લોકોના પગ તો નહીં જ પકડું, નકામી મહેનત નહીં કરું. બાય ધ વે, એ જ સાચો વકીલ હોય છે જે સમયસર નિર્ણય લે છે. ચોક્કસ સમયે જ પ્રહાર કરનાર સક્ષમ વકીલ છે. પરંતુ કૃપા કરીને મારી અને હુસેન વચ્ચે મતભેદ ના કરાવશો. એ મુસલમાન છે અને હું હિન્દુ છું, પણ અમે બંને ભારતીય છીએ, ભાઈ ભાઈ છીએ. પહેલા અંગ્રેજોએ વેપારના નામે અલગ કર્યા અને હવે અધિકારના નામે સગા સંબંધીઓ જ ખાઈ ખોદી રહ્યા છે.
0: ગોપાલ શાસ્ત્રી, કેવી હોશિયારીથી તમે નીકળી ગયા. મારું રહસ્ય તમે પકડી પાડ્યું ખરું. ઠીક છે, તમે તો નીકળી ગયા અને હવે તો હુસેનભાઈ પણ મારા ખિસ્સામાં છે. થોડા સમય માટે તમને હું મારી ચેકબુક સમજીશ. અરે હુસેન સાહેબ, તમે જો આ વાત સાંભળશો ને તો બ્રેક ડાન્સ કરશો.
2: અરે આ ઉંમરે બ્રેક ડાન્સ કરીશ તો મારો જ પગ ભાંગી જશે.
0: પગ તૂટી જાય કે પરસેવો છૂટી જાય, પણ આ ન્યૂઝ સાંભળતા તો તમે ઉછળવા જ લાગશો.
2: કયા વગર તમે મને ટેન્શન આપો છો?
0: કહું છું, એ જ કહું છું, તમારા પ્રતિસ્પર્ધીને મેં ખસેડી લીધા છે.
2: શું શું કહ્યું તમે?
0: ગોપાલ શાસ્ત્રી દ્વારા કેવડાવી દીધું છે કે તેમને ઇન્ટરેસ્ટ નથી. હવે લાઈન ક્લિયર છે. હવે જાઓ, મંત્રી મહોદયને મળો અને ઓર્ડર લઈ લો. બસ આટલું જ.
2: શાસ્ત્રીજી વચ્ચેથી ખસી ગયા છે?
0: હા, આ પદ માટે તમે જ ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય છો એમ મેં તેમને કહ્યું.
2: ઓ,
0: અને એવું પણ કહ્યું કે તેમને ઓર્ડર મળે તે ન્યાયમાં નહીં હોય. જો કોન્ટેસ્ટ કરશો તો પણ તમારું જીતવું મુશ્કેલ છે.
2: થેન્ક્સ રાજુજી. આજ સુધી મને અંદર ને અંદર એવું દર્દ રહ્યું છે કે શાસ્ત્રીજી મારી સામે ઊભા છે, પણ હવે એ દર્દ અને સંકોચ દૂર થઈ ગયા છે.
0: મેં તમારા રસ્તાની અડચણ દૂર કરી છે, તમારો ભાર ઉતારી દીધો છે, એટલે હવે મારી રકમનું વજન વધારવું એ પણ તમારું જ કામ છે.
2: ખુશીથી વધારી સાહેબ, ચિંતા ના કરશો.
0: હુસેન સાહેબ, તો એ આનંદની વાત હશે.
2: આભાર આભાર. યા અલ્લાહ, આ શું થઈ રહ્યું છે?

0: મંત્રી મહોદયને સલામ.
1: શું હુસેન સાયલુ તમે જ છો?
0: જી હુજુર.
1: શું તમારા શહેરમાં કાર્પેટની કંપની છે?
0: જી હુજુર, એ કંપની મારી જ છે.
1: તો તમે કાર્પેટના વેપારી છો? એકવાર મારા ઘરે આવી જાઓ, હું મારા રૂમમાં એક કાર્પેટ લગાવવા ઈચ્છું છું.
0: હું તમારા ઘરમાં કાર્પેટ લગાવીને જ આવી રહ્યો છું.
1: એમ? ઓહો, તમે તો મારાથી પણ ફાસ્ટ લાગો છો. શું તમે કાર્પેટના વેપાર સિવાય બીજું પણ કંઈ કરો છો?
0: ક્યારેક ક્યારેક સમાજ સેવા પણ કરું છું.
1: એમ? ઠીક છે, તો તમે પણ અમારી જાતિના જ છો એમ ને? કઈ કઈ સેવાઓ કરો છો? દારૂનો વેપાર કે ચીટફંડ કંપની છે કે હોટલ ક્લબ કે વિડીયોની દુકાન?
0: વકફ બોર્ડનો અધ્યક્ષ છું સાહેબ.
1: કેટલી કેટલી બચત થાય છે મહિને?
0: બચત નથી થતી મહિને, લગભગ 10,000 મારા હાથમાં આવે છે.
1: તોય એ નોકરી તો નથી ને? સારું, હવે એ તો કહો તમે કઈ કઈ સેવા કરી શકો છો? અને આનંદની વ્યાખ્યા તો દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે ને.

0: તો એ તો કહો, મહિને તમારો ખર્ચ કેટલો હશે?
1: સાહેબ, એ જ 20-25 હજાર.
0: 20-25 હજાર, એટલે કે વર્ષમાં 3 લાખ. 3 લાખ, 3 લાખ રૂપિયા મારા ઘરે મોકલી દો અને ઓર્ડર લઈ જાઓ.
1: 3 લાખ ઓનરરી મેજિસ્ટ્રેટના પદ માટે?
0: જુઓ જુઓ, મારી પ્રજા સેવા હાઈ લેવલની છે, એટલે ખર્ચા પણ હાઈ લેવલના જ હોય ને. જલ્દી બોલો, તમારી ઈચ્છા છે કે નહીં? ત્યાં લોકો મારી રાહ જોઈને બેઠા છે. આ મારો લોકસંપર્કનો સમય છે.
1: જી જી સારું સાહેબ, ઓર્ડર અપાવી દો.
0: એ જ સારું રહેશે હુસેન મિયા. જુઓ, મને તમારા પ્રત્યે લાગણી છે.

0: જી જી સારું સાહેબ, ઓર્ડર ઓર્ડર અપાવી દો.
1: એ જ સારું રહેશે હુસેન મિયા. જુઓ, મને તમારા પ્રત્યે લાગણી છે. જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી તમને કોઈ અડચણ ઊભી નહીં થાય. કોઈ ચિંતા ના કરો, જાઓ જાઓ, તમે તમારા શહેરના લોકોની સેવા કરો.
0: યા પરવરદિગાર, આ માણસ તો જમાનાનું શું થવા બેઠું છે.

0: अरे हुसैन साहब, अरे ओ हुसैन साहब, आ बाजू, आ बाजू, जाने कितली बाजू। हो तमारी राह जोता जोता तो मारा पगनी कड़ी थई गई।
1: તમે જ કહેલું કે હું એકલો જાઉં।
0: તદ્દન સાચું, એકલામાં જ કોઈ પણ વાત વિના સંકોચે કરી શકાય છે, એકદમ ખુલ્લા મને વાત થાય છે। સારું, હવે એકો તમારા કામનું ફળ કાચું નીકળ્યું કે પાકું?
1: 3 લાખ।
0: 3 લાખ? અરે માનવામાં નથી આવતું, તમે તમે ખૂબ જ લકી છો હુસેન સાહેબ। આફ્ટર ઓલ 3 લાખ તો એક જ મહિનામાં કમાઈ લેવાય।
1: શેનાથી કમાઈ લેવાય?
0: ક્રિમિનલ એટલે કે કાયદાનો ભંગ કરનારાઓ પાસેથી વસૂલી શકાય।
1: અલ્લાહના માર્ગે શૈતાનના રાજ્યમાં જવા માટે આ જ તો એક નજીકનો રસ્તો છે ને?
0: મિસ્ટર હુસેન, એક વાત કહું, સાંભળી લેજો। રાજપથ પર જનાર ક્યારે રાજા નથી બની શકતો, આડા રસ્તે ચાલનારને કોઈ અડચણ આવતી નથી।
1: વકીલ સાહેબ, જ્યારે આપણે ચાની કેટલીએ ઊભા હોઈએ ત્યારે આપણે ચા જ પીવી જોઈએ, દારૂ મંગાવવો યોગ્ય નથી। તેવી જ રીતે જ્યારે અલ્લાહના રાજ્યમાં રહીએ છીએ ત્યારે તેમની વાત સાંભળવી પડશે। અંધકારમાં અટવાઈને અય્યાશીના શિકાર થવું એ ઠીક નથી। તમારી દ્રષ્ટિ જુદી છે અને મારી દ્રષ્ટિ જુદી છે। ગુડ બાય।
0: અરે અરે અરે અરે અરે ક્યાં જાઓ છો? સાંભળો હુસેન સાહેબ, અરે અરે તમારે મને આમ છોડીને, અરે અરે તમારે મને આમ છોડીને ના જવાય। અરે જો તમે મારા માર્ગે નથી આવી શકતા તો હું તમારા માર્ગે આવી જઈશ। તમે મેજિસ્ટ્રેટ છો અને હું એડવોકેટ, વકીલ છું, આવું કઈ રીતે ચાલે?
1: શાસ્ત્રી, આ જ થયું। રાજુએ એપ્લિકેશન મોકલી દીધી, તમે વચ્ચેથી ખસી અને મને સ્પર્ધામાં ઉતાર્યા વગર મને પદ અપાવ્યું।
2: હું તો વચ્ચેથી ખસી ગયો, પણ ફાયદો શું થયો? તમે તો ખર્ચથી બચ્યા નહીં ને?
1: હા, ખર્ચ થયો પણ વધ્યો નહીં। જો તમે સ્પર્ધામાં રહેત તો એ મંત્રી હજુ વધુ 3 લાખ રૂપિયા વસૂલ કરત।
2: એ જ તમારું કેરેક્ટર છે, અંધકારમાં પ્રકાશ જુઓ છો, ખરાબમાં સારું જુઓ છો, આનંદમાં દુઃખ દેખાય છે તમને, ઠીક છે? કાલે જ શપથ લઈ રહ્યા છો ને?
1: મૌલવી સાહેબનું કહેવું છે કે મુહૂર્ત સારું છે।
2: હુસેન, તમે તો ધર્મ કે મજહબથી દૂર રહેતી વ્યવસ્થાના માનીતા દીકરા છો, આત્મગત સંસ્કારના વારસદાર છો। તમે ઉચ્ચ મેજિસ્ટ્રેટના આસન પર તમારું બેસવું ન્યાયસંગત અને યોગ્ય લાગી રહ્યું છે। ગુડ લક।

0: તમને તમારો ગુનો કબૂલ છે?
1: ના, મને કબૂલ નથી બાબુજી.
2: એ ડોસા, આ માથાકૂટ ના કર. સાહેબને બાબુ બાબુ ના કહેવાય. સર કે સર.
1: જી જી સર સર. જી હું ક્યાં ગાબુ કરું છું? હું તો બાબુ કીને કહી રહ્યો છું. શું આ ખોટું છે બાબુજી? એમને જોઈને મને એમ લાગે છે કે હું મારા નાના ભાઈને જોઈ રહ્યો છું.
2: વાહ વાહ, સંબંધ પણ બાંધી લીધો એમની સાથે. અરે ભાઈ, આ કોર્ટ છે, ઘર નથી. સર બોલો સર.
1: હા હારો, સર સર સર.
2: પહેલા તમે તમારો ગુનો કબૂલ કરો. મેજિસ્ટ્રેટ સાહેબ જે પણ દંડ ફટકારે એ ભરો અને અહીંથી રવાના થાવ.
1: અરે પણ મેં ખરેખર કોઈ ગુનો કર્યો નથી તો દંડ કેમ ચૂકવું?
2: એક થપ્પડ લગાવી દઈશ ને તો મગજ ઠેકાણે આવી જશે. તમે તમારા મનમાં સમજો છો શું? હે
0: કોન્સ્ટેબલ, પબ્લિક કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે એક અપરાધીનું અપમાન કરવું એ શું ગુનો નથી?
2: સોરી સર.
0: તમને 1000 રૂપિયા દંડ કરું છું.
2: અરે સાહેબ, સાહેબ મારા પર દયા કરો. અરે સાહેબ, મારી નોકરી જશી હશે. સાહેબ મારા પર દયા કરો.
1: બાબુજી, આટલા પ્રસન્ન માણસની આંખમાંથી એક સ્ત્રીની જેમ આંસુ ટપકી રહ્યા છે. દયા ભાવ રાખો બાબુજી.
0: આ માણસ તમારા ઉપર અપરાધ લગાવી રહ્યો છે અને તમે એના પર દયા બતાવો છો?
1: બુજી, મેં આ મને વિનંતી કરી હતી. ખરેખર મેં કોઈ ગુનો કર્યો નહોતો.
0: તમે રોડ ઉપર દૂષણ કર્યું છે એટલે.
1: હું બાબુજી, હું ગામડાનો માણસ છું, પાછો ઘરડો છું. મને ડાયાબિટીસ છે. તમે તો જાણો છો કે ડાયાબિટીસવાળો માણસ ખૂબ જ હેરાન થાય છે. બાબુજી, આ શરીરની ગંદકી નહીં કાઢીએ તો બીજી મોટી માંદગી થઈ જશે. અહીં એટલા માટે આ મોટા શહેરમાં મને ક્યાંય મૂતરડી દેખાઈ નહીં થઈ. અરે બાબુ, ચારે બાજુ દુકાનો છે, ઇમારતો છે, જ્યાં પણ જોઉં માણ જ માણ દેખાય છે. મારી મુશ્કેલી ખૂબ વધી ગઈ હતી તો હું શું કરું બાબુજી? જો આ મારો ગુનો છે તો આ ગુનાની જવાબદારી નગરપાલિકાની છે સાહેબ. તમારે તેમને સજા કરવી જોઈએ.
0: આ ગ્રામીણ સજ્જનની વાતોની સચ્ચાઈ અદાલત માને છે. હું પોલીસ વિભાગને આદેશ આપું છું કે જ્યાં સુધી શહેરમાં નગરપાલિકા ઠેર ઠેર સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ ન કરે ત્યાં સુધી આવા પ્રકારના ગુનેગારો પ્રત્યે કડકાઈ રાખવી નહીં. નગરપાલિકાને આદેશ આપવામાં આવે છે કે આ બાબતે અત્યાર સુધી શું પગલાં લેવાયા તેની વિગતો 1 મહિનામાં કોર્ટમાં રજૂ કરે.
1: બાબુજી, તમે તો સાચે ન્યાયના દેવતા છો બાબુજી.
2: સર સર, મારી નોકરી બચી છે. હું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું.
0: ધ કોર્ટ ઇઝ એડજર્ન ફોર ધ ડે.

0: કોન્સ્ટેબલ કહો, આ વૃદ્ધ માણસે શું ગુનો કર્યો છે?
1: ગંભીર અપરાધ છે સાહેબ. મેઇન રોડ ઉપર લાલ બહાદુર જંકશન ની જમણી બાજુએ છોકરીઓની શાળા આવેલી છે. એના ગેટની પાસે 5 વાગે જ્યારે ઘણો બધો ટ્રાફિક હોય છે, આ ડોસો લાજ શરમ વગર પેશાબ કરી રહ્યો હતો. હજુર, કેવું ગંદુ કામ કહેવાય. આ રોડની સ્વચ્છતા જાળવવી એ સૌની ફરજ છે. યોર ઓનર, જો આ ડોસાને મોટો દંડ થશે ને તો તેમાંથી ઘણા બધા લોકો પણ બોધપાઠ લઈ શકે.
0: કેમ માશે?

0: મેજિસ્ટ્રેટ સાહેબ.
1: શાસ્ત્રી, હમણાં હું હુસેન ભાઈ છું. તમારો ભાઈ કેવો છે મારો ચુકાદો?
0: મારા મતે વૃદ્ધને દંડ ફટકારીને એ પૈસા નગરપાલિકા પાસેથી વસૂલ કરવા જોઈતા હતા.
1: જો વૃદ્ધને દંડ ફટકારત અને દંડ બીજો કોઈ ચૂકવે તો પણ એ વૃદ્ધ તો દોષિત ગણાત જ ને. મારું માનવું છે કે આપણા દેશમાં વ્યક્તિની સ્વતંત્રતા સરકારના અધિકાર નીચે કચડાઈને ભૂક્કો થઈ રહી છે. મારો અભિપ્રાય છે કે નાગરિકોને ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડ્યા વગર વ્યક્તિના વર્તન ઉપર કંટ્રોલ નહીં કરવો જોઈએ.
0: હુસેનભાઈ, ખૂબ જ નક્કર વાત કહી તમે.

0: ચૂડામણી, જો મને આજે કેટલો સંતોષ છે, કેટલો આનંદ છે.
1: કેમ, તમારી પસંદનું શાક બનાવીને ખવડાવ્યું એટલે, કે પછી આ મીઠું પાન બનાવીને ખવડાવી રહી છું એટલે આનંદ છે?
0: અરે આમાં પાનની ક્યાં વાત આવી, પાન તો એક સામાન્ય ચીજ છે.

0: સામાન્ય ચીજ? હું કેટલા પ્રેમથી તમારા માટે પાન બનાવું છું અને તમે એને સામાન્ય ચીજ કહો છો? હા, પત્ની ગમે એટલું કરે ને તોય કોઈ યશ ના મળે. બધા પુરુષો સરખા જ હોય છે.
1: બધા પુરુષો માટે આવું કહેવું યોગ્ય નથી. એટલે મારા મિત્ર ટા હુસેન જેવા લોકો પત્નીના હાથનું પાન પણ નથી ખાતા અને તેથી તેમને આવું સાંભળવાની નોબત પણ નથી આવતી.
0: અરે હા, ખરા સમયે તમે યાદ અપાવી. હું તમને તમારા મિત્ર વિશે જ કંઈક કહેવાની હતી.
1: શું?
0: તમે જાણો છો મને કેટલું દુઃખ છે.
1: અરે કઈ વાતનું દુઃખ અને શા માટે?
0: તમારા એ મિત્ર પાસે નાના નાના ગુનેગારો જાય છે, જેવા કે રસ્તાની બાજુએ ગાડી પાર્ક કરનારા, જેમની પાસે લાયસન્સ ના હોય, દારૂ પીને જે ગાડી ચલાવતા હોય, અને એ ફેરિયાઓ જે તેમની લારીથી ટ્રાફિકમાં અડચણ ઊભી કરે છે. આવા નાના ગુના કરનારા લોકોને ત્યાં લાવવામાં આવે છે.
1: હા, આવા જ લોકોને હુસેન પાસે લાવવામાં આવે છે.
0: હા સારું, પહેલા એ કહો કે જે લોકો તમારા મિત્રની કોર્ટમાં જાય છે તેઓ પહેલાથી જ પોલીસવાળાને પૈસા નક્કી કરી ચઢાવો કરીને કોર્ટમાં પ્રવેશે છે, અથવા તો પછી હિસાબ કિતાબ થાય છે? બોલો, એ સાચું છે કે ખોટું છે?
1: હા, મેં પણ એવું જ કંઈ સાંભળ્યું છે.
0: સાચું પૂછો તો આ કોર્ટનું નાટક માત્ર એક દેખાડો છે. આના પહેલા દંડ તેના ગુના મુજબ નહીં પણ રકમના વજન મુજબ થતો હતો.
1: ના, હવે આવું નથી. જે ગુનેગારો આવે છે તેમને મારો મિત્ર ગુના મુજબનો જ દંડ ફટકારે છે. પોલીસ, સબ ઇન્સ્પેક્ટર બધા જ મોઢું લટકાવીને પાછા જાય છે. વકીલના ચહેરાઓ તો પીડા પડી ગયા છે મારા મિત્રના કારણે. અરે આટલા દિવસો પછી હવે ન્યાય દેવતા ખુશ છે.
0: એનું જ તો મને દુઃખ છે.
1: અરે સાચો ન્યાય મળે ત્યારે ખુશ થવું જોઈએ. દુઃખ શેનું છે એ તો કે.
0: ન્યાયના નામે કાલે કોર્ટમાં આપણા દીકરાને કઈ કઈ સજા મળશે એ કોણ જાણે.
1: અરે સારી રીતે સમજાવો, મને કઈ સમજાયું નહીં.
0: આપણા કિરીટને પોલીસ ઇન્સ્પેક્ટર રેડીએ એક ગુના માટે બુક કર્યો છે.
1: હા, એવો તે શું ગુનો કર્યો છે કિરીટે?
0: આ બસ સ્ટેન્ડ નજીક કાર ઊભી રાખીને કિરીટ ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટરે ગાડી હટાવવાનું કહ્યું. કિરીટને લાગ્યું કે તેના મિત્રની સામે ઇન્સ્પેક્ટરે તેનું ઇન્સલ્ટ કર્યું છે. બસ વાત આગળ વધી ગઈ અને ઇન્સ્પેક્ટરે કેસ બનાવી દીધો.
1: બસ આટલી જ વાત છે? મને એમ કે કોઈ મોટું નુકસાન થયું છે. હેરાન થવાની જરૂર નથી, આ એટલો મોટો ગુનો નથી. જો કોર્ટને તેનો વાંક જણાશે તો નાની વોર્નિંગ આપીને પાછો મોકલશે. એટલે તારે દુઃખી થવાની જરૂર નથી. પણ હા, હુસેન સાથે વાત કરવાનું મારા પર દબાણ ના કરીશ.
0: તમારા માટે તો આ કશું જ નથી. મિત્ર સાથે વાત નહીં કરું.

0: વકીલ સાહેબ, આ કેસમાં તો તમારા મિત્રના દીકરાનો જ ગુનો છે. જોઈએ હવે આપણા મેજિસ્ટ્રેટ સાહેબ શું કરે છે. જેમ બધા ગુનેગારોને દંડ ફટકારે છે તેવું થશે કે નહીં? વકીલ સાહેબ, હું જાણતો નથી કે ન્યાય મોટો છે કે મિત્રતા.
1: અરે, આ લોકો સગા સંબંધીઓને થાળીમાં પીરસે છે અને બહારના લોકોને પતરાળામાં. આ જમાનો એવો છે, દૂર દૂરની ઓળખાણ કાઢીને લોકો મળી લે છે મેજિસ્ટ્રેટ સાહેબને. પોતાની સ્વાર્થ પૂર્તિમાં લાગેલા રહે છે ઘણા. હવે જોવાનું એ રહે છે કે મેજિસ્ટ્રેટ ત્રાહા હુસેન ગોપાલ શાસ્ત્રીના દીકરાને શું સજા આપે.
2: ગુડ મોર્નિંગ સર.
3: આ શું કિરીટ, તું કઠેડામાં?
2: યસ આઈ યોર ઓનર. ઇન્સ્પેક્ટર સાહેબે મારી રિક્વેસ્ટ માની નહીં અને ગુનેગાર બનાવીને કોર્ટમાં લઈ આવ્યા.
3: ઇન્સ્પેક્ટર
4: જી,
3: આ વિશે તમારું શું કહેવું છે?
4: સર, અમારા હેડ કોન્સ્ટેબલે પણ રિક્વેસ્ટ કરી કે સર, ગાડીને એક કિનારે લાવો. પણ હમણાં તો વચ્ચેથી ગાડી ખસેડી જ નહીં ને. એટલું જ નહીં, પાછું અમારા પોલીસ વિભાગને પણ અપમાનજનક શબ્દો કયા.
3: હે ખુદા, મારા કારણે કોઈની સાથે અન્યાય ન થાય, હું કોઈ ખોટો ચુકાદો ન સંભળાવું. તું રહેમ કર મારા ઉપર.
5: જે લોકો કોર્ટમાં આવે છે

0: છે તેમની સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના ગુના વિશે વિચારો, ન્યાય દેવતાને બચાવો.
1: મિસ્ટર કિરીટ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
2: ના.
1: તમારા તરફથી કોઈ વકીલ છે?
2: મારે કોઈની જરૂર નથી.
1: તો તમે જે ગુનો કર્યો છે તેના વિશે તમારે શું કહેવું છે?
2: આ બધા આરોપ ખોટા છે. એ હેડ કોન્સ્ટેબલે મારી પાસે લાંચ માંગી, મેં ઇન્કાર કર્યો. આ ઇન્સ્પેક્ટરે પણ મને આવીને ધમકાવ્યો. મેં ટેક કેર કર્યું એટલે એ મને કોર્ટમાં ઢસડી લાવ્યા.
1: ડ્યુટી બજાવી રહેલા ઓફિસર ઉપર તમે તહોમત લગાવી રહ્યા છો. તમે આનું પરિણામ શું થશે એ જાણો છો?
2: ના ના, જો આવું બોલવું ખોટું છે તો હું મારા શબ્દો પાછા ખેંચું છું અંકલ.
1: હુ ઇઝ યોર અંકલ?
2: આઈ એમ સોરી સર.
1: ઇન્સ્પેક્ટર, યુ કેન પ્રોસીડ.
3: યસ યોર ઓનર. એ સમયે આ શખ્સ નશામાં હતો અને એની સાબિતી છે તેની સીટની પાસે પડેલી દારૂની અડધી ખાલી થયેલી બોટલ. નશો કરીને ડ્રાઇવિંગ કરવું એ તે ગુનો છે. ઉપરથી આ મિત્ર પાસે લાયસન્સ પણ નથી.
2: હુસેન અંકલ, આ ઇન્સ્પેક્ટર તદ્દન જુઠ્ઠો છે અને આ સાક્ષી પણ એક ચોર છે. આ બધા જુઠ્ઠા છે. આ એક ષડયંત્ર રચ્યું છે ઇન્સ્પેક્ટરે.
1: મોડું સંભાળીને વાત કરો. આ કોર્ટ છે, પદનું માન જાળવતા શીખો.
2: સોરી સર, મારું સ્ટેટસ, મારું ક્વોલિફિકેશન, પેરેન્ટ,
1: એ ધ્યાનમાં રાખીને તમારે વધુ સાવચેત રહેવાની જરૂર હતી. હું આ ગુના બદલ તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારું છું. દંડ નહીં ભરો તો તમારે પોલીસ કસ્ટડીમાં રહેવું પડશે. કોર્ટનો આ જ ચુકાદો છે.
4: હવે જોઈને તમારા મિત્રની મિત્રતા, મારી વાત તો સાંભળી નહીં. મિત્ર મિત્ર કહેતા કેવા હવામાં ઉડતા હતા.
2: માં એ ફ્રેન્ડ નથી, બ્રધર છે.
4: એ જ બ્રધરે જુઓ કેટલું અપમાન કર્યું છે. ફલાણા શાસ્ત્રીના દીકરાને દંડ થયો છે
2: અને મારા માટે તો ડૂબી મરવા જેવું થયું.
4: એને મેજિસ્ટ્રેટની પદવી મળી તે કેટલા ખુશ થયા હતા તમે. જાણે કે એ પદવી તમને જ ના મળી હોય.
2: હા, સન્માન સમારંભ ગોઠવ્યો, ફૂલોના હાર પહેરાવ્યા, પોતાના પૈસા ખર્ચ્યા.
4: ગમે તેમ તોય તે છે અને આપણે બંનેમાં ફેર છે.
2: વિચારી લો પાપા, આટલી નાની અમથી વાત ઉપર દંડ ફટકારનાર અને આપણા પરિવારની આબરૂ કોર્ટમાં ઉછાળનાર તમારો સાચો મિત્ર હોઈ શકે? મારું તો એટલું જ કહેવું છે કે તમે હુસેન સાથે કોઈ સંબંધ ન રાખો.
4: અને હા, એ ઘરનો કાગડો પણ આગળ બેસવો ના જોઈએ.
2: તમે તમારી મિત્રતાને કબરમાં દાટી દો.
4: કોઈ સમારંભમાં મળી જાય ને તો તમે એને ઓળખતા જ નહીં.
5: બસ બંધ કરો તમારો આ બકવાસ. હવે હું કંઈ પણ સાંભળવા માંગતો નથી.
6: ગોપાલ શાસ્ત્રીજી, અમે તાહા હુસેનનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. આપ એ કાર્યક્રમની અધ્યક્ષતા કરો એવું અમારું આપને નિવેદન છે.
5: જો અશક્ય નહીં બને, કારણ કે એ દિવસે હું બહારગામ હોઈશ.
7: તો સર, તમે કહો કે તમે ક્યારે અહીં હશો અને એ દિવસે સન્માનની તારીખ બદલી નાખીશું.
5: જુઓ, તમે આ કામ માટે બીજા કોઈને બોલાવો, આ વખતે મને ના ગણશો.
6: ના ના ના, એવું ના કહો. જો તમે બંને એક જ મંચ પર દેખાશો તો અખંડ ભારત જેવો આનંદ અમને મળશે, જોનારાઓને પણ સારું લાગશે, સમારંભની શોભા વધી જશે.
2: ઓર્ગેનાઇઝર સાહેબ, અખંડ ભારતનું ખંડ ભારત થવું અને ભારત પાકિસ્તાનનું અલગ સ્વતંત્ર રાજ્ય બનવું આ ઇતિહાસનું સત્ય છે. ચક્રને પાછું ના ફેરવો. મારા પાપાને તમે બોલાવશો નહીં, એ નહીં આવી શકે. પ્લીઝ, તમે બધા જઈ શકો છો.
7: શાસ્ત્રી સાહેબ, મેં તો સાંભળ્યું છે કે શાસ્ત્રીજી અને હુસેન સાહેબ બંને ભાઈ જેવા છે.
2: પાંડવ અને કૌરવ પણ ભાઈ ભાઈ હતા ને.
5: તમે લોકો વાતને ખોટી રીતે આગળ ના વધારો. મેં કહ્યું ને કે હું સમારંભમાં નહીં આવી શકું, કોઈ જરૂરી કામ છે.

0: శాస్త్రీ, శాస్త్రీ, గోపాల్ శాస్త్రీ, હા આવું છું.
1: ઉભા તો રહો, કેમ આટલી ઉતાવળ છે, ક્યાં જાઉં છો?
2: અરે હુસેન આવ્યો છે મણી, બારણું ખોલવા જાઉં છું.

0: ગમે તેટલું કહો, સાંભળતા જ નથી. તમારે જઈને બારણું ખોલીને સ્વાગત કરવાની જરાય જરૂર નથી. હું જઉં છું, તમે બેસો જમવા. કોણ છે?
1: હું છું ભાભી, તહા હુસેન.
0: ઓહો, મેજિસ્ટ્રેટ સાહેબ, બોલો કેમ આવવું પડ્યું?
1: આજે મારા કરીમનો જન્મદિવસ છે ભાભી. તમે, શાસ્ત્રીજી અને કિરીટ બધાએ સાંજે ફંક્શનમાં આવવાનું છે.
0: પણ અમે નહીં આવી શકીએ, સાંજે ગામડેથી કેટલાક મહેમાન આવવાના છે.
1: એ તો બહુ સારી વાત છે, તમે એમને પણ સાથે લેતા આવજો. તમારા મહેમાન એ મારા મહેમાન. આમ તો મારી મેજિસ્ટ્રેટની પદવીનો સમય પણ હવે પૂરો થઈ રહ્યો છે, એક ગેટ ટુગેધર પણ રાખવાનું છે.
0: ખોટું ના લગાડશો, અમને ફુરસદ નથી. અને આમે દંડના શિકાર બન્યા છીએ અમે, એટલે માથું ઊંચું રાખીને ચાલવું બહુ સારું નહીં લાગે.
1: ભાભી
0: ભાભી ભાભી ભાભી ભાભી બોલી રહ્યા છો. આમ બોલતા બોલતા જ અમારી આબરૂ ગંગા નદીમાં ડૂબાડી દીધી. આજથી તમારા બંનેની મિત્રતાને બાય બાય.
1: જરીના, ખબર છે તને શું થયું? મારા મોઢા સામે દરવાજો બંધ કરી દીધો. મેં એવી રીતે કઈ મોટી ભૂલ કરી છે?
2: તમે ભલે ના કરી હોય, પણ એ તો માને છે ને. જુઓ, જેઓ હોદ્દા પર હોય છે ને, એમના સંબંધો બગડવા સામાન્ય વાત છે.
1: તો આવો સંબંધ તોડવા વાળો હોદ્દો કે પદ મારે નથી જોઈતા.
2: એનો અર્થ એ થયો કે તમે બીજી વાર મેજિસ્ટ્રેટના પદ માટે એપ્લિકેશન નહીં મોકલો.
1: હા, તે સાચું કહ્યું.
2: તમે ઘણી વાર કહો છો કે ચાહે પ્રગતિ તરફ લઈ જાય કે પતન તરફ, આ બધું ખુદાનું કામ છે. અલ્લાએ જ એ પદ આપ્યું છે. બીજી વાર ઈચ્છા હશે તો આપશે, નહીં હોય તો નહીં આપે. તો પછી એપ્લિકેશન ના મોકલો તે યોગ્ય નથી. હું
1: વિચારીશ.
2: તમારે વિચારવાની જરૂર નથી, મેં અને કરીમે વિચારી લીધું છે. અલ્લાહ પર ભરોસો રાખી અને એપ્લિકેશન મોકલી આપો. તમે તમારા પ્રયત્ન ચાલુ રાખો.
1: જરૂરી છે? ટાળી નહીં શકાય?
2: ના, નહીં ટાળી શકાય.
1: ઠીક છે, વિચાર કરીશ.

0: Who is on the door?
1: Good evening, sir.
0: Oh, honorary magistrate sahib. How. Tommy, go inside. Bolo. અહીંયા કેમ તશરીફ લાવ્યા છો સાહેબ?
1: આપનાથી શું સંતાડવું સર? સેકન્ડ ટર્મ માટે એપ્લિકેશન મોકલી છે, જો આપ ભલામણ કરો તો.
0: કોન્ફિડેન્શિયલ છે તો પણ કહું છું, ખોટું ના લગાડતા અને ખોટું સમજતા પણ નહીં. આ વિશે હું કંઈ પણ કરી શકું તેમ નથી. તમારા પર જુદા જુદા તોહમત લગાડીને પિટિશન્સ આવી છે.
1: શું મારા પર તોહમત? યાલ્લા, આગની જ્વાળાઓ વચ્ચે રહીને આ 3 વર્ષનો સમય મેં વિતાવ્યો છે. મેજિસ્ટ્રેટની ખુરશી ઉપર જ્યાં સુધી બેઠો ત્યાં સુધી પોતાના પારકા વચ્ચેનો ભેદ હું ભૂલી ગયો છું. નિષ્પક્ષ રીતે ચુકાદા આપ્યા છે, ઉપરથી મારા ઉપર તોહમત લગાડતા પત્રો આવ્યા છે. એ પિટિશનર છે કોણ સર?
0: ગોપાલ શાસ્ત્રી.
1: હવે કશું જ કહેવા જેવું નથી સાહેબ. શાસ્ત્રીજીએ તો પિટિશન મોકલી દીધી, હવે હું શું કોન્ટેસ્ટ કરીશ? શાસ્ત્રીજી સારું ખોટું જાણે છે, સારા સંસ્કારો ધરાવે છે. શાસ્ત્રીજી જો એ કોઈ કામ કરે છે તો બહુ જ સમજી વિચારીને કરે છે. સારું સાહેબ, હું રજા લઉં. નમસ્તે.
0: નમસ્તે.
2: નમસ્કાર સર.
3: આવો. ગોપાલ શાસ્ત્રી તમે જ છો?

0: જી હા, હું જ છું.
1: અરે વાહ, આખા જિલ્લાને એકદમ હચમચાવીને મૂકી દીધો છે તમે તો. કદાચ ચાણક્ય તમારા વંશના જ હશે. તમારા સમર્થકોએ કલેક્ટર અને જિલ્લા જજ મહોદયની ઊંઘ હરામ કરી દીધી છે. આટલા પૈસા કેવી રીતે કમાયા તમે?
0: એક નાનો વેપાર છે સાહેબ.
1: શેનો વેપાર?
0: જી, ચીટફંડ કંપની છે.
1: હો, ચીટ ફંડ કંપની વાળા છો. બીજું શું શું કરો છો?
0: વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટ બોર્ડનો ચેરમેન છું સાહેબ.
1: ભગવાનને પણ ચીટ ફંડના સભ્ય બનાવ્યા છે કે શું? ઠીક છે, બીજું શું શું કરો છો?
0: આવા જ બીજા નાના નાના કામો કરું છું.
1: તો નાના નાના કામોમાંથી એક એક લાખની તો બચત થતી જ હશે ને?
0: સમયને અનુસાર બચત પણ થઈ શકે છે અને ખર્ચ પણ થઈ શકે છે.
1: અત્યારે કઈ ખર્ચ થઈ શકે છે? મંત્રીજીએ આવું કર્યું તેવું કર્યું કહેતા કહેતા સૌની સામે રડીને ફર્યા કરતા હસતા હસતા ઓર્ડર લઈને ખુશીથી ઘરે જશો?
0: ખર્ચ થશે તો પણ સહન કરીશ, ઝઘડો નહીં કરું. ઓર્ડર લઈને હસતો હસતો ઘરે જઈશ.
1: સારું, તો 5 લાખ આપી દો.
0: સાહેબ, બ્લેક મની તરીકે કે વ્હાઈટમાં?
1: વાહ, મારો સાચો જોડીદાર મળી ગયો ને. એટલે જ આટલા લોકોએ મને તમારી ભલામણ કરી છે. જુઓ, હું તમારી પડખે છું. તમારા કામમાં કોઈ દખલ નહીં કરે, હાથ પણ નહીં નાખે. બસ
0: જી, રજા લઉં છું. નમસ્તે.
1: ઠીક છે, ક્યારેક ક્યારેક મળતા રહેજો.
2: તમારી સાથે ઘણા વ્યક્તિ છે અને ઘણી સંસ્થાઓ પણ છે. ઉતાવળ કરી તમે એક પણ પૈસો ખર્ચ્યા વગર એ મંત્રીના લોહીનું છેલ્લામાં છેલ્લું ટીપું નીચોવી લેવાની તાકાત છે આપણામાં.
0: નરસરાજુ, તમે તો જાણો જ છો કે આ દેશમાં લાંચ રૂશ્વત એક રાષ્ટ્રીય કામ બની ગયું છે. કોઈ એને ભેટ કહી તો કોઈએ પુરસ્કાર, કોઈ બોલ્યું ગિફ્ટ છે તો ક્યાંક ભગવાનની ભેટનું નામ આપી દીધું. હવે જોજો, મારું પદ સ્થિર છે. મંત્રી મહોદય મારા ખિસ્સામાં છે. હુસેન સાથે બદલો લેવાની ગેરંટી છે. જ્યારે આટલી ગેરંટી મળતી હોય ત્યારે થોડી રકમનો ખર્ચ કરવો ભારે ના પડે, એની કોઈ પરવા નથી વકીલ સાહેબ.
2: ગોપાલ શાસ્ત્રીજી, તમે ઘણા બદલાઈ ગયા છો. તમે ખરેખર ઓનરરી મેજિસ્ટ્રેટ પદની બધી જ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે. મે ગોડ બ્લેસ યુ.
0: થેન્ક યુ.

0: કેમ ભાઈ, નક્કી કરેલા સમય કરતા પણ એક કલાક વધારે થઈ ગયો. ક્યાં છે પેલા ગોપાલ શાસ્ત્રી જેનું સન્માન કરવાનું છે?
1: દુલ્હા વગર લગ્ન કઈ રીતે થાય? જેનું સન્માન થવાનું છે તેમના વગર સન્માન સમારંભ કેવી રીતે યોજાશે?
2: હુસેન સાહેબ, તમે તો કહેલું કે ગોપાલ શાસ્ત્રી સગા ભાઈ કરતા પણ વધારે છે. શું વાત છે ભાઈનો પ્રેમ?
0: બાબુજી, અમે તો બ્રાહ્મણ પૂજારી છીએ ભાઈ. હા, ને ઘેર જઈને ગાયત્રી મંત્રના જાપ પણ કરવાના છે, ને અહીં તો કશું થઈ રહ્યું જ નથી. ને આમે ભાઈ ભાઈ મોડું તો બહુ થઈ ગયું છે. એક કામ કરો ભાઈ, મારી દક્ષિણા આપી દો ને, એટલે હું અહીંથી જાઉં.
2: સાહેબ, આ લખેલું સન્માનપત્ર ક્યાં મૂકીએ? ફ્રેમિંગ કરવાના 100 રૂપિયા થઈ ગયા છે.
1: હુસેન સાહેબ, હું સન્માન માટે જે માળા લાવી છું તેના ફૂલોય કરમાવા લાગ્યા છે. ગુલાબની પાંખડીઓ પણ ખરવા લાગી છે.
2: સાહેબ, અમારે ક્યાં સુધી રાહ જોવી પડશે?
1: સન્માન સમારંભ થવાનું છે કે નહીં?
0: લાગે છે કે આ બધાને મૂર્ખ બનાવે છે. સાચી વાત છે ને?
1: સાચી સાચી વાત.
0: ચાલો ચાલો.

જાઓ જાઓ, જતા રહો તમે બધા, જતા રહો અહીંયાથી. કોઈ કાર્યક્રમ નહીં થાય, નહીં થાય સમારંભ, કોઈનું પણ સન્માન નહીં થાય. તમને તમને બધાને અગવડતા પડી તે માટે હું હાથ જોડીને માફી માંગુ છું. આ મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં જ ઉતાવળ કરી હતી, તેમની મંજૂરી ચોક્કસ રીતે ના લીધી, તેથી જ આવા મેજિસ્ટ્રેટ સાહેબ ગોપાલ શાસ્ત્રીજી સન્માન સમારંભમાં હાજર નથી રહી શક્યા. આઈ એમ સોરી, આઈ એમ રિયલી રિયલી વેરી વેરી સોરી. મારા મિત્ર, આવું કેમ કર્યું તમે? મેં શું ગુનો કર્યો છે? મારું કોઈ એવો આશય જ નહોતો. તમારું મેં કયું અપમાન કર્યું છે? 40 વર્ષની આપણી મિત્રતાના ટુકડે ટુકડા કરી નાખ્યા. આપણે એવા તે કેવા શૈતાનના શ્રાપનો શિકાર બન્યા છીએ.

0: ક્યાં છો? ક્યાં છો? અરે સાંભળ્યું તમે?
1: શું વાત છે જરીન, આમ આટલી બધી ગભરાયેલી કેમ છે?
0: આપણા કરીમને લેવલ ક્રોસિંગ પાસે શહેરના એસઆઈએ પકડી લીધો છે અને તેના પર કેસ કર્યો છે. કેસ
1: કેમ? શું કર્યું છે કરીમે?
0: અરે આપણો કરીમ એના મિત્રોને સ્કૂટર પર બેસાડી જરા વધારે સ્પીડમાં જતો હતો. સ્પીડ લિમિટનું પાલન કર્યું નહીં અને અને ઉપરથી 3 સવારી, એટલે એસઆઈએ કેસ નોંધી લીધો. કહું છું, હવે શું કરીશું આપણે?
1: સજા સાંભળવા તૈયાર રહેવું પડશે.
0: યા ખુદા, મારા દીકરાનું શું થશે? અરે શું સજા મળશે એને? એને કોણ બચાવશે? શાસ્ત્રી ભાઈજાને મેજિસ્ટ્રેટ બન્યા બાદ આપણી સાથે દુશ્મની રાખવાનું નક્કી કરી લીધું લાગે છે.
1: શાસ્ત્રી વિશે વિચારીને ડરવાની જરૂરત નથી. મને ન્યાય પ્રણાલી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે જરીના.

0: એમ વકીલ સાહેબ, હવે શું થશે?
1: શું થશે? ગોપાલ શાસ્ત્રી વિલ હેવ હિઝ સ્વીટ રિવેન્જ.
0: એનો અર્થ શું?
1: એનો અર્થ હું શું બતાવું? જોઈ લેજો કોર્ટમાં આવીને.
2: હે ભગવાન, મારી રક્ષા કરજો, મારાથી કોઈના પ્રત્યે અન્યાય ના થાય. ખોટા ચુકાદા સંભળાવવાથી મને બચાવજો. જ્યાં સુધી હું આ ધર્મ આસન પર બેસું, હે ન્યાય દેવતા, ત્યાં સુધી મારા માર્ગદર્શક રહેજો.
3: કોર્ટમાં આવેલી વ્યક્તિઓના પૂર્વ ચરિત્ર સાથે તમારો કોઈ સંબંધ નથી. તેમના કરેલા ગુના વિશે વિચારો ને તે અનુસાર નિર્ણય કરો. ન્યાય દેવતાની રક્ષા કરો.
2: મિસ્ટર કરીમ, તમે તમારો ગુનો કબૂલ કરો છો?
4: ના સર.
2: તમારા તરફથી રજૂઆત કરવા માટે કોઈ છે?
4: મારી સાથે એકમાત્ર અલ્લાહ છે.
2: જે ગુનો થયો તે બાબતે તમારે શું કહેવું છે?
4: એ મારો ગુનો નથી, મારા સ્કૂટરનો છે.
2: શું?
4: યસ યોર ઓનર, હું સાચું કહું છું. એ મારો ગુનો નથી, સ્કૂટરનો છે. ક્લચ વાયર તૂટી ગયો. ત્યાં સુધી ગાડી ચોથા ગિયરમાં હતી. મને ખબર છે, ત્યાં સુધી જ્યારે રસ્તા પર ટ્રાફિક ના હોય ત્યારે ચોથા ગિયરમાં 60ની સ્પીડથી જવું એ કોઈ ગુનો નથી. અચાનક ક્લચ વાયર તૂટી ગયો તો ગિયર વાયર બદલી શક્યો નહીં. બ્રેક લગાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ એ બ્રેક પણ લૂઝ વાગી.
5: એક્સક્યુઝ મી સર, આ એક બીજો ગુનો છે. જે ગાડી સારી સ્થિતિમાં ન હોય તે ચલાવવી પણ કાયદેસર ગુનો છે.
4: મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્કૂટર બરોબર હતું સર, વચ્ચે બ્રેક ડાઉન થઈ ગયું. એમાં
2: એના સાક્ષી કોણ છે? કોઈ
4: મારી પાછળ બેઠેલા આ બે મિત્રો છે.
5: સ્કૂટર પર ત્રણ

0: સવારી જવું એ પણ એક ગુનો છે સર.
1: આઈ નો સર, આ ગુનો મેં જાણી જોઈને કર્યો છે. આમાંથી એક વ્યક્તિના પત્નીની ડિલિવરી આવવાની હતી. ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું હતું, તરત દવા મંગાવી હતી. મારા મિત્રને સ્કૂટર ચલાવતા આવડતું નહોતું, તેણે મારી મદદ માગી. હું ના પાડી શક્યો નહીં. સર, હું જે કંઈ કરી રહ્યો છું તેની સાબિતી માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન.
2: તો પછી બીજા માણસને કેમ બેસાડ્યો?
1: સર, મને ખબર નથી એ વ્યક્તિ કોણ છે. તેને એ દિવસે બરાબર 10 વાગે ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવાનો હતો. સિટી બસની અચાનક હડતાલથી ઓટો રિક્ષા મળવી પણ મુશ્કેલ હતી. તે ખૂબ જ ગભરાયેલો હતો. તેણે મને રિક્વેસ્ટ કરી કે જો તે ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જશે તો એક પરિવારનો ઉદ્ધાર થશે. આમ તો ત્રીજી સવારી ગુનો બને છે એ જાણવા છતાંય હું એને બેસાડવા તૈયાર થઈ ગયો. આઈ ફીલ ગિલ્ટી. સર, યુ મે ગીવ મી વોટ એવર પનિશમેન્ટ આઈ ડિઝર્વ. મારા ગુના માટે આપ મને જે સજા સંભળાવશો તે માટે હું તૈયાર છું.
2: મિસ્ટર કરીમ, તમારી પૂરેપૂરી દલીલ સાંભળ્યા બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે તમે પરોપકાર અને સમાજ સેવાનું તમારું કર્તવ્ય સમજીને જે ગુનો કર્યો છે તે માફીને લાયક છે. તેથી તમને સન્માન સાથે છોડી મૂકવાનો હુકમ કરું છું.

0: ગોપાલ ભાઈ, તમારું દિલ કેટલું વિશાળ છે અને અને તમારી મહાનતાથી તમે મને હરાવી દીધો છે. ખરેખર ખરેખર તમને જોઈને મને.
1: અરે હુસેનભાઈ, તમે પણ અનુભવ કર્યો જ હશે કે એ ખુરશી પર બેસીને ન્યાય દેવતા જ ચુકાદો આપે છે. ત્યારે ત્યારે મને ખબર પડી કે મારા દીકરા વિરુદ્ધ તમે જે ચુકાદો સંભળાવ્યો હતો તેની મહાનતા શું હતી. તમને જોઈને હું ગર્વ અનુભવું છું હુસેનભાઈ. તમારા પ્રત્યે મારા બદલાયેલા વ્યવહાર માટે હું શરમ અનુભવું છું.
2: અને તમને બંનેને જોઈને ન્યાય દેવતા ગર્વ કરી રહ્યા છે, એક સંતુષ્ટિ સાથે મધુર સ્મિત વેરી રહ્યા છે. આપણા દેશની જનતા માટે અને લોકશાહી માટે તમારા જેવા ન્યાયપ્રેમી ભાઈઓની જરૂર છે. તમારા જેવા મેજિસ્ટ્રેટ દેશને વધુ ને વધુ મળે એવી ન્યાય દેવતાને પ્રાર્થના છે.

ન્યાય દેવતાનું સ્મિત. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી દીપક દરજી, હેમંત મિસ્ત્રી, હિમાંશુ વ્યાસ, બીડી વાઘેલા, નરેશ સૂર્યવંશી, યોગિતા જાની, ભાગ્યેશ સૂર્યવંશી, ભાર્ગવ ઠક્કર, નિલેશ મિસ્ત્રી, જયરાજ પંડ્યા, કિરીટ પંડ્યા, મુકેશ જાની, રક્ષા નાયક, જયશ્રી પરીખ, હસમુખ ભાવસાર અને જનક દવે. મૂળ તેલુગુ નાટકના લેખક હતા શ્રી કોંડમુદ્દિ શ્રી રામચંદ્રમૂર્તિ. હિન્દી અનુવાદ કોંડાલ રામારાવ. ગુજરાતી અનુવાદ તેમજ પ્રસ્તુતકર્તા શ્રી રવિ સાચુલા.

0: નાટકના અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રસ્તુત નાટકનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે મેં ઉનસે ખેલુંગી.

0: અલી નૈના,
1: હા
0: આ ચંપાબેન ને કેટલું દુઃખ.
1: જમલી, એમને શેનું દુઃખ?
0: બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
1: હાલી હો, ઈ વાત તો હાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર ન ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
1: તે હાચી જ વાત છે ને, સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
0: હા, અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે, ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
0: સાચી વાત છે, હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનો. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
1: સાચી વાત કીધી તે. હું
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

0: అలి నైనా,
1: ఆ
0: చంప వెన్న కెట్లు దుఃఖ
1: జమలి ఇన్న శను దుఃఖ
0: బబ్బే చుక్రానీ మాథై తో ఆమ్ లోటో లేని సౌ పడేస
1: హాలి హో ఈ వాత తో హాచీ
0: మే తో మరా ఈనే లగన కర్తా పహలాజ్ కై దీదు తో కి మరే బాప్ నే త్యా క్యారే హూ లోటో లేని బాహర్ నత గై పహలా సండాస్ బనేవడావ પછી લગન
1: તે હાચી જ વાત છે ને સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે
0: હા અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી તો ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાઈ દીધું જેવી આમ શાંતિ થઈ જઈ
0: હાચી વાત છે હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય
1: હાચી વાત કીધી તે હો
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો હરિહરનના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.